આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ બેન્ડિક સુબે પૂર્ણાંક 2.0 મેગાહર્ટ્ઝ પર અત્યારે સવારના 6 થવા જાય છે. દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર રિલે કરીશું.

અનુપ જલોટાને આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

અનુપ જલોટાના સ્વરમાં ગવાયેલા ભક્તિ રચના સાથે જ આજનો અભવસાગરના મોતી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. 6:35 થવા જાય છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન હવે અમે રિલે કરીશું.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. આજનો સુવિચાર, પ્રસન્નતા વસંતની જેમ હૃદયની બધી કળીઓને ખીલવી જાય છે.

આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ 102.9 દશાંશ મેગાહર્ટઝ પર. હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. શ્રોતા મિત્રો, અત્યારે રૂપરેખામાં દૂરદર્શન 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં, 7 વાગે હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે, અને 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અમે રિલે કરીશું. 7:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં નીતિન મુકેશ, અનુપ જલોટા, સુમન કલ્યાણપુર અને સાથીઓને આપ સાંભળશો. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર, અને 8 વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત હિન્દીમાં, તેમજ 8:15 મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજીમાં રિલે થશે. સાડા 8 વાગે હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં આજે આપ સાંભળશો રંગબેરંગી ગીતોનો ખાસ કાર્યક્રમ રંગોલી. આ કાર્યક્રમના નિર્માણ અને પ્રસ્તુતિ છે સમીના શેખની. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહ પ્રસારણ કરીશું, અને 10 વાગે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, જેમાં એક જ ફિલ્મ રાઝના ગીત સાંભળશો ઉદિત નારાયણ, સરિકા કપૂર, અભિજીત અલકા યાજ્ઞિક અને સાથીઓના અવાજમાં. 10:30 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10:45 સુગમ સંગીત, 11 વાગે ન્યૂઝ હેડલાઇન અને 11:02 હિન્દી ફિલ્મ સંગીત, તેમજ 12 વાગે ન્યૂઝ હેડલાઇન અને 12:02 લોકસંગીતનો કાર્યક્રમ, અને 12:30 વાગે સહિયર કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રિલે થશે. 1:00 ગીતમાલા વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમ પ્રસારિત થશે, અને 1:20 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે. 1:30 વિવિધ ભારતીના કાર્યક્રમો, 2 વાગે ત્રિવેણી, 2:15 હિન્દીમાં સમાચાર, તેમજ 2:30 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર, 2:35 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત, અને 3

0: વાગે સખી સહેલી, 4 વાગે પિટારા અને સાંજે 5 વાગે છાયા ગીત. આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે કરીશું. સાંજે 5:30 વાગે યુવા દોસ્તો માટેના યુવાણી કાર્યક્રમમાં સાંભળશું સિવિલ સર્વિસીસ વિશે રોશની વરિયાને. આ ઉપરાંત હિન્દી ફિલ્મ ગીત પ્રસારિત થશે. સાંજે 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતના ગુલમહોર કાર્યક્રમમાં આપ સાંભળશો ફિલ્મ પ્યાર તો હોના હી થા, તેરા મેરા પ્યાર, માયા મેમ સાબ, ગુના, દિલ ક્યા કરે, કુછ કુછ હોતા હૈ, રાજૂ ચાચા, રિફ્યુઝી, ફિર હેરા ફેરી અને છફારુ સ્તમ ફિલ્મના ગીત પ્રસારિત થશે. સાંજે 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અને 7:20 ખેડૂત મિત્રો માટેના કિસાન વાણી કાર્યક્રમમાં આપ સાંભળશો શૈલેષભાઈ બારિયાને, જાંબુ અને કાંઠાની ખેતી વિશે વાત કરશે. 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર. રાત્રે 8 વાગે સોર માધુરી કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રિલે થશે. 8:15 સુરમાધુરી કાર્યક્રમ અને 8:45 અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા. 9 વાગે અંગ્રેજી સમાચાર રીલે થશે. 9:15 આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત આપ કે લીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો. 9:30 વિવિધ ભારતીના કાર્યક્રમ, 10 વાગે હિન્દી ફિલ્મ સંગીત અને 10:30 ઢલતી જાહેરાત કાર્યક્રમ વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત અમે રિલે કરીશું. રાત્રે 11 વાગે દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં અને 11:05 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. સભાનું સમાપન થશે રાત્રે 11:10. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર. તો આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા એફએમ બેન્ડ 102.2 મેગાહર્ઝ પર આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સવારના 6:55 થવા જાય છે. દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર રિલે થશે બસ હવે થોડી જ વારમાં.
1: યાવત આતંકી સંઘટનાનાં વિરુદ્ધં પ્રબલં સમન્વિતં ચ કાર્યાચરણાય આગ્રહં કૃતવંતૌ.
2: આજ હમને સાયબર સિક્યુરિટી, મેરીટાઇમ સિક્યુરિટી ઓર કાઉન્ટર ટેરરિઝમ સહયોગ કો ભી ઓર મજબૂત કરને કા નિર્ણય લિયા હૈ. ઇતના હી નહી, હમ ઇન્ડો પેસિફિક ઓશન ઇનિશિયેટિવ ઓર ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર જૈસે મહત્વપૂર્ણ પહેલો સે કનેક્ટિવિટી સુનિશ્ચિત કરને કે લિયે ભી સાથ મિલકર કામ કરેંગે.
1: ઉભૌ પક્ષૌ સાયબર સુરક્ષાયામ અપિ ચ ઉદયોન્મુખ પ્રૌદ્યોગિક્યામ વિશેષાવધાનેન સહ રક્ષા ઉદ્યોગયોહ મધ્યે સહયોગેન સહ રક્ષા સુરક્ષા સહકારં સુદૃઢીકરણેપિ સહમતૌ અભવતામ. अस्मिन् संदर्भे साइप्रस डिफेंस एंड स्पेस इंडस्ट्रीज क्लस्टर तथा सोसाइटी ऑफ इंडियन डिफेंस मैन्युफैक्चरर्स इत्येतयोः मध्ये संधिपत्रे हस्ताक्षरं जातम्. प्रधानमंत्री श्री नरेन्द्र मोदी अद्य 21वें रोजगार मेलायां विविध प्रशासकीय विभागेषु संस्थासु च नवनियुक्तानां यूनां कृते 150,000+ नियुक्तिपत्राणां वितरणं वीडियो कॉन्फ्रेंसिंग इति आभासीय माध्यमेन करिष्यति. अमेरिकादेशस्य विदेश सचिवः मार्को रूबियो इत्येषः अद्य भारतस्य 4-दिवसीय यात्रायां कोलकातानगरं आगमिष्यति. इदं तस्य प्रथमं भारत पर्यटनं भविष्यति. कोलकातानगरे प्रवासावधौ श्रीरूबियो वर्येण मदर टेरेसा वर्यायाः समाधिस्थले श्रद्धाञ्जलिः अर्पणस्य अपेक्षा अस्ति. सः विक्टोरिया स्मारकमपि द्रष्टुं शक्नोति. पश्चात् अमेरिकादेशस्य विदेशसचिवः नवदिल्ल्यां प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह मेलनं

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરાઈ. 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટી હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે 25મીથી 27મી સુધી બીજો તબક્કો યોજાશે. ગાંધીનગર પોલીસે ડિજીટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29મી મેથી 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. શ્રી મોદી યુવાનોને સંબોધિત પણ કરશે. આ રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક અહેવાલ સાંભળીએ.
1: રોજગાર મેળો એ પ્રધાનમંત્રીની રોજગાર સર્જનની સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક પગલું છે. રોજગાર મેળો યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. દેશભરમાં આયોજિત 18 રોજગાર મેળાઓ દ્વારા લગભગ 12,00,000 યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આજ રોજ 19મો રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતી થયેલા ઉમેદવારો રેલવે, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે. જયેશ વેગડા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોયલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવારપત્રો પરત ખેંચી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગાંધીનગરના ગિફ્ટ સિટીના વિકાસ અને ભવિષ્યની દિશા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સહિત કેન્દ્ર સરકારના અને ગિફ્ટ સિટીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ પીકે મિશ્રા, ગિફ્ટ સિટી ચેરમેન ઉદય કોટક તથા અન્ય અગ્રણીઓએ ભાગ લીધો હતો. મુખ્ય મુદ્દા તરીકે ગિફ્ટ સિટીના વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. ચર્ચામાં બેન્કિંગ, ફિનટેક, ઇન્સ્યોરન્સ અને ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રના વિસ્તરણ અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ સાથે જ ગ્લોબલ કેપિટલ સેન્ટર્સ, વિમાન અને જહાજ લીઝિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અધિકારીઓને ગિફ્ટ સિટીના વિકાસ માટે ઝડપથી અમલમાં લાવવાના નિર્દેશ આપ્યા. આ બેઠકમાં ગિફ્ટ સિટીના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા વધારવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની સરકારી ઓનલાઇન કેન્દ્રીય પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ ખાલી પડેલી 11,000થી વધુ બેઠકો માટે સરકારે બીજો રાઉન્ડ જાહેર કર્યો છે, જેમાં વાલીઓ 25મી મેથી 27મી મે સુધી પુનઃ શાળા પસંદગી કરી શકશે. પ્રથમ રાઉન્ડમાં 77,000થી વધારે બેઠકોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ અનેક વાલીઓએ છેલ્લી ઘડીએ પ્રવેશ રદ કરતા 11,000 બેઠકો ખાલી પડતા બીજો રાઉન્ડ જાહેર કરાયો છે. ખાલી પડેલી બેઠકોમાં ગુજરાતી માધ્યમની

0: 3,000થી વધારે બેઠક છે. અંગ્રેજી માધ્યમની 5,953, હિન્દી માધ્યમની 1,614 અને અન્ય માધ્યમોની 174 બેઠકો છે. ગાંધીનગર પોલીસે ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓને ઝડપી લીધા છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ટેરાબાઇટ સ્પેસમાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો પર્દાફાશ કરી પોલીસે કંપનીના ડાયરેક્ટર અને ઝોનલ મેનેજર સહિત 2 આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ વધુ માહિતી આપી.
1: શૂટ સ્પેસ કંપની વિરુદ્ધ ચીટિંગ ફોજરી જીપીઆઈડી ઓર બર્ડ્સ એક્ટ કે અંતર્ગત ગુના દાખલ કિયા હૈ. ઇસમે 2 અક્યુઝ કી ધરપકડ કિયા હૈ. યે શૂટ સ્પેસ એક પોન્ઝી સ્કીમ હૈ, એમએલએમ સ્કીમ હૈ. ઇસમે અલગ અલગ ઇનહોને સ્કીમ્સ બહાર નિકાલા, જૈસે લાલચ મે આકે બહોત સારે પબ્લિક ઇસમે પૈસા ઇન્વેસ્ટ કિયા. અભી જો ફરિયાદી હૈ, ઇસમે 13 ફરિયાદી હૈ, કુલ મિલા કે 5 કરોડ કે આસપાસ રકમ હૈ. ઇસમે ઓર જ્યાદા પબ્લિક કે સાથ ફ્રોડ હોને કા શક્યતા હૈ. કુલ મિલા કે અરાઉન્ડ 100 કરોડ કે આસપાસ યે ફ્રોડ હોને કા શક્યતા હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા વેણુબે જળાશયમાં ચોમાસા પહેલા જરૂરી સમારકામ કરવાનું હોવાથી અને ડેમ ઉપરનો પાણીનો જથ્થો નદીમાં છોડવાનો હોવાથી 25મી મેના રોજ સવાર 11 કલાકે જળાશયના 4 દરવાજા 0.91 મીટર ખોલવામાં આવશે, જેને કારણે સ્થાનિક લોકોને નદીના પટમાં અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે. ઉપલેટાના ગધેધડ ગામના લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે. આ સાથે વરજાંગ જાડિયા, મેખાટીંબી, નાગવદર, નીલાખા ગામના લોકોને પણ સાવચેત કરાયા છે. રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પંચાયત તેમજ રાજ્યમાં આવેલી બેન્કોમાં 27મેના બદલે 28મેના રોજ બકરી ઈદની જાહેર રજા રહેશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પડાયેલી યાદી મુજબ રાજ્યમાં બકરી ઈદની રજા હવે ગુરૂવારે 28મે રોજ રહેશે અને રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, પંચાયત તેમજ બેન્કો બુધવારે 27મેના રોજ રાબેતા મુજબ ચાલુ રહેશે. સોમનાથ ચોપાટી પર દરિયામાં નહાવા ગયેલા 3 યુવાનો ડૂબી જતા સ્થાનિકોને બચાવ ટુકડી દ્વારા 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 1 યુવાનની શોધખોળ ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે મહારાષ્ટ્રથી સોમનાથ આવેલા 3 યુવાનો પ્રતિબંધ હોવા છતાં દરિયામાં નહાવા ગયા હતા અને દરિયાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા, ત્યારે સ્થાનિક તરવૈયા અને બચાવ ટુકડી દ્વારા તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 1 યુવાન હજુ લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગર ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મે થી 2 જૂન દરમિયાન 4થી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે. પત્રકાર પરિષદમાં આરઆરયુના ઉપકુલપતિ ડોક્ટર કલ્પેશ વાંડ્રાએ જણાવ્યું કે આ સ્પર્ધામાં દેશના આશરે 2000 જેટલા ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ગુજરાત અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે, જેમાં સબ જુનિયર, જુનિયર, યુવા, સિનિયર અને માસ્ટર્સ એમ વિવિધ કેટેગરીમાં મહિલા તેમજ પુરૂષ સ્પર્ધકો ભાગ લેશે. આ અંગે ધર્મેશ પ્રજાપતિએ વધુ વિગતો આપી.
2: ગુજરાત 2029 કે અંદર વર્લ્ડ પોલીસ ફાયર ગેમ કી યહાં પે આયોજિત કરેગા ઓર જિસમે સે 65 ગેમ ખેલને વાલે હૈ ઓર ઉસ 65 ગેમ કે અંદર 8 ગેમ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય મે ખેલે જાને વાલે હૈ. વો 65 ગેમ મે સે એ 1 ગેમ આર્મ રેસલિંગ કા ભી હૈ. અભી હમ લોગ 2026 મે હૈ, હમને એ નેશનલ ચેમ્પિયનશિપ કો આયોજિત કિયા ગયા હૈ ઓર ઇસસે હમકો બહોત ઇસકા એક્સપિરિયન્સ મિલેગા, અનુભવ મિલેગા ઓર ઇસકે બાદ હમ લોગ આને વાલે દિનો કે અંદર પુલિસ કે લિયે, ફોર્સિસ કે લિયે ભી એસા એક ચેમ્પિયનશિપ હમ ઇસકો આયોજિત કરેંગે.
0: પાટણ જિલ્લાના 8 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 38 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર અને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવતું પ્રતિષ્ઠિત NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ચાલુ વર્ષે ચાણસ્મા તાલુકાના ધીણોજ 2, પાટણ તાલુકાનું ખીમિયાણા, હરિજ તાલુકાનું વેજાવાડા,

0: જ્યારે રાધનપુર તાલુકાના જેતલપુર, ડેલાણા, ધરવડી, પુરાણા અને સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને આ પ્રમાણપત્ર મળ્યું છે. આ પ્રમાણપત્ર આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર તેમજ અલગ અલગ વિવિધ માપદંડોના મૂલ્યાંકન બાદ એનાયત કરવામાં આવે છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રોનું વિતરણ કરશે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે 25 મેથી 27 મે સુધી બીજો તબક્કો યોજાશે. ગાંધીનગર પોલીસે એક ડિજીટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મેથી 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર. હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના

0: ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

શ્રોતામિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. આરાધના કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા અનુપ ચલોટા, સુમન કલ્યાણપુર અને અનુરાધા પોડવાલના સ્વરમાં. 7:45 થવા જાય છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ તથા સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. આ પ્રસંગે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: यह रोजगार मेला रोजगार सृजन के प्रति प्रधानमंत्री की प्रतिबद्धता को पूरा करने की दिशा में एक महत्वपूर्ण कदम है. यह रोजगार मेला युवाओं को सशक्त बनाने और राष्ट्र निर्माण में उनकी भागीदारी सुनिश्चित करने के लिए उन्हें सार्थक अवसर प्रदान कर रहा है. देश भर में अब तक आयोजित 18 रोजगार मेलों के माध्यम से 12 लाख नियुक्ति पत्र जारी किए जा चुके हैं. यह 19वां रोजगार मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा. इसमें देश के सभी हिस्सों से चयनित नव नियुक्त उम्मीदवार केंद्र सरकार के विभिन्न मंत्रालयों और भागों में नियुक्त होंगे. यह रोजगार मेला देश के विकास में युवाओं की भागीदारी को मजबूत करने की दिशा में एक और बड़ा कदम है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: प्रधानमंत्री नरेंद्र मोदी ने साइप्रस ना राष्ट्रपति निकोस क्रिस्टोडोलिट से આતંકવાદ સામે લડવા માટે બહુપક્ષીય પ્રયાસોને મજબૂત બનાવવા અને સંયુક્ત રાષ્ટ્ર માળખામાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનને વહેલામાં વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા અને અપનાવવા માટે હાકલ કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં બંને નેતાઓ વચ્ચેની વાતચીત પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયન દ્વારા જાહેર કરાયેલા તમામ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે મજબૂત અને સંકલિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે. બંને પક્ષો સાયબર સુરક્ષા અને ઉભરતી તકનીકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. આ તેમની પહેલી ભારત મુલાકાત છે. શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. તેઓ વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથે વાતચીત કરશે. શ્રી રૂબિયો આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે. ત્યારબાદ મંગળવારે તેઓ નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી અને જાપાનના વિદેશમંત્રી પણ આ બેઠકમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં ક્વાડના મુક્ત અને સ્વતંત્ર હિંદ પ્રશાંત વિઝનને અનુરૂપ ચાલી રહેલી પહેલોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની પણ સંભાવના છે. ભારત આવતા પહેલા શ્રી રૂબિયોએ ભારતને એક મહાન સાથી અને ભાગીદાર ગણાવ્યું અને કહ્યું ઘણા ક્ષેત્રોમાં ભારત સાથે મળીને કામ થઈ શકે છે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદો પર અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. નવી દિલ્હીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના શપથ સમારોહ અને રૂસ્તમજી મેમોરિયલ લેક્ચર સિરીઝને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સ્માર્ટ બોર્ડર કોન્સેપ્ટ હેઠળ વિવિધ ટેકનોલોજીઓને એકીકૃત કરવા માટે કામ ચાલી રહ્યું છે.
2: આને વાલે એક સાલ કે અંદર હી સ્માર્ટ બોર્ડર

0: कंसेप्ट के साथ सीमा सुरक्षा बल की सुरक्षा में सभी प्रकार की तकनीक को लैस कर एक अभेद बॉर्डर की हम सुरक्षा की ग्रिड बनाने का काम आगे बढ़ रहा है और बहुत कम समय में गृह मंत्रालय ड्रोन रडार आधुनिक कैमराज और बाकी सारी तकनीक के साथ एक स्मार्ट बॉर्डर के प्रोजेक्ट को लेकर देश के सामने आएगा।
1: શ્રી શાહે જણાવ્યું કે સરકાર માત્ર ઘૂસણખોરી રોકવા માટે જ નહીં પરંતુ દેશમાંથી દરેક ઘૂસણખોરને ઓળખવા અને હાંકી કાઢવા માટે પણ પ્રતિબદ્ધ છે। ત્રિપુરા આસામ અને પશ્ચિમ બંગાળની સરકારોએ હવે એવી નીતિઓ અપનાવવી જોઈએ જે ગેરકાયદેસર ઘૂસણખોરીને અટકાવે તેમ તેમણે ઉમેર્યું। તેમણે સરહદ સુરક્ષા દળને ઘૂસણખોરી અટકાવવા માટે સમાન દ્રઢ અભિગમ અપનાવવા પણ વિનંતી કરી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો થયો છે। આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા 19 તારીખે 90 પૈસાના વધારા પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે। એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે। ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને પુરવઠો સ્થિર છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે નાગરિકોને ગભરાવા નહીં અને વાસ્તવિક જરૂરિયાત મુજબ જ ઇંધણ ખરીદવાની સલાહ આપી છે। મંત્રાલયે જણાવ્યું કે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર કામચલાઉ દબાણને સંકલિત વિતરણ પ્રયાસો દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે। મંત્રાલયે વધુમાં કહ્યું કે ઉચ્ચ માંગના વર્તમાન સમયગાળા દરમિયાન જવાબદાર ઉપયોગ અને જાહેર સહયોગ બધાને ઇંધણની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે। લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનમાં સેવા આપતા ભારતીય સૈન્ય અધિકારી મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ ઇયર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે। સાંભળીએ એક અહેવાલ।
2: મેજર અભિલાષા બરાક વર્તમાનમાં લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્ર અંતરિમ બલમાં મહિલા સહભાગીતા દલકી કમાન્ડર કે રૂપમાં ભારતીય બટાલિયનમાં કાર્યરત હૈ। મેજર બરાક ભારતીય સેનાની પહેલી મહિલા લડાકુ હેલિકોપ્ટર પાયલટ ભી હૈ। મેજર બરાક યે પુરસ્કાર પ્રાપ્ત કરને વાલી તીસરી ભારતીય શાંતિ રક્ષક બન ગઈ હૈ। ઇસસે પહેલે મેજર સુમન ગવાની કો 2019 ઓર મેજર રાધિકા સેન કો 2023 યે પુરસ્કાર મિલા થા। વર્ષ 2016 સ્થાપિત યે પુરસ્કાર પ્રતિવર્ષ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં તૈનાત બલો કે કમાન્ડરો और मिशन प्रमुखों के नामांकनों में से चुना जाता है। भारत संयुक्त राष्ट्र शांति अभियानों में सैनिकों और पुलिस कर्मियों का सबसे बड़ा योगदान देने वाले देशों में शामिल है। समाचार कक्ष से मैं मुकेश कुमार।
1: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા હેમકુંડ સાહેબના કપાટ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે। 5,000થી વધુ શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો આજે ગોવિંદઘાટથી ગંગારિયા માટે જવા રવાના થયો છે। ગોવિંદઘાટ ગુરુદ્વારા સમિતિના મેનેજર સેવાસિંહે જણાવ્યું કે શ્રદ્ધાળુઓની પહેલી અરદાસ સાથે હેમકુંડ સાહેબના દરવાજા આજે ભક્તો માટે ખુલ્લા મુકાશે। આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું। હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા। જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમની નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવ્યા। ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો। આ જીતથી સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી છે। આ ટુર્નામેન્ટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે। આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે। ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને 2.86 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી છે। આ રિઝર્વ બેંક દ્વારા ચૂકવવામાં આવેલા સૌથી વધુ ડિવિડન્ડ પૈકીનો એક છે। ગઈકાલે મુંબઈમાં ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાળ।
3: આજના મોટાભાગના સમાચાર પત્રોમાં ભારત સાયપ્રસ વચ્ચે કરાર, રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી, અનામત અંગે સર્વોચ્ચ અદાલતની ટિપ્પણી, ઇરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચારો જોવા મળી રહ્યા છે। માતા પિતા આઈએએસ હોય તો અનામત શા માટે, સુપ્રીમ આ હેડલાઇન સંદેશે બનાવી છે। આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી, વિશ્વ 100 સૌથી ગરમ શહેરોમાં 97 ભારતમાં જેવા સમાચાર પ્રથમ પાને જોવા મળ્યા

0: છે. વિશ્વના સર્વોચ્ચ શિખરે ટ્રાફિક જામ, એક દિવસમાં 275 પર્વતરોહકે સર કર્યો એવરેસ્ટ, આ હેડલાઇન ફૂલછાબે બનાવી છે. નવ ગુજરાત સમાચારે ઇરાન યુદ્ધનો અંત હાથમેતમાં મંત્રણા નિર્ણાયક તબક્કામાં શીર્ષક સાથે પ્રથમ પાને પ્રકાશિત કરેલ છે.
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ તથા સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સાંભળીએ હેમા સરદેસાઈ અને સાથીઓને.

કાર્યક્રમ દેસાઈ અને સાથીઓને આપે સાંભળ્યા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ છે. સવારના 8 થયા છે. દિલ્હીથી પ્રસારિત પ્રથમ સમાચાર પ્રભાત અને ત્યારબાદ 8:15 વાગે અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું.

0: IPL Gender Advocate of the Year Award 2025. And in IPL cricket, host Sunrisers Hyderabad beat Royal Challengers Bengaluru by 55 runs. And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર.
2: પ્રસ્તુત છે
3: વિવિધ પ્રકારના ફિલ્મી ગીતોના
2: રંગોની રંગતની મસ્તીને લઈને આવતો એફએમ ગોધરાનો ખાસ કાર્યક્રમ
3: રંગોલી. કેમ છો મારા વાલા મિત્રો? જી હા દોસ્તો, હર હંમેશની જેમ આજે પણ હું આપની રેડિયો દોસ્ત સમીના શેખ લઈને આવી છું આપણા માટે રંગબેરંગી ગીતોનો કાર્યક્રમ રંગોલી.

મિત્રો, અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ઉનાળા વિશે કોઈક કવિએ કહ્યું છે કે તગતગતા તડકાના ઉગ્યા છે ફૂલ, એને અડીએ તો અંગ અંગ દાજીએ. તગતગતા તડકાના ઉગ્યા છે ફૂલ, એને અડીએ તો અંગ અંગ દાજીએ. કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે.

જી હા મિત્રો, અત્યારે ગરમીનો પારો ચરમસીમાએ પહોંચી રહ્યો છે. પરંતુ મિત્રો, આ ઉનાળો કાળઝાળ ગરમીની સાથે સાથે લોકો માટે આનંદ અને ખુશી પણ લઈને આવે છે. કારણ કે ઉનાળાની ઋતુની સાથે લગ્નની પણ સીઝન આવે છે. તો મિત્રો, આજના આપણા આ કાર્યક્રમમાં આપણે માણીશું લગ્નના મજેદાર, મસ્તીભર્યા અને સંબંધોના મહત્વને દર્શાવતા કેટલાક ગીતો.

સાથીઓ, જીવનની શરૂઆત જ સંબંધથી થાય છે. બે વ્યક્તિના સંબંધથી જાણે આખી દુનિયા બદલાઈ જાય છે. લોહીના સંબંધ સિવાય પણ જીવનમાં અનેક સંબંધો બંધાતા રહે છે. મિત્રતાના સંબંધો, માનવતાના સંબંધો અને લગ્ન દ્વારા પણ કેટલાક સંબંધો રચાતા રહે છે.

મિત્રો, લગ્ન પ્રસંગમાં અવનવા રીત રિવાજો જોવા મળે છે, જુદી જુદી સંસ્કૃતિ અને પરંપરા જોવા મળે છે, અને તેમાં પણ મહેંદીની રસમ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મહેંદીને ભારતીય લગ્નનું અભિન્ન અંગ માનવામાં આવે છે. અને મિત્રો, મહેંદી માટે એવી પણ માન્યતા છે કે જે વધુના હાથમાં મહેંદીનો રંગ જેટલો ઘેરો આવે તેટલો તેનો પતિ તેને વધુ પ્રેમ કરતો હોય છે. તો મિત્રો, આગળ સાંભળીએ મહેંદીની રસમ નિભાવતું આ રંગીન ગીત.

વિચાર કરીને બંધાતા નથી, પરંતુ જાણે અજાણે પણ કોઈ ને કોઈ સંબંધના બંધનમાં બંધાઈ જ જતા હોય છે. દરેક નવા સંબંધમાં વ્યક્તિઓ બદલાતી હોય છે, પણ અનુભવો અને લાગણીઓ તો એની એ જ રહે છે.

દોસ્તો, બીજા કોઈ પ્રસંગ કરતા લગ્ન પ્રસંગનું મહત્વ અનેરું જ હોય છે, ખરું ને? જેમના ઘરમાં લગ્ન પ્રસંગ આવે છે તેઓ ભાગ્યશાળી છે એવું માનવામાં આવે છે. અને મિત્રો, લગ્ન પ્રસંગે જે ખુશીનો માહોલ સર્જાય છે ને, તે વર વધુને તો યાદ રહે જ છે, પણ જે લોકો આ પ્રસંગમાં સામેલ થતા હોય છે તે સૌની સ્મૃતિમાં પણ વર્ષો સુધી ટકી રહે છે. અને વિવિધ રસ્મ અને રીત રિવાજ લગ્ન પ્રસંગને વધુ મજેદાર બનાવે છે.

પરણાવવાનો ઉત્સાહ તો ખૂબ જ હોય છે, પરંતુ સાથે પોતાની વહાલી દીકરીને વડાવવાનું દુઃખ પણ એટલું જ હોય છે. તેઓ દીકરીના જન્મથી વિદાય સુધીના દરેક પ્રસંગને યાદ કરે છે. અને મિત્રો, આ વેળાએ ઘરના નાના મોટા દરેક સભ્યનું રુદન અસહ્ય બની જાય છે.

તો સાથીઓ, આ હતી આજના રંગોલી કાર્યક્રમની કેટલીક પ્રાસંગિક વાતો અને ગીતોની રમઝટ. તો મિત્રો, આપને આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો જ હશે એવી આશા સાથે હું સમીના શેખ કાર્યક્રમમાંથી વિદાય લઉં છું.

0: આ હતો રંગબેરંગી ગીતોનો એફએમ ગોધરાનો ખાસ કાર્યક્રમ રંગોળી,
1: જેની મસ્તી આપ ફરીથી માણી શકશો આવતા રંગોલી કાર્યક્રમમાં. આજ દિવસે આજ સમયે
0: આપની રેડિયો દોસ્ત સમીના શેખ સાથે

પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750 91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 MHz પરથી. અત્યારે સવારના 9 થયા છે. સાંભળીએ મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ.

શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. સવારના 10 થયા છે. સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં એક જ ફિલ્મ રાઝના ગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના

0: જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજીકે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91-129. ઈ વિટારા, ઈ નિર્ભય ભવિષ્યની સફર.
2: જોલી મુખર્જી અને સુજાનના સ્વરમાં રાજ ફિલ્મ માં કે

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
2: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
3: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: અભિજીત અને અલકા યાજ્ઞિકને આપે સાંભળ્યા. આજે આપ સાંભળી રહ્યા છો એક જ ફિલ્મ રાજના ગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: રસ ફિલ્મના ગીત આપ સાંભળી રહ્યા છો. અલકા યાજ્ઞિક અને સાથીઓને સાંભળીએ.

એલ કૈયાગ્નિક અને ઉદિત નારાયણને આપે સાંભળ્યા. આજના કાર્યક્રમમાં એક જ ફિલ્મ રાસના ગીત આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સવારના 10:30 થયા છે. હવે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અમારા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

હમણાં જ આપે સાંભળ્યું દિલ તો પાગલ હૈ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં. હવે સાંભળીએ દિલ ચાહતા હૈ ફિલ્મનું ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ દિલ સે ફિલ્મનું ગીત સુખવિંદર સિંહ અને સપના અવસ્થીના સ્વરમાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આ ભેટ ટ્યુન કરી છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પછીનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે વિકિતા આચાર્ય, જેના સ્વરમાં સૌ પ્રથમ સાંભળી મરીઝની રચના

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી શમીમ ઉપલેટવીની રચના. હવે સાંભળીએ આશીષ ખાનની રચના, જેના વક્તા વિકિતા આચાર્યના જ સ્વરમાં.

તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત વિકિતા આચાર્યના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચ્યા. સ્પેસ એક્સે આજે સવારે તેની સ્ટારશીપ સુપર હેવી રોકેટ સિસ્ટમનું પ્રક્ષેપણ કર્યું, જે ચંદ્ર અને મંગળ પરના મિશન માટે સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાન વિકસાવવાના તેના પ્રયાસોમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગોમાં ઇબોલા વાયરસ દ્વારા ઉભા થયેલા જાહેર આરોગ્ય ખતરાને રાષ્ટ્રીય સ્તર સુધી ઉઠાવ્યો છે. ભારતીય સેનાના

अधिकारी मेजर अभिलाषा बराक ने संयुक्त राष्ट्र लश्करी जाति समानता समर्थक पुरस्कार 2025 एनायत કરવામાં આવ્યો. ચીનના સાક્ષી પ્રાંતમાં કોલસાની ખાણમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સલામતી સ્તર કરતાં વધી જતાં 8 લોકોના મોત, જ્યારે 38 શ્રમિકો હજી પણ અંદર ફસાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. હવામાન વિભાગે આજે પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ અને વિદર્ભમાં તીવ્ર ગરમીના મોજા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર

0: અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા દિલ કી રાહે ફિલ્મ ગીતથી.

0: લતા મંગેશકરે ગાયેલું મેરા સાયા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. ને હવે સાંભળીએ એક સંદેશ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 વજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. आप भी माननीय प्रधानमंत्री जी की मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 29 मई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं. अपने सुझाव नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भी भेज सकते हैं. तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात.
2: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો.
0: સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં મેરે સનમ ફિલ્મનું ગીત.

0: આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં ચિરાગ ફિલ્મનું ગીત.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: સોનુ નિગમના કંઠમાં હવે સાંભળશો ફૈઝ અનવરની બીજી એક રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: અનુરાધા પડવાલના સ્વરમાં હવે સાંભળશું પયામ સઈદની આ ગઝલ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો ગુલામ અલીના કંઠમાં નાસિર કાઝમીની આ ગઝલ.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્ર સોંપ્યા. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું છે કે યુવાનોને વૈશ્વિક માહોલ મળવો જોઈએ. તેમણે કહ્યું કે દુનિયા ભારતના વિકાસ યાત્રાનો ભાગ બનવા માંગે છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે ભારતના એન્જિનિયર અને સ્કીલ વર્કરની માંગ વધશે અને યુવાનો માટે લાખો રોજગારના અવસર બની રહ્યા છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો કોલકાતા પહોંચે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને પ્રવાસન અને ચોરવાડ નગરપાલિકાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નેપાળના પંથચરમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે વિનાશ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશજીએ આજે પોતાના પરિવારના સભ્યો સાથે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા. હવામાન વિભાગે આજે પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ અને વિદર્ભમાં તીવ્ર ગરમીના મોજા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો. ભારત તિબેટીયન બોર્ડર પોલીસે માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ મહિલા પર્વતારોહણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા હેમકુંડ સાહિબના કપાટ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરાઈ. 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટી હેઠળ ધોરણે

0: એકમાં પ્રવેશ માટે 25મીથી 27મી મે સુધી બીજો તબક્કો યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે લખનઉમાં રમાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે. આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયેશ પંડ્યાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીના ગૌરવમય 90 વર્ષની યાત્રામાં આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આકાશવાણીના ભૂતપૂર્વ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, કાર્યક્રમ નિષ્પાદક કે જેમણે માઇક્રોફોનની પાછળ રહીને શ્રોતાઓની નાડ પારખીને

0: અજવણી, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં મહેકતી યાદો. પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયેશ પંડ્યાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીના ગૌરવમય 90 વર્ષની યાત્રામાં આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આકાશવાણીના ભૂતપૂર્વ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, કાર્યક્રમ નિષ્પાદક કે જેમણે માઇક્રોફોનની પાછળ રહીને શ્રોતાઓની નાડ પારખીને નવીનતમ કાર્યક્રમોનું સર્જન કર્યું છે એવા જયેશ પંડ્યા. જયેશભાઈ, આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો.
0: જયેશભાઈ, આકાશવાણીમાં આપની સફર ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ?
1: ચોક્કસ 1991માં મે મહિનાની 18મી તારીખે મેં આકાશવાણી જોઈન કરેલું. એની પહેલા હું વિવિધ ભારતી રેગ્યુલર સાંભળતો હતો અને ક્યારેક એવું થતું હતું કે આમાં કામ કરવા મળે તો કેવું. હવે મારો વાંચવાનો છે ને એ મારો શોખ સ્કૂલમાં હતો ત્યારથી હતો, એટલે હું રેગ્યુલરલી લાઇબ્રેરીમાં જઈ અને મેગેઝીન્સ અને છાપાઓ વાંચું, એટલે જનરલ નોલેજ મારું સારું હતું. અને પછી સ્ટાફ સિલેક્શન કમિશનની એક્ઝામ હતી, એમાં હું બેઠો અને પછી હું પાસ થયો. એટલે આમ જોઈએ તો હું ડ્યુટી ઓફિસર તરીકે આવ્યો હતો. આ એક પ્રકારનું એક જુદા પ્રકારનો રોલ હતો કે જેમાં આ બીબીસીનું મોડલ હતું અને એમાં ડ્યુટી રૂમ એટલે એમાં કાર્યક્રમના 3 પ્રકાર હોય. રેડિયો કોઈ પણ ચાલતો હોય તો એમાં એક કાર્યક્રમ વિભાગ હોય, એક એન્જિનિયરિંગ વિભાગ હોય અને એક એડમિનિસ્ટ્રેશન હોય. તો આ જે છે એ પ્રોગ્રામમાં ઓન ધ બિહાફ ઓફ લિસનર્સ રેડિયો સાંભળવાનો અને એના જે પ્રોગ્રામ્સ છે એની ક્વોલિટી કેવી છે, એની ગુણવત્તા કેવી છે, એમાં સુધારા વધારા શું થઈ શકે, એના અંગેની આખી જે ડિટેલ્સ છે એ ડ્યુટી ઓફિસર લખે અને એ રિપોર્ટ પછી બીજા દિવસે પ્રોગ્રામ મિટિંગમાં વંચાય.
0: જી, એ પછી આપ કઈ સાલમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ બન્યા?
1: હું 2005માં, ફેબ્રુઆરી 2005માં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે, એટલે એ મારું પ્રમોશન હતું અને મેં એ જોઈન કર્યું.
0: તો જયેશભાઈ, પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે આપ કાર્યક્રમો તૈયાર કરવામાં ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખતા હતા?
1: કાર્યક્રમ નિષ્પાદક એટલે કે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવની જે ડ્યુટી છે એનું જે કામ છે એ થોડુંક જુદા પ્રકારનું છે. ધારો કે હું તમને ઉદાહરણ આપીને કહું ને, તો ધારો કે વિજ્ઞાન કાર્યક્રમ કોઈ સંભાળે છે અથવા કોઈ મ્યુઝિક કાર્યક્રમ સંભાળે છે, તો મ્યુઝિકમાં એવું હોય કે અથવા યુથ કાર્યક્રમ સંભાળે છે, તો તમારે ટેલેન્ટને સર્ચ કરવાની હોય, એના વિષયો કયા વિષય પર વાત કરવાની છે, અત્યારે રિલેવન્ટ કયા કયા સબ્જેક્ટ છે જેની તમારો જે શ્રોતા છે જે તમને દેખી નથી શકતો, જે તમને માત્ર સાંભળે છે, એને આમાં રસ પડશે કે કેમ, એ તમારે દરેક વખતે ધ્યાનમાં રાખવાનું છે.
0: જી બિલકુલ. એટલે એક જે સ્ટેજ માટે એવું કહેવાય કે પડદા પાછળના કલાકાર, એટલે પડદા પાછળ રહીને જે કામ થતું હોય છે એવું જ ઉત્તમ કામ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ્સ કરતા હોય છે. માઇક્રોફોન પર કદાચ સાંભળવા ના મળે તમને, પણ જે મૂળ જે આખો પ્રોગ્રામ ડિઝાઇન કરવાથી માંડીને બધી જ બાબતોનું એમણે ધ્યાન રાખીને આ કામ કરતા હોય છે. તો જયેશભાઈ, આકાશવાણી સમાજના તમામ વર્ગો અને વય જૂથને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો બનાવતી હોય છે. જેમ કે આપણે બાળકોનો કાર્યક્રમ હોય છે, યુવા દોસ્તો માટેના કાર્યક્રમ હોય છે, મહિલાઓનો કાર્યક્રમ હોય છે, ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ હોય છે, વડીલો માટેના કાર્યક્રમો, નાટકો, રૂપકો, સંગીત, ઘણું બધું આપણે એક ડિઝાઇન કરીને પ્રોગ્રામ બનાવતા હોઈએ છીએ. તો તમારી દ્રષ્ટિએ આ કાર્યક્રમનું જે નિર્માણ થાય છે એની પાછળ એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ કેટલું વિચાર કરીને, કેવી રીતે, કેવા સંજોગોમાં, એને કઈ દ્રષ્ટિથી જોઈને કે શ્રોતાઓને એના હૃદય સુધી પહોંચે એના માટેના કેવા એફર્ટ્સ કરતા હોય છે એની થોડીક વાત કરો.
1: હવે એમાં એવું છે કે ધારો કે હું તમને ઉદાહરણ આપીને વાત કરું તો એક રૂપક બનાવેલું અમે. આમ પ્રચલિત પંક્તિ એવી છે કે જીવો અને જીવવા દો, પણ જે પરિસ્થિતિ છે સમાજની અને જે એન્વાયરમેન્ટની પરિસ્થિતિ, એન્વાયરમેન્ટ પર આ પ્રોગ્રામ હતો, તો એમાં અમે એનું ટાઇટલ સેટ ચેન્જ કરીનું કે જીવવા દેશો તો જીવશો.
0: ક્યા બાત હૈ,
1: બરાબર છે? કારણ કે પેલા લોકો તમને કહેવા નથી આવવાના, પ્રાણીઓ કે પક્ષીઓ કે જે
0: મૂગા પ્રાણીઓ છે
1: અને એના તમે જુઓ તો એના દુષ્પરિણામો અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ. તો તમારે સબ્જેક્ટ એવી રીતે પસંદ કરવાનો હોય અને પછી એમાં સ્ક્રિપ્ટિંગમાં બી તમે ઘણું બધું અંદર એડ કરી શકો. અને રૂપક એક એવો પ્રકાર છે રેડિયોમાં કાર્યક્રમનો કે જેમાં તમે કંઈ પણ વસ્તુ નાખી શકો, તમે કવિતાની પંક્તિ પણ નાખી શકો, સંગીત પણ ઉમેરી શકો, એમાં

0: ગીત પણ કોઈ નાખી શકો અને ડાયલોગ્સ પણ મૂકી શકો અને નાટક પણ નાખી શકો.
1: જી,
0: એટલે આ રીતે અમે કાર્યક્રમો આવી રીતે પ્લાન કરતા હતા. અને જુદા જુદા વિષયો પર, ધારો કે વિજ્ઞાન હોય કે વડીલો માટેનો કાર્યક્રમ હોય, તો ધારો કે વડીલોના કાર્યક્રમમાં અમે એવી રીતે લેતા હતા કે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ, બરાબર છે, મોટાભાગે એ એક સમસ્યા હોય છે. તો સાયકોલોજીસ્ટને બોલાવીને એની સાથે અમે વાત કરીએ કે ભાઈ આ એજગાળો છે એમાં શું ધ્યાન રાખવું જોઈએ, હેલ્થથી શરૂ કરીને માનસિક સ્વાસ્થ્ય જાળવવાની જરૂર કેવી રીતે હોય, અને સમાજમાં પણ અમુક અમુક પ્રશ્નો થતા હોય તો એને કેવી રીતે સોલ્વ કરવા જોઈએ. તો આ રીતે જે કાર્યક્રમો છે એ અમે લોકો પ્લાન કરતા હતા.
1: જયેશભાઈ, આપણે બહુ સરસ એક વાત કરી. એમાં મને એક પ્રશ્ન થાય કે આપણે આકાશવાણીમાં જે ફોર્મેટ છે, જે માહિતી પહોંચાડવાનું જે ફોર્મેટ છે, ટોક ફોર્મેટ હોય કે ડાયલોગ ફોર્મમાં હોય કે ડિસ્કશન હોય કે ઇન્ટરવ્યુ બેઝ હોય, તો આ અલગ અલગ ફોર્મેટ કેમ, શા માટે, અને એનાથી શ્રોતાઓને શું ફરક પડે છે?
0: હવે ધારો કે અત્યારે આપણે બે જણ વાત કરી રહ્યા છીએ, બરાબર છે. હવે મારી પાસેની માહિતી તમારે લેવી છે, એટલે હું અત્યારે એક એક્સપર્ટ તરીકે બેઠો છું.
1: જી.
0: અને તમે એક મારી પાસેથી કંઈક માહિતી કઢાવવા માટે મારી પાસે બેઠા.
1: બિલકુલ.
0: તો આમાં હું ધારો કે આવીને મારા વિષયની વાત કરું કે હું આમાં જોઈન્ટ થયો હતો, ફલાણું કર્યું હતું, ઢીકણું કર્યું હતું, તો એ રસપ્રદ નહીં બને.
1: જી.
0: પણ તમે મને પૂછશો અને હું જવાબ આપીશ.
1: જી.
0: તો એ સંવાદ, કારણ કે આપણે આપણે સંવાદ સાંભળવા માટે જ ટેવાયેલા છીએ.
1: જી.
0: આપણા સમાજમાં, એટલે આપણા ઘરોમાં પણ સંવાદ જ કામ કરે છે. એટલે એવું નથી કે વાર્તાઓ ચાલતી હોય, વાર્તાઓ સાંભળવાની પણ ગમે, પણ સંવાદ પણ એનું અગત્યનું એક પાસું છે. એટલે તમારો વિષય છે ને એ તમારો ફોર્મેટ નક્કી કરે છે. તો કે નાનકડા વિષય પર વાત કરી હોય કે આજની ગરમી, તો એની પર ટોક જ થાય.
1: જી.
0: પણ હવે એ જ એમાં તમારે ધારો કે કોઈક એક્સપર્ટને બોલાવીને આ ગરમીથી કેવી રીતે બચી શકાય એવું કેવું હોય, તો તમારે એક ડોક્ટરને બોલાવવો જોઈએ.
1: જી, જી.
0: પછી તમને એવું લાગે કે ઘણા બધા લોકો આનાથી અસરગ્રસ્ત છે, તો બે જે અસરગ્રસ્ત હોય એમને પણ બોલાવી અને તમે એક ડિસ્કશન પણ કરી શકો. એટલે તમે તમારું ફોર્મેટ એવી રીતે નક્કી કરો કે વિષય એક જ હોય પણ એમાં જુદા જુદા ફોર્મેટ્સમાં કેવી રીતે કામ થઈ શકે, અને તમારો હેતુ શું છે એ નક્કી કરે છે તમારું કે તમારો ફોર્મેટ શું હશે.
1: બહુ સરસ વાત કરી જયેશભાઈ આપે. તો એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે કલાકારો અને નિષ્ણાતો સાથે એક સંકલનનું કામ પણ આપે કરવાનું હોય છે, જે તે વિષયને અનુરૂપ એ કલાકારને બોલાવવાના હોય છે કે વિષય નિષ્ણાતને બોલાવવાના હોય છે, તો એ આખું એક કોર્ડિનેશન આપ કેવી રીતે કરતા હો છો?
0: હવે એમાં ઘણી બધી વાર એવું હોય છે, હું તમને એક લાઈવ ઉદાહરણ આપું. તો 2007 કે 2008 અમદાવાદમાં ઇસ્કોન સર્કલ પર એક એક્સિડન્ટ થયો હતો, અને એમાં બે ગાડી વચ્ચેનો એક્સિડન્ટ હતો, અને એમાં એક છોકરો 10 ફૂટ ઉછળેલો, અને એક છાપામાં આનો ફોટો આવ્યો. એટલે એકદમ યુવાન છોકરો હતો, એણે આ જોઈને કીધું કે આ જોવાની કેવી મજા આવે, આ એક્સિડન્ટ આપણે હાજર હોય તો કેવી મજા આવે. એટલે આ એકચ્યુઅલ અને વર્ચ્યુઅલ વચ્ચેનો ડિફરન્સ હતો. એટલે મને એવો વિચાર આવ્યો કે આ બહુ ડેન્જરસ છે, આવો સવાલ પણ બહુ ડેન્જરસ છે,
1: વિચાર જ કેમ આવે.
0: એટલે મેં ડોક્ટર અંસલ ભચેત, જે સાયકેટ્રિસ્ટ છે, એમની જોડે વાત કરી, અને અમે એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો કે આભાસી વર્સિસ વાસ્તવિક દુનિયા, એટલે વર્ચ્યુઅલ વર્સિસ એક્ચ્યુઅલ વર્લ્ડ. તો પ્રોગ્રામ આ રીતે નક્કી થાય કે ભાઈ તમે સામે કંઈક જુઓ છો અને લોકોને રસ પડે છે એમાં, અને એમાં તમારો એક રોલ એવો પણ છે કે ધો કે એમને રસ નથી પડતો, તો એમને રસ પડતા કેમ કરીને તમારી વાતને, તમારા મેસેજને મોકલવાનો છે એમને, એ પણ તમારી બ્રોડકાસ્ટર તરીકેની ફરજમાં આવે છે.
1: બહુ સરસ વાત કરી જયેશભાઈ, અને મને એવું લાગે છે કે એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, જે પરફેક્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ કહેવાય, એ કોઈ પણ વાતમાંથી અથવા તો આવા કોઈ પણ પ્રસંગમાંથી એના મગજમાં આખી વાત આવે કે આના પર પ્રોગ્રામ બનાવીએ, અને એ પછી એ કાર્યક્રમ સક્સેસ જાય એનો આનંદ આખો અલગ હોય છે. તો એ સક્સેસ થવા માટે જે એક કન્ટેન્ટ ક્રિએટરનું કામ પણ બહુ અગત્યનું કામ છે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ માટે. તો કન્ટેન્ટ ક્રિએશન વિશે આપ શું કહેશો કે એ કેવી રીતે તમે તૈયાર કરતા હતા, કેવી રીતે વિચારતા હતા, એની થોડી વાત કરો.
0: હવે આવો જ એક પ્રસંગ એવો થયેલો કે એમાં એક છાપામાં એક કિસ્સો એવો વાંચ્યો હતો કે જેમાં હસબન્ડ વાઈફ, એટલે લગ્ન થયા, બંને જણા હનીમૂન માટે ગયા, પાછા આવીને બંને પોતપોતાના ઘેર ગયા, અને એક જ અઠવાડિયામાં એમણે આની નોટિસ મોકલી
1: ડિવોર્સ
0: માટેની. હવે આમ શોકિંગ, અને આ વાત છે 10 વર્ષ પહેલાની. એટલે એ વખતે હું દમણમાં હતો, અને વિચાર્યું, અમે ડિસ્કશન કર્યું મીટિંગમાં, તો એમને એવું થયું કે આવું તો નહીં થવું જોઈએ, આ જે આખી વાત છે એ સમાજ માટે યોગ્ય નથી. પછી એવું વિચાર્યું કે આવા ઉદાહરણો

0: વધે એની સામે તમારી પાસે સમાજમાં એવા પણ કપલ્સ છે કે જેમણે 30, 35 કે 40 વર્ષ લગ્ન જીવનના સાથે ગાળ્યા છે
1: અને
0: ખૂબ સરસ રીતે ગાળ્યા
1: છે, સુવર્ણ જયંતિ ઉજવેલી છે,
0: ઉજવેલી છે એમણે. તો મને એવું થયું કે આની પર એક પ્રોગ્રામ કરીએ આપણે. એટલે એવા કપલ્સને અમે 13 એપિસોડ્સ રેકોર્ડ કર્યા હતા એના, અને એમાં એ લોકોને એમના જે સંભારણાઓ હતા, બંને જણાએ કેવી રીતે એ જે સહજીવન હતું એમનું એ શરૂ કરેલું અને ક્યાં સુધી પહોંચ્યા, તો એમાં હવે ઇકોનોમિક કન્ડિશન સારી ના હોય ત્યાંથી સરસ રીતે પહોંચ્યા, એવું પત્ની બહુ ભણેલી ના હોય અને પતિ પ્રોફેસર હોય એવા પણ કપલ્સ હતા. તો અમે એવા 13 એપિસોડ્સ કર્યા એમાં, અને એનું ટાઇટલ રાખ્યું હતું કેવારે મળેલા મનના
1: મેળા. બાત ક્યા બાત,
0: એટલે કે જેમાં તમારે સમાજને કશુંક આપવાનું છે તો તમારે એના જજ નથી થવાનું, એને શું કરવાનું એ નક્કી નથી કરવાનું, પણ તમારે એની પાસે એને પીરસવાનું છે કે આટલું આટલું છે, પછી એની સમજણ અને એની ઈચ્છા મુજબ એ તમે જે પીરસશો એ બ્રોડકાસ્ટમાં એ સ્વીકારશે.
1: અને જયશ્રી, મને તો ખ્યાલ છે કે આકાશવાણીના કાર્યક્રમોથી ઘણા બધામાં સુધારો પણ જોવા મળ્યો છે, અને એવા પત્રો પણ ઘણા બધા આવતા હોય છે કે આ કાર્યક્રમ સાંભળીને અમારામાં આટલો ફેરફાર થયો, અથવા તો રૂબરૂ આવીને પણ ઘણા બધા લોકોએ કીધેલું છે. એટલે એ સમાજમાં એનું પ્રતિબિંબ તો તમારા કાર્યક્રમોનું પડતું જ હોય છે.
0: બિલકુલ. હું તમને એક ઉદાહરણ, જો તમે પરમિશન આપો તો હું તમને આપું કે મન મોતી અને કાચ કરીને એક અમારી સિરિયલ હતી ને, એમાં એક એપિસોડ અમે હોમોસેક્સ્યુઅલિટી પર કરેલો, અને આ વાત કરું છું 98ની, જેમાં જે વખતે આવા વિષયને કોઈ અડે પણ નહીં, એટલે છોછ હતો એ કોઈ વિષય પ્રત્યેનો. શનિવારે એનું બ્રોડકાસ્ટ થાય 9:30-10, રવિવાર રજા હોય, પછી સોમવારે એકવાર ઓફિસ આવે ને તો મને ડ્યુટી ઓફિસરે એવું કીધું કે બહાર એક ભાઈ બેઠા છે પ્રજ્ઞાચક્ષુ અને એ તમને મળવા માંગે છે. એટલે મેં કોઈ ચોક્કસ મળી લઉં, એટલે હું એમની પાસે મળવા ગયો. તો મને કે સાહેબ, મેં એપિસોડ સાંભળ્યો અને મારે આ ડોક્ટર પારસ શાહને, જેમનો એપિસોડ હતો, જે એક્સપર્ટ તરીકે જેમણે વાત કરી હતી, એમને મારે મળવું છે. એટલે મેં પારસભાઈને ફોન કર્યો, મેં કહ્યું સર આવી રીતે છે, તો મને કે વાંધો નહીં, તમે એમને મોકલી દો. એટલે મેં એમની પાસે એમને મોકલી દીધા. હવે પછીથી પારસભાઈએ મને કીધું ત્યારે મને ખબર પડી, મેં એ વ્યક્તિનું નામ નથી પૂછ્યું, બરાબર છે, એટલે આપણી પર ભરોસો રાખીને એક માણસ, આ વ્યક્તિ ભુજથી આવેલી, એટલે એકચ્યુઅલી હી વોઝ ઇન્વોલ્વ ઇન હોમોસેક્સ્યુઅલિટી, બરાબર, અને એમના લગ્ન થવાના હતા. એટલે એમને એવી ચિંતા હતી કે આ ડોક્ટરે કીધું જે પ્રમાણે હું અત્યારે જો આનાથી અસરગ્રસ્ત થઉં, એચઆઈવી પોઝિટિવ હોઉં, તો મારી આગળની જિંદગી ખરાબ થાય. એટલે હવે ડોક્ટરનો પક્ષ જુઓ તમે, કે ડોક્ટરે એ વખતે એલિઝા ટેસ્ટ થતો હતો, એ 600 રૂપિયાનો ટેસ્ટ થતો હતો, અને આ વાત કરું છું 98ની, એ ટેસ્ટ એમણે કરાવડાવ્યો, એમાં એ ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ હતો. એટલે પછી એમણે કીધું કે ઓકે, અત્યારે એઝ ઓફ ટુડે તમે સેફ છો, પણ નાવ ઓનવર્ડ્સ ડોન્ટ ઇન્વોલ્વ ઇન ટુ સચ એક્ટિવિટી. હવે તમે સમજો, આવી વ્યક્તિ, એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ 400-500 કિલોમીટરથી અહીંયા આવે, આ ભરોસો આકાશવાણીનો છે.
1: બિલકુલ બિલકુલ.
0: અને આ ભરોસા માટે આપણે ક્લેમ નથી કરી શકતા, આ ભરોસો આપણા જે પૂર્વ સૂર્યો હતા, જેમણે આ એક આખી એક જે ઊભી કરેલી હતી
1: ઇમારત
0: ઊભી કરેલી હતી, એમાં માત્ર આપણે એક ટેકો કર્યો છે.
1: બિલકુલ બિલકુલ. જયેશભાઈ, બહુ સરસ વાતો થઈ રહી છે. તો હવે આકાશવાણીમાં એક ઓબીનું પણ બહુ જ મોટું મહત્વ હોય છે, કે કોઈ એક ચોક્કસ વિશેષ કાર્યક્રમ હોય અને આપણે સ્થળ પર જઈને એનું ધ્વનિમુદ્રણ કરવાનું હોય છે, તો એ આખી ઘટના એ અમારા શ્રોતાઓને થોડું સમજાવશો કે કેવી રીતે ઓબીનું કાર્ય પૂરું થતું હોય છે?
0: હવે આમાં હું તમને ઓબીમાં છે ને, અમે એક આખી સિરીઝ કરેલી 2000ની સાલમાં. એવું થયેલું કે 97, 98, 99માં છે ને, ગુજરાતમાં દુષ્કાળ ની પરિસ્થિતિ હતી. એટલે એક આદેશ એવો આવ્યો કે ભાઈ, આ જે દુષ્કાળની પરિસ્થિતિ છે એમાં જે રાહત કામો ચાલે છે અને જે એનજીઓઝ કામ કરે છે, સરકાર કામ કરે છે, તો કાર્યો જે છે એ હાઇલાઇટ થવા જોઈએ અને લોકો સુધી પહોંચવા જોઈએ, મેસેજ પણ પહોંચવો જોઈએ. તો અમે એક સિરીઝ હતી, જે એનું નામ હતું પડકાર અને પુરુષાર્થ, અને એના અમે લગભગ 26 એપિસોડ્સ કર્યા હતા. એમાં અમે ધો કે રાહત કામ ચાલતું હોય, બરાબર, તો ત્યાં આગળની સગવડતા કેવી છે, એટલે ધો કે એક જિલ્લામાં 5 કે 7 જગ્યાઓ રાહત કામ ચાલતા હોય, તળાવ ખોદાતું હોય, રસ્તો બનતો હોય, કે બ્યુટિફિકેશનનું કામ હોય એનું, તો એ જે કામ લોકો, ગામ લોકો કરતા હોય, તો એમની વ્યવસ્થાઓ કેવી છે, એમને ખોરાક મળી રહે છે કે નહીં, પાણી પૂરતું છે કે નહીં, બપોરે આરામ કરવા માટે શેલ્ટર છે કે નહીં, અને એમને જે મહેનતાણું છે એ કામ પતે પછી મળી જાય છે કે નહીં. તો આ એક કાર્યક્રમ હતો. પછી અમે પતાવીએ અને પછી જઈએ કલેક્ટર પાસે, અને કલેક્ટરને જઈને અમે આનું બ્રીફિંગ કરીએ કે સર આવી આવી જગ્યા અમે જોયું અને આ અમારા ઓબ્ઝર્વેશન્સ છે.

0: તો ઘણીવાર કલેક્ટર અને મિનિસ્ટર પણ એમણે એપ્રિશિએટ કરેલું કે આ આ તમે જે કામ કરી રહ્યા છો એ બહુ સરસ છે, કે અમારી પાસે તો કે સરકારી કર્મચારી બીજો કોઈ હોય અને એ જે રિપોર્ટ આપે એના કરતાં એક નિષ્પક્ષ જે આકાશવાણી જેવું જે માધ્યમ છે એ આ રિપોર્ટ આપે છે અને એમના અધિકારીઓ આ કામ કરેલું છે, પછી એ લોકો એમાં કરેક્ટિવ મેજર્સની જરૂર હોય તો મેજર્સ લે. તો આ એક જુદા પ્રકારની ઓબી થઈ, બરાબર છે.
1: એટલે એ કાર્યક્રમ પછી તમે એને રેડિયો પર બ્રોડકાસ્ટ કરતા,
0: બ્રોડકાસ્ટ કરતા
1: પડકાર અને પુરુષાર્થ.
0: હવે એ સિવાયના ધારો કે કોઈક એક કોઈ ઇન્સ્ટિટ્યૂટનું ઓપનિંગ છે અથવા દવાખાનાનું ઉદઘાટન છે, તો ત્યાં જઈને અમે લોકો પ્રી પ્લાન્ડ હોય કે આખો જે કાર્યક્રમ છે એનું શરૂઆત કેવી રીતે થશે, કેવી રીતે એમાં કોણ કોણ બોલવાના છે, મિનિટ્સ આવી ગયું આપણી પાસે, તો અમે એ પ્રમાણે એ રેકોર્ડ કરીએ અને જે તે વખતે જ અમે ત્યાં નોંધ કરી દઈએ કે ભાઈ આમાં દરેક જણ આવીને ચાર વક્તાઓ હોય તો ચારે ચાર જણા જેટલા સ્ટેજ પર બેઠેલા હોય બધાના નામ બોલે. હવે એ દરેક વખતે તમારે બોલાવડાવવાની જરૂર નથી,
1: બિલકુલ
0: તમારે એને એક વાર આપી દીધું પછી એ આખો કાર્યક્રમ તો ત્રણ કલાકનો હોય,
1: એટલે એની આખી જીસ્ટ લેવાની વાત છે કે જે મેઇન ટોકર છે એની જીસ્ટ લઈને એ જે લોકો સુધી પહોંચાડવું છે એ મેઇન વસ્તુ એ લઈને આપણે આખો એનો એક રેડિયો રિપોર્ટ પણ એનો
0: એટલે 15 મિનિટમાં એ તમારે બતાવી દેવાનું હોય, પેલું ફંક્શન ભલે 3 કલાકનું હોય.
1: જયશ્રી, ઓબીની બહુ સરસ વાતો થઈ, તો આપને ગમતા કાર્યક્રમ આપે જે આકાશવાણીમાં આટલા વર્ષો સર્વિસ કરી સેવા કાર્ય કર્યું, તો એમાં આપને ગમતા કાર્યક્રમો કયા?
0: મને મન મોતી અને કાચ કરીને જે મારી સિરીઝ હતી એ મને બહુ જ ગમતી હતી, એમાં કારણ કે એમાં સોશિયો સાયકો ઇસ્યુઝને લઈને અમે લોકો વાત કરતા હતા સાયકોલોજીસ્ટ સાથે, સેક્રેટરીસ્ટ સાથે, સેક્સોલોજીસ્ટ સાથે, ચાઇલ્ડ સેક્રેટરીસ્ટ સાથે, અને ઘણા બધા એંગલ્સ હતા એમાં. એકચ્યુઅલી એનું નામ હતું મેઘધનુષી મન, પછી અમે ચેન્જ કરીને મન મોતીને કાચ કર્યું. એટલે મેઘધનુષમાં જેટલા રંગો હોય એ જ બધા ભાવો મનના પણ હોય છે, તો એ ભાવોને વ્યક્ત કરવાનો એક પ્રયત્ન હતો.
1: ટાઇટલ પણ કેટલું સરસ જયેશભાઈ, મન મોતીને કાચ. હવે એક વાર તૂટે પછી સંધા તૂટે, એટલે એ આખી તમે જે સિરીઝ બનાવી હતી હજુ પણ મને યાદ છે અને બહુ જ પોપ્યુલર થયેલી એ સિરીઝ.
0: બિલકુલ બિલકુલ, એટલે આ એક મારો મનપસંદ કાર્યક્રમ હતો. પછી એક પારુલ વ્યાસ મારા સિનિયર હતા, લોક સમસ્યાની સંસદ કરીને એક કાર્યક્રમ કરતા હતા કે લોકોની જે સમસ્યા છે તો એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય. ધારો કે કોર્પોરેશનનો કોઈક એક વિભાગ છે અથવા પોસ્ટલ કોઈ ઇસ્યુઝ છે, તો પોસ્ટ વિભાગના જે ઇસ્યુઝ હોય એને લગતા એ જાહેરાત કરીને એમની પાસેથી પ્રશ્નો મંગાવે અને પછી એ પ્રશ્નો જે હોય એ જે હાયર ઓથોરિટીઝ હોય એમને આપે, એ લોકો એને સ્ક્રુટિનાઇઝ કરે અને પછી જે તે સમસ્યાઓનો ઉકેલ જેમણે પત્ર લખ્યો હોય એમની હાજરીમાં જ કરે. એટલે આ જેને કહેવાય કે એનો ઉકેલ પણ ત્યાં ત્યાં જ આવે અને ત્યાં સમાધાન પણ એમને મળી જાય, અને એવું બી કહે કે આમાં અત્યારે જે કંઈ પરિસ્થિતિ છે એ પ્રમાણે આટલા થોડા વખત પછી થશે. એટલે આવા ઉકેલોના પણ કાર્યક્રમો આપણે થતા હતા, એટલે એ મારો એક મનપસંદ કાર્યક્રમ હતો.
1: ઘણા બધા કામો તમે કર્યા છે, એક સાયન્સમાં પણ તમે ઘણા બધા કામો કર્યા છે, એની થોડી વધારે વાત કરશો તો મજા આવશે.
0: ચોક્કસ. 2005માં વિજ્ઞાન પ્રસાર, એટલે વિજ્ઞાન પ્રસાર છે ને એ દિલ્હીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટનું એક ઓટોનોમસ બોડી છે અને વિજ્ઞાનના પ્રસારના કાર્યક્રમો રેડિયો અને દૂરદર્શન બંને પર કરે છે, અને એ લોકોની સાથે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરે એક જર્ની એલોંગ ધ કોસ્ટલાઇન, એટલે આપણી જે કચ્છથી શરૂ કરેલી નારાયણ સરોવરથી શરૂ થઈને સાઉથ ગુજરાતમાં ત્યાં સુધીની જે આખો કોસ્ટલાઇન છે એની પર એમણે એક ડોક્યુમેન્ટ કરેલું જેનું ગુજરાતી અમે કર્યું સાગરને સથવારે, અને એમાં એ જે કોસ્ટલાઇનમાં જે બી સ્થળો છે, જે લોકો વસે છે અને જે ઉદ્યોગો છે એની જે પરિસ્થિતિ છે એના પરનો આખો એક ચિતાર હતો. પછી 2009 છે ને એ ઇન્ટરનેશનલ યર ઓફ એસ્ટ્રોનોમી હતું, ખગોળ વિજ્ઞાન પરનું, એટલે ટેલિસ્કોપને 100 વર્ષ થયેલા એની શોધને, તો એની પરનો આ એક વિજ્ઞાન પ્રસારે કાર્યક્રમ આપ્યો હતો કે આની પર એક કાર્યક્રમ બનાવો, એટલે અમે એનું ટાઇટલ રાખેલું નિરખને ગગનમાં,
1: નિરખને ગગનમાં,
0: અને એમાં આપણા મિત્ર કમલેશ મિશ્રા એ અને હું અમે બંને જણ પ્રોડ્યુસર હતા અને એના અમે 52 એપિસોડ્સ કર્યા હતા.
1: બિલકુલ.
0: અને દર અઠવાડિયે આકાશ દર્શન, એમાં દર સોમવારે બ્રોડકાસ્ટ થતો હતો રાત્રે 9:30 વાગે, તો એ વખતે આકાશમાં તારાઓની સ્થિતિ શું હશે એ જે ચિતાર હતો એ મનુભાઈ જાનીએ લખ્યો હતો અને અમે દર અઠવાડિયે બ્રોડકાસ્ટ કરતા હતા, બરાબર છે. પછી 2010નું વર્ષ હતું ને એ ઇન્ટરનેશનલ યર ઓફ બાયોડાયવર્સિટી હતું, એમાં અમે એક સિરિયલ કરી હતી બહુ રૂપા વસુંધરા. 2011માં ઇન્ટરનેશનલ યર ઓફ કેમિસ્ટ્રી હતું અને એની પર અમે

0: સિરિયલ કરી હતી અહો રસાયણ અહા જિંદગી
1: જી,
0: અને એમાં જે પાત્રો હતા એના નામ બહુ રસપ્રદ છે, શ્રોતાઓને પણ મજા આવશે સાંભળવામાં. ઓક્સી, દીપક, એક્વા અને ઉદ્દીપક. એટલે જો કેમિસ્ટ્રી તમને ખ્યાલ હોય તો ઓક્સિજન એનું ઓક્સી એટલે ફિમેલ, દીપક એટલે આગ, એક્વા એટલે પાણી, અને ઉદ્દીપક એટલે જે પ્રક્રિયામાં ભાગ ના લે પણ એ પ્રક્રિયાને ઝડપી બનાવે.
1: એટલે ખરા અર્થમાં જે આપણે કહીએ છીએ બહુજન હિતાય બહુજન સુખાય, અને આકાશવાણીએ ખરા અર્થમાં સમાજને શિક્ષિત કરવાનું કામ કર્યું છે, સમાજને માહિતી પૂરું પાડવાનું કામ કર્યું છે. મનોરંજન તો આપણે આપતા જોઈએ છે, પણ એક સરસ સંસ્કાર સિંચનનું પણ કામ કર્યું છે અને લોકોને આવા કામો કરીને પણ બહુ મોટું યોગદાન આપ્યું છે. તો જયેશભાઈ, અત્યારના આધુનિક યુગમાં પોડકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ એપ્સને કારણે રેડિયો પ્રસારણમાં શું બદલાવ આવ્યો છે આપની દ્રષ્ટિએ?
0: હા, એટલે હવે પ્રશ્ન એ છે કે બેસીને સાંભળે એવું તો હવે ઘરમાં પણ નથી રહ્યું.
1: જી,
0: તો ઓપ્શન્સ છે. તો હવે એમાં એવું છે કે એ લોકો ધારો કે રેડિયો હવે મોબાઈલ્સમાં પણ અવેલેબલ છે, એમાં પણ સાંભળી જ શકાય છે. મનોરંજન માટે એમની પાસે વધારે સારા ઓપ્શન્સ છે. પણ હું તમને કહું તો ધારો કે એક બહુ જ પોપ્યુલર અત્યારે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન્સ, એવા એક સ્ટેશન સાથે હું પણ જોડાયેલો છું. તો એ જે સ્ટેશન્સ છે એ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. ને ગુજરાતમાં 12-14 કોમ્યુનિટી રેડિયો સ્ટેશન્સ છે, અમદાવાદમાં 4 છે, અને ઓલ ઓવર ઇન્ડિયા 530 કરતા વધારે રેડિયો સ્ટેશન છે કોમ્યુનિટી રેડિયો, જે નેરોકાસ્ટિંગ જેને કહેવાય કે નાની જગ્યાઓના જે વર્ગ છે એના માટેના કાર્યક્રમો હોય.
1: બિલકુલ.
0: એટલે આમ એવું છે કે પ્રકાર બદલાયો છે, પણ લોકોને જે સાંભળવાની એમની સમસ્યાઓ વિશેની વાત હોય અથવા એમના કોઈ ઉકેલની વાત હોય અથવા કોઈ ઇન્ફોર્મેશન હોય, એમને માહિતી જોઈએ જ છે. ચોક્કસ અત્યારે પરિવર્તન થઈ રહ્યું છે. થોડા વખત પછી આ જે પરિસ્થિતિઓ છે એનાથી પણ બહાર નીકળવા માટે લોકો ક્યાંક ને ક્યાંક સાંભળવાનો તો પ્રયત્ન કરશે જ, કારણ કે આ બહુ સ્વાભાવિક ક્રિયા છે સાંભળવાની, એના માટે તમારે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો.
1: અને એવું કહેવાતું હોય જયેશભાઈ એમ તો કે તમે જોયેલું કદાચ ભૂલી શકશો, પણ કાને સાંભળેલી વસ્તુ ક્યારેય ભૂલાતી નથી.
0: બિલકુલ.
1: એટલે રેડિયોનું કામ એ પણ બહુ મોટું છે. રેડિયો પરથી જે કંઈ પણ આપણે શ્રોતાઓને આપીએ છીએ એમના મન હૃદયમાં સચવાયેલું રહેતું હોય છે. તો જયેશભાઈ, ફેક ન્યૂઝના જમાનામાં આકાશવાણીએ હજુ પણ પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે, તો એના વિશે આપ શું કહેશો? કારણ કે એ તો સત્ય છે, 100% સાચી દીવા જેવી બાબત છે.
0: બિલકુલ.
1: કે આકાશવાણીની વિશ્વસનીયતા વિશે કોઈએ ક્યારે શક કર્યો જ નથી.
0: બિલકુલ. અને આપણે જે સમાચાર આપીએ છીએ એ આપણે માત્ર સમાચાર આપીએ છીએ, કોઈ એનાલિસિસ નથી આપતા, કોઈ વ્યૂઝ નથી આપતા, કોઈ બે જણાને બેસાડીને પેલી જે
1: ડિસ્કશન
0: એટલે જે મુદ્દાઓ હોય જ નહીં એવા મુદ્દાઓ ક્યાંકથી લાવીને વાત કરવા વાળી વાત પણ આપણે ક્યારેય કરતા નથી. એટલે આજ અને વિશ્વસનીયતાની વાત કરો તો આજે પણ એવું લાગે કે તમે આકાશવાણીથી સમાચાર છે તો ચોક્કસ ઓથેન્ટિક છે.
1: બિલકુલ. તો જયેશભાઈ, આપે રેડિયો પરથી સાંભળેલો કોઈ આપનો મનગમતો કાર્યક્રમ કે જેનાથી આપ ખૂબ જ પ્રભાવિત થયા હો?
0: વર્ષો પહેલા મેં લતા મંગેશકરની એક મુલાકાત વિવિધ ભારતી પરથી સાંભળેલી, હરીશ ભીમાણીએ મુલાકાત લીધી.
1: જી જી જી.
0: અને બાકી તો એમણે ઘણી બધી વાતો ફિલ્મ જગતની કરી. એમણે પછી એમણે એક સવાલ એવો કર્યો કે લતાજી, અગલે જન્મ મેં આપ ક્યાં બનના પસંદ કરોગી? એટલે લતાજીનો જવાબ જે હતો એ જબરજસ્ત જવાબ હતો. એમણે કીધું કે અગલે જન્મ મેં એક આમ ઔરત બનના પસંદ કરૂંગી. એટલે હરીશ ભીમાણીએ કહ્યું કે યે જાનતે હુએ ભી કે એક આમ ઔરત કી કિતની સારી કઠિનાઈયાં હોતી હૈ. પછી જે જવાબ હતો લતાજીનો કે એક આમ ઔરત કી કઠિનાઈયાં સારી દુનિયા જાનતી હૈ, લેકિન એક લતા મંગેશકર કી કઠિનાઈયાં સિર્ફ લતા જાનતી
1: હૈ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ.
0: હવે એટલે આ પ્રકારના જે કાર્યક્રમો હતા મુલાકાતના, ફિલ્મ મ્યુઝિકના, એણે ક્યાંક ને ક્યાંક આપણને જીવવાનું કેવી રીતે એ પણ શીખવાડ્યું છે.
1: બિલકુલ બિલકુલ.
0: અને અને તમારે શું નહીં કરવાનું એ પણ શીખવાડ્યું છે.
1: બસ આજે તમે કેવી રીતે જીવવાનું ને કેવી રીતે આગળ વધવાનું અને કામમાં પણ એવી રીતે તમારે શું શું કરવું શું શું ના કરવું, તો આ બધું ઓફિસમાં આવ્યા પછી તમારી દ્રષ્ટિએ એવી કઈ વ્યક્તિ છે, એવા કયા ઓફિસર હતા કે જેમના થકી તમે ઘણું બધું શીખ્યા?
0: બે નામ હું લઈશ, એક પદ્મશ્રી તુષાર શુક્લ અને બીજા સાદિક નૂર પઠાન.
1: જી.
0: આ બંને પાસેથી હું ઘણું શીખ્યો છું.
1: જી.
0: ઘણીવાર બેસીને સામે અથવા ઘણીવાર એમને કામ કરતા જોઈને શીખ્યો છું. અને બહુ સહજતા જે હોય કાર્યક્રમમાં જે સહજતા લાવવી,
1: જી,
0: એ એમનામાંથી શીખ્યો છું.
1: બિલકુલ.
0: તુષારભીના ઘણા બધા કાર્યક્રમો, એમના ગઝલદાની એક કાર્યક્રમ હતો, એક મહેફિલ કાર્યક્રમ હતો,

0: શંકુનો સૂરજ કાર્યક્રમ હતો, કેવી રીતે બોલવાનું, શું બોલવાનું અને શું નહીં બોલવાનું
1: જી,
0: અને શું ભાવ હોય, એ ઘણું બધું એમની પાસેથી શીખ્યો હતો. કાર્યક્રમનું પ્રોડક્શન, રજૂઆત કેવી રીતે કરવાની, એડિટિંગ કેવી રીતે કરવાનું, મ્યુઝિક મિક્સિંગ કેવી રીતે કરવાનું, શું મિક્સ કરી શકાય, અવાજનું લેવલ શું હોય અને મ્યુઝિક કેવી રીતે આવે, અંદરના ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેવી રીતે અંદર ઇન્સર્ટ કરી શકો તમે, એ બધું સાદિકનું પઠાણ પાસેથી શીખ્યું.
1: બિલકુલ બિલકુલ. જયેશભાઈ, આ વાત થઈ, બે ઓફિસરોની વાત થઈ, તો આપના જે સાથી કર્મચારીઓ હતા તો એમની જોડેનો કોઈ એક મજેદાર પ્રસંગ હશે તો અમારા શ્રોતાઓને વધારે મજા આવશે.
0: ચોક્કસ. હવે અત્યારે જે આકાશવાણી અમદાવાદના પ્રોગ્રામ હેડ છે
1: જી,
0: હિતેશભાઈ મવાણી, અમે બંને જણ સાથે આહવામાં હતા 2005 થી 2008, અને આહવા તમને ખબર છે ડાંગ એટલે આખો આદિવાસી વિસ્તાર છે.
1: બિલકુલ.
0: તો અમને એવું થયું કે કશુંક સરસ અહીંયા કામ કરીએ આપણે. ત્યાં આગળ એ લોકોની થાળી કથા, આદિવાસીઓની થાળી કથા,
1: બિલકુલ,
0: એમાં એ લોકો કણશ્રી દેવીની કથા એટલે ધાન્યની દેવીની કથા, પછી એક કુકણા રામાયણ અને એક ડુંગરદેવની પૂજા, આ ત્રણ એમની થાળી કથાઓ આખી રાત ચાલે. એટલે એમાં એવું હોય કે કાંસાની કથરોટમાં એક વચ્ચે એક સળી વાંસની, એને એ લોકો મૂકી દે મીણથી, અને એનો એનો બેઝ બનાવે અને પછી એમ એને છેડે, એટલે એક સૂર નીકળે એમાંથી, અને પછી આગળ પાછળના બે સૂર, એટલે કુલ ત્રણ જ સૂરમાં એ લોકો આખી થાળી કથા, એમની આખી જે લાઇફસ્ટાઇલ છે
1: જી
0: એના વિશેની વાત કરે. એટલે અમે આ રેકોર્ડ તો કરી, પછી થયું કે આ જે ભાષા, આ બોલી જે છે કુકણા બોલી, એ સાંભળવાવાળા લોકો કેટલા, અને આ શું છે, આમાં કહેવા શું માંગે છે, કેવી રીતે ખબર પડશે. પછી અમે એનું ટ્રાન્સલેશન પણ કરાવ્યું ગુજરાતીમાં, અને એ ડોક્યુમેન્ટેશન છે એ ટોટલી લગભગ 40 કલાકનું રેકોર્ડિંગ છે એ આહવા સ્ટેશનમાં છે.
1: તો જયેશભાઈ, આપે ભૂતકાળની સરસ મજાની યાદો તાજી કરી અને આજે 90 વર્ષની આકાશવાણીની સફળ યાત્રા વિશે અમારા શ્રોતાઓને જે માહિતગાર કર્યા, આશા છે કે સૌને આ કાર્યક્રમ ખૂબ જ પસંદ પડશે. અને જયેશભાઈ, આકાશવાણીના સ્ટુડિયોમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ આભાર દેવાંગભાઈ, અને આકાશવાણીનો પણ આભાર. મને હું માના ખોળે આવ્યો હું એવું લાગે છે.
1: બિલકુલ બિલકુલ બિલકુલ.
0: મારી આ પહેલી મુલાકાત છે કે જેમાં અત્યાર સુધી હું ટેબલની પહેલી બાજુ હોતો હતો, કે હું પ્રશ્ન પૂછતો હતો, આજે હું જવાબ આપું છું. એટલે આજે આખું ટ્રાન્સફોર્મેશન છે, આખી જે રિવર્સલ ઓફ રોલ છે, એના માટે પણ હું આકાશવાણીનો આભાર માનું છું.
2: શબ્દોમાં મહેકતી યાદો, હમણે જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયેશ પંડ્યાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો.
1: અજાણ્યા એપ થી બચો.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: નમસ્તે બહેનો, આજે છે મહિનાનો ચોથો શનિવાર, એટલે કે બહેનો સાથે પત્રો થકી વાત કરવાનો દિવસ. હું છું આપની સખી નિકેતા, લઈને હાજર તમારા પત્રો, પત્રોના જવાબ અને મનગમતા ગીતો. તો ચાલો શરૂ કરીએ આજની સહિયરની સફર. બહેનો, આવતીકાલે એટલે કે 24 મે છે મશહૂર ગીતકાર મજરો સુલતાનપુરીની પુણ્યતિથિ. તો આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તેમના લખેલ આ ગીતથી. અને હોની

તો ચાલો બેનું પત્ર વાંચીએ. કાર્યક્રમનો પહેલો પત્ર છે કોડકી રોડ પ્રભુનગર 2 થી આપણી મીઠડી સખી એવી કલ્પા જયદેવ ઉપાધ્યાયનો. તેમની સાથે છે મીઠડો માધવ, મીનાબેન રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મોરબીથી નલિનીબેન, બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક, ભાભી ભૂમિકા, જામનગરથી આપણા સંગીત પ્રેમી અને કલાકાર મિત્ર એવા ધર્મેન્દ્રસિંહજી રાઠોડ, માંડવીથી દીપાબેન દવે, અંજારથી સખી અલ્પા નિર્મળ, જેતપુરથી દક્ષા ફૈબા અને સહ્યર ગ્રુપના સમગ્ર મિત્રો. તેમણે લખ્યું છે, વડોદરાનો સહ્યર કાર્યક્રમ સુપર સે ઉપર હોય છે અને આ કાર્યક્રમની રાહ અમે ખૂબ દિલથી જોતા હોઈએ છીએ. આગળ તેમણે કાર્યક્રમની સમીક્ષા લખી છે અને તેમની સખી અલ્પા નિર્મળની લખેલ કવિતા મોકલી છે, જે હું વાંચી રહી છું. જિંદગી તું જીવાડીશ એટલું જીવી લઈશ, આ ઉંમરે હવે દોડવાનું નહીં ફાવે. તું કહે તો રોકી લઉં શ્વાસ મારા, આ ઉંમરે હવે હાંફવાનું નહીં ફાવે. આયખું મેં વિતાવ્યું તારી પાછળ, આ ઉંમરે હવે પસ્તાવવું નહીં ફાવે. જે ગમે તે લઈ જા મારી પાસેથી, આ ઉંમરે હવે છુપાવવું નહીં ફાવે. કાગળની કલમ છે વસિયત મારી, આ ઉંમરે હવે આપવું નહીં ફાવે. વાહ અલ્પાબેન, દર વખતની જેમ તમે ખૂબ સુંદર કવિતા લખી છે. આમને આમ જ સુંદર કવિતા લખતા રહેજો અને અમને લખીને મોકલતા રહેજો. બેનો આ પત્ર આવ્યો છે ભાવનગર સૌરાષ્ટ્રથી. લખનાર મિત્ર છે પ્રવીણ ચંદ્રભાઈ પી વાઘેલા. તેમણે લખ્યું છે, આકાશવાણી વડોદરા દ્વારા પ્રસ્તુત સહ્યર કાર્યક્રમ જે દર શનિવારે પ્રસારિત થાય છે તે સાંભળવાની ખૂબ જ મજા આવે છે. કાર્યક્રમમાં રજૂ થતી મુલાકાતો, વાર્તાલાપો, નાટક, રેસીપી, આરોગ્યલક્ષી માહિતી, ઋતુઓમાં શું ખાવું શું ન ખાવું તેની માહિતી અને ઉપાયો, જાણકારી તેમજ ટીપ્સ, શ્રોતાઓના પત્રોના જવાબ, તેમની પસંદગીના ગીતો, હિન્દી ફિલ્મના વિવિધ કલાકારોના યાદગાર ગીતો અને કડીઓ જે પહેલા શીતલબેન અને નિકેતાબેન ગાઈ સંભળાવતા, આજે શીતલબેનની નિવૃત્તિ પછી પણ નિકેતાબેને એકલા એકલા ગાવાનું શરૂ કર્યું છે તે પણ શાનદાર અને કાબિલે તારીફ પુરવાર થયેલ છે. આ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. આગળ તેમણે કાર્યક્રમોની સમીક્ષા લખી છે અને લખ્યું છે, તારીખ 4 એપ્રિલના કાર્યક્રમમાં મીનાબેન દેસાઈનો વાર્તાલાપ મહિલાઓમાં માનસિક તણાવ અને ડિપ્રેશન ખૂબ જ જાણકારી આપી ગયો. આ ઉપરાંત મહિલાઓમાં વાળની સમસ્યાનો ઉકેલ આ વિષયની વાતો અને ગુજરાતી ગીત સાંભળવાની ખૂબ મજા આવી. તારીખ 15 એપ્રિલના કાર્યક્રમમાં નિકિતાબેને ચણાના લોટની સૌંદર્ય પ્રસાધન તરીકેની જે વાત કરી તે પણ ખૂબ રસપ્રદ રહી. ત્યારબાદ કલ્પનાબેન શુક્લનો વાર્તાલાપ ખુશીનો માપદંડ ખૂબ તલસ્પર્શી રહ્યો. આ ઉપરાંત જે રેસીપીઝ આપી અને ગુજરાતી ગીત રજૂ કર્યું તે પણ સાંભળવાની ખૂબ મજા આવી. આગળ તેમણે સુવિચાર લખ્યો છે, સૌંદર્ય નાશવંત છે તે સમજાવવા પરમાત્માએ ફૂલોનું સર્જન કર્યું છે. પ્રવીણચંદ્રભાઈ, તમારી આ વાત પરથી એક સુંદર મજાની પ્રાર્થના યાદ આવે છે.

0: છે, ભલે ને નિર્દય જનો ચૂંટે છે, છતાં સુમન તો સુવાસ દે છે.
1: તો પ્રવીણચંદ્ર ભાઈ, આમ જ સુંદર સુંદર વાતો લખતા રહેજો. બેનો, આ પત્ર આવ્યો છે રીલનગર રાજકોટથી. લખનાર સખી છે રંજન સોની, સાથે છે કમલેશ સોની, દેવાંગી, હાર્દિક, કરણ અને રોહન. તેમણે લખ્યું છે, તારીખ 4 એપ્રિલના કાર્યક્રમમાં શરૂઆતમાં ગીત આપ્યું તે ખૂબ ગમ્યું. તણાવ અને ડિપ્રેશન આજની સમસ્યા છે, આ વિષય ઉપરનો વાર્તાલાપ ખૂબ ગમ્યો. ગરમીમાં વાળની માવજત કઈ રીતે કરવી તે સાંભળ્યું અને રેસીપી પણ ખૂબ ગમી. આપેલું ગીત પણ ખૂબ ગમ્યું. આગળ તેમણે પોતાની પસંદગીનું ગીત લખ્યું છે. બેનો, ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સાંભળીએ આપણા જામનગરના કલાકાર મિત્ર ધર્મેન્દ્રસિંહજીની પસંદગીનું આ સુંદર મજાનું ભજન.

બેનો આ પત્ર આવ્યો છે ભાવનગર જિલ્લાના તળાજા ગામ બપાડાથી. લખનાર મિત્ર છે પોપટભાઈ રાવળ. સાથે છે પિન્ટુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન તથા સમગ્ર મકવાણા પરિવાર. તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમ રજૂ કરતા બહેનોને અમારા નમસ્કાર. વડોદરાનો સહિયર કાર્યક્રમ હંમેશા લાજવાબ હોય છે અને દર મહિને જે પત્રોનો કાર્યક્રમ આવે છે તે સાંભળીને સૌ મિત્રોને ખૂબ આનંદ આવે છે. ગયા સોમવારે અમદાવાદ કેન્દ્ર પરથી સહિયર કાર્યક્રમમાં શ્રોતાઓના અવાજમાં સુંદર રેકોર્ડિંગ રજૂ થયું, સાંભળવાની ખૂબ મજા આવી. રણુજાના કરસનદાસ બાપુ પણ આપનો કાર્યક્રમ સાંભળે છે અને ખૂબ પ્રશંસા પણ કરે છે. પોપટભાઈ, આમ જ પત્ર લખતા રહેજો. બેનો, 24મી મે છે સંગીતકાર રાજેશ રોશનનો બર્થડે, તો એમની ફિલ્મનું આ ગીત તમારા માટે.

મેનો આ પત્ર આવ્યો છે રિલોકેશન સાઇટ ભુજ કચ્છથી. લખનાર મિત્ર છે પ્રદીપભાઈ મહેતા, સાથે છે બીના મહેતા, વિપુલ મહેતા, ક્રિષ્ના મહેતા, બેબી મનસ્વી અને નિર્વા. તેમણે લખ્યું છે, વડોદરા કેન્દ્રનો સહયર કાર્યક્રમ ખૂબ સરસ હોય છે. તારીખ 25/3 પત્રોનો કાર્યક્રમ સાંભળીને ખૂબ જ આનંદ થયો. સહયરના શ્રોતા મિત્રોના પત્રોના ઉત્તર ખૂબ સરસ રીતે અપાયા. અમારા પત્રનો ઉત્તર સાંભળીને અમને ખૂબ આનંદ થયો. સાથે અમારી પસંદગીનું ગીત પણ રજૂ કરવામાં આવ્યું, એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ તેમણે શીતલબેનને યાદ કર્યા છે અને લખ્યું છે કે શીતલબેન, ક્યારેક ક્યારેક અમારી લાગણીને માન આપીને કાર્યક્રમમાં હાજરી ચોક્કસથી આપજો. પ્રદીપભાઈ, તમારી આ વાત શીતલબેન સુધી ચોક્કસ પહોંચાડીશું. મેનો આ પત્ર આવ્યો છે ગામ જાળિયા, અમરાજી, પાલીતાણા, જિલ્લો ભાવનગરથી. લખનાર મિત્ર છે મધુભાઈ લખમણભાઈ, સાથે છે ચેતનાબેન, અસ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. તેમણે લખ્યું છે, અમે સહયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ લાજવાબ આવે છે. આગળ તેમણે કાર્યક્રમની સમીક્ષા લખી છે. બેનો, કાર્યક્રમમાં હવે ગીત સંભળાવવાનો સમય છે. આપણા ત્રણેય પત્ર મિત્રોએ પોતાની પસંદગીનું ગીત લખ્યું નથી, તો ચાલો સંભળાવી દઈએ આ ગીત.

બેનો આ પત્ર આવ્યો છે ગિરનારની તળેટીમાં વસેલ શહેર જૂનાગઢથી. લખનાર મિત્ર છે વાંઝા દરજી કિરીટભાઈ સોલંકી. તેમની સાથે છે તેમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. તેમણે લખ્યું છે ખૂબ જ લાંબા સમયના અંતરાલ બાદ આજે પત્ર દ્વારા કાર્યક્રમમાં પુનઃ એન્ટ્રી કરી રહ્યા છે, તો પહેલાની જેમ જ કાર્યક્રમમાં સ્થાન મળશે તેવી આશા સાથે આ પત્ર લખી રહ્યા છે. કિરીટભાઈ, દેર સે આયે પર આયે તો સહી, પુનઃ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તેમણે લખ્યું છે દર શનિવારે રજૂ થતો વડોદરા કેન્દ્રનો સહિયર કાર્યક્રમ બેસ્ટમ બેસ્ટ હોય છે. આ કાર્યક્રમમાં રજૂ થતા વાર્તાલાપો રેસીપી ખૂબ જાણવાલાયક હોય છે, અને જ્યારે પત્રોનો કાર્યક્રમ આવે છે અને પત્રોના જવાબ જે રીતે આપવામાં આવે છે તે સાંભળીને અમે ખૂબ આનંદિત થઈ જઈએ છીએ. કિરીટભાઈ, હું તો એમ કહીશ પત્રો થકી જ કાર્યક્રમની સુંદરતા છે. મિત્રોનો આવો પત્રરૂપી પ્રેમ મળતો રહે તો કાર્યક્રમ આવો સુંદર બનતો રહે. બહેનો, 25મી મે છે અભિનેતા સુનિલ દત્તની પુણ્યતિથિ, તો એમની ફિલ્મનું ગીત છે આજનો સંગીતમય સુવિચાર. ગટમ

0: कीजियो और ने सर झुका कीजियो।
1: मित्रों आ पत्र आव्यो छे डेर पाटण थी। लखनार मित्र छे धीरजभाई वी रवारी। तेमणे लख्युं छे, आकाशवाणी वडोदरा परिवार तेमज समग्र श्रोताओने सादर नमस्कार। આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રા સંદર્ભમાં જે કાર્યક્રમ રજૂ કર્યો તે માટે ખૂબ ખૂબ અભિનંદન। નિકિતાબેન શ્રોતાઓના પત્રોનો ખૂબ લાગણીસભર રીતે જવાબ આપે છે, પરંતુ શીતલબેનની ગેરહાજરી ખૂબ સાલે છે। નિકિતાબેન તેમના મીઠા અવાજમાં સુંદર ગીતોની કડીઓ ગાય છે, જે અમને ખૂબ પસંદ પડે છે। આગળ તેમણે લખ્યું છે, નિકિતાબેન તમારા મીઠા અવાજમાં મારે ફિલ્મ પ્રેમ પર્વતનું ગીત સાંભળવું છે। ધીરજભાઈ, સૈયરની સફર મેં જયારે એકલાઈ શરૂ કરી ત્યારબાદ તમે કરેલી આ પહેલી ફરમાઇશ છે, તો ચોક્કસથી તમારી ફરમાઇશને ન્યાય આપવા પ્રયત્ન કરીશ।

ધીરજભાઈ, તમારી આ ફરમાઈશે તો મને શાંતિલાલભાઈ ઉકમચંદ માથુકિયાની યાદ અપાવી દીધી. તીઓ પણ હંમેશા બે ત્રણ ગીતની ફરમાઈશ કરતા રહેતા. શાંતિલાલભાઈ, તમને યાદ કર્યા છે, જલ્દીથી પત્ર લખી તમે પણ અમને યાદ કરો. આગળ તેમણે સહિયરની બધી જ બહેનોને યાદ કરીને લખ્યું છે કે શીતલબેનના પ્રેરક માર્ગદર્શન થકી આપ બધી જ બહેનોએ સહિયરને ખૂબ સુંદર કાર્યક્રમ બનાવ્યો છે, તેથી હૃદયપૂર્વક આપ સર્વેનો આભાર. આગળ તેમણે નમ્ર સૂચન કર્યું છે કે 90 વર્ષની પ્રસારણ યાત્રાને અનુલક્ષીને પ્રભુદાસ લાખાણી, કિરણભાઈ પટેલ, શીતલબેન અને અન્ય નિવૃત્ત એનાઉન્સરની મુલાકાત રજૂ કરશો. ધીરજભાઈ, તમે સમજો કે તમારું આ સૂચન અમારા વડોદરાના કેન્દ્ર નિયામકશ્રી સુધી પહોંચી ગયું. મિત્રો, આ પત્ર આવ્યો છે મુક્કામ ઉત્તરસંડા તાલુકો નડિયાદથી. લખનાર કવિ મિત્ર છે રમેશભાઈ એલ ભાટિયા. તેમણે લખ્યું છે, એકલા અટુલા સહિયરના નિકિતાબેનને જય શ્રી કૃષ્ણ. આગળ તેમણે હર હંમેશની જેમ કવિતા લખી છે. મોસમ બદલ જાતા હૈ મેઘધનુષ કે સાથ, સૈયર બદલ જાતી હૈ જમાને કે સાથ, નઈ આવાજ નઈ મીઠાશ વાલી બહેને, નયા અંદાજ નઈ બહેનો કી, સૈયર કો સજાને વાલી રોશની, યહી હૈ સૈયર કી પહેચાન. રમેશભાઈએ શીતલબેનને ખૂબ ખૂબ યાદ કર્યા છે. બહેનો, પત્ર લખવાના ઉત્સાહમાં અગેઇન આપણા ત્રણેય પત્ર મિત્રોએ પોતાની પસંદગીનું ગીત લખ્યું નથી, તો ચાલો સંભળાવી દઈએ આપ સૌને પસંદ પડે એવું સુંદર ગીત.

બેન, આ છે અંતિમ સેટ ઓફ લેટર્સનો આ પહેલો પત્ર, જે આવ્યો છે ગાયત્રીનગર સરખેજથી. લખનાર સખી છે નંદુબેન, સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, તપન, મનુબેન તથા મુકેશભાઈ. તેમણે લખ્યું છે, સહિયરના બધા જ બહેનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. તેમણે લખ્યું છે, અમે નિયમિત શ્રોતાઓ છીએ. સહિયર કાર્યક્રમ અમારો મનગમતો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અમે સહપરિવાર બેસીને સાંભળીએ છીએ. પત્રોના કાર્યક્રમમાં નિકિતાબેનની રજૂઆત ખૂબ સારી છે, સાથે વાર્તાલાપ રજૂ કરતી બહેનોને પણ સુંદર રજૂઆત માટે અભિનંદન. બહેનો, સુનિલ દત્તની ફિલ્મ હમરાઝનું આ ગીત તમારા માટે.

રહું તો બહેનો તમારો સાથ હશે તો આમ જ ખુશીઓના ગીતો આપણે ગાતા રહીશું. બહેનો, મારા હાથમાં જે પત્ર છે તે આવ્યો છે ભાવનગરના ગામ જાળિયાથી, અને આ છે આપણા સૌથી નાના પત્ર મિત્ર. તેમનું નામ છે વિવેકભાઈ માધુભાઈ ચૌહાણ. તેમની સાથે છે રાહુલ અને આર્યન. તેમણે લખ્યું છે, હું બીજા ધોરણમાં ભણું છું. મારા પપ્પા માધુભાઈ ચૌહાણ સહ્યર કાર્યક્રમ નિયમિત સાંભળે છે. મારા પપ્પા કાર્યક્રમનું રેકોર્ડિંગ કરે છે અને હું શાળાથી આવીને સાંભળું છું. હવે તો શાળામાં વેકેશન પડી ગયું છે અને વેકેશન બાદ હું ત્રીજા ધોરણમાં આવીશ. વડોદરા આકાશવાણીના કાર્યક્રમમાં મારો આ પહેલો પત્ર છે, તો જરૂરથી સામેલ કરજો. મારા નાનકડા પત્ર મિત્ર વિવેકભાઈ, આપનો પત્ર સામેલ થઈ ગયો છે. આમને આમ સમય મળે પત્ર ચોક્કસથી લખજો. આગળ તમે લખ્યું છે, આકાશવાણી અમદાવાદના શહેર કાર્યક્રમમાં મેં પત્ર લખ્યો હતો અને મારા પત્રનું વાંચન થયું. તેનું રેકોર્ડિંગ મેં આખી શાળામાં સંભળાવ્યું અને આ સાંભળીને મારા શિક્ષકોએ મારું સન્માન કર્યું. આગળ તેમણે પોતાની શાળાની ખૂબ પ્રશંસા લખી છે અને લખ્યું છે, અમારી શાળામાં કોઈની પણ વર્ષગાંઠ હોય તો એક ઝાડ રોપાય છે. અમારી શાળા ખૂબ સુંદર શાળા છે. વિવેકભાઈ, તમે જે રીતે પત્ર લખ્યો તે પરથી તમારી શાળા ચોક્કસથી સુંદર શાળા હશે તેવી અનુભૂતિ અમને થઈ ગઈ છે. તમારા જેવા નાનકડા પણ ખૂબ જ સુંદર પત્ર મિત્ર મળવાથી અમને પણ ખૂબ જ આનંદ થયો. અને બહેનો, કાર્યક્રમનો અંતિમ પત્ર છે જે આવ્યો છે વિનાયક વાટિકા શેરી નંબર 2 માધાપર રાજકોટથી. લખનાર મિત્ર છે લાખાભાઈ સોઢિયા. તેમની સાથે છે દમયંતી, શીતલ, ઉદય, નમિતા, ઉષા, અર્જુન અને કાજલ. તેમણે લખ્યું છે, શ્રોતા મિત્રો, પત્ર મિત્રો માટે સહ્યર કાર્યક્રમ સંસ્કાર ધામ સમાન છે. અમને ગૌરવ છે વડોદરા આકાશવાણીના સહ્યર કાર્યક્રમ ઉપર કે જે સતત લોકપ્રિયતાની પરંપરા વટાવી જાય છે. સહ્યરની સફળતાનું મુખ્ય કારણ સહ્યરની નિખાલસતા છે. સહ્યરનું કોઈ પણ વિધાન તેના શ્રોતા મિત્રને ક્યારેય ગેરમાર્ગે દોરતું નથી. સહ્યરના પત્ર મિત્રો હૃદયપૂર્વક તેમને ગમતા ગીતોના મુખડા સહ્યરને સાદર કરે છે અને તેને સુમધુર અવાજ અને આગવી છટાથી નિકિતાબેન પ્રદર્શિત કરે છે. તેનાથી જ પત્ર મિત્રોની ચાહતમાં વૃદ્ધિ થાય છે. આ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ તમે સુવિચાર લખ્યો છે, આપણી કોઈ કિંમતી ચીજ જ્યાં ખોવાઈ ગઈ હોય ત્યાં ગોતવાને બદલે અન્ય જગ્યાએ ગોતતા હોઈએ તો મળવાની શક્યતા નહીવત હોય છે, પણ જ્યાં ખોવાઈ જાય છે ત્યાં ગોતવાના અથાક પ્રયત્નો કરવામાં આવે તો મળવાની શક્યતામાં વધારો થાય છે. લાખાભાઈ, તમે જે વાત લખો છો તેમાંની એક પણ વાત તમને કાપવાનું મન જ નથી થતું. બેનો, કાર્યક્રમનું અંતિમ ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સાંભળીએ.

બેનો 25મી મે છે સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત પેરેલાલ પૈકી લક્ષ્મીકાંતજીની પુણ્યતિથિ. તો તેમની ફિલ્મ દોસ્તાનાનું આ ગીત તમારા માટે. બને ચાહે દુશ્મન

0: तो बहनों सलामत रहे दोस्ताना हमारा।
1: तो बहनों अपनी सैयरनું પ્રેમ ભર્યું ગીત આમને આમ જ ગુનગુનાવતા રહેજો અને પત્ર લખતા રહેજો। પત્ર લખવા માટે અમારું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી આકાશવાણી કેન્દ્ર મકરપુરા રોડ વડોદરા। પિનકોડ છે 390009। તો ફરી મળીશું, આવજો બહેનો। આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સૈયર। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।

આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ, અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂપિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારત તરફની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોને નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નવા ભરતી થયેલા યુવાનો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે તમે બધા દેશની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભાગીદાર, જવાબદાર ભાગીદાર બની રહ્યા છો. તમે બધા રેલવે, બેન્કિંગ, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં નવી જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યા છો. આવનારા વર્ષોમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં તમે બધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे આજ ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કી પૂરી સપ્લાય ચેન તૈયાર કી જા રહી હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે. ઉદ્દેશ્ય તકો, રોજગારી પૂરી પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છે. તે જ સમયે તેઓ ઇચ્છે છે કે દેશના યુવાનો વૈશ્વિક સ્તરે ઓળખ મેળવે.
1: દુનિયા ભારત કે યુવાઓ ઓર ભારત કી ટેકનોલોજીકલ પ્રોગ્રેસ કો લેકર બહોત ઉત્સાહિત હૈ

0: आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है। भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है। इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे। साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले।
1: શ્રી મોદીએ કહ્યું, આજે સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનીજો, ગ્રીન હાઇડ્રોજન અને ટકાઉ ઉત્પાદન સંબંધિત ક્ષેત્રો પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. સ્વીડન, નોર્વે અને ઇટાલી જેવા દેશો સાથે ગ્રીન ટ્રાન્ઝિશન અને ટકાઉ ટેકનોલોજીમાં સહયોગ પણ વધી રહ્યો છે.
0: આજ ક્લીન એનર્જી, ક્રિટિકલ મિનરલ્સ, ગ્રીન હાઇડ્રોજન ઓર સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ સે જુડે સેક્ટર્સ ભી બહોત તેજી સે ગ્રો કરે. ઇનસે જુડી પાર્ટનરશિપ એક નઈ ઇકોનોમી કે ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ કે દરવાજે ખોલ રહી હૈ. સ્વીડન, નોર્વે ઓર ઇટલી જૈસે દેશો કે સાથ ગ્રીન ટ્રાન્ઝિશન ઓર સસ્ટેનેબલ ટેકનોલોજી મેં ભી સહયોગ બઢ રહા હૈ. યે ભારત કો ક્લીન મેન્યુફેક્ચરિંગ સે જુડી ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝ મેં મજબૂત કરેગા.
1: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ 4 દિવસની ભારત મુલાકાતે આજે સવારે કોલકાતા પહોંચ્યા હતા. આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. આ યાત્રા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે અને વેપાર, સંરક્ષણ, ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને ઇન્ડો પેસિફિક વ્યૂહરચનામાં સહયોગ વધારશે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કોલકાતા હવાઈ મથકે શ્રી રૂબિયોનું સ્વાગત કર્યું. ત્યારબાદ અમેરિકાના વિદેશમંત્રીએ કોલકાતામાં સેન્ટ ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીના મુખ્ય મથક મધર હાઉસ ઓફ ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી. અમેરિકાના રાજદૂતે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. શ્રી રૂબિયો આવતીકાલે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં અમેરિકાના દૂતાવાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ IGL આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં 1 કિલોગ્રામ CNG માટેનો નવો દર 81.09 રૂપિયા થયો છે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર છે અને ઇંધણની કોઈ અછત નથી. એક નિવેદનમાં ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે માંગ પુરવઠા અસંતુલન અને પસંદગીના વિસ્તારોમાં માંગમાં વધારો થવાના કારણે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર અસ્થિરતાના અહેવાલો આવ્યા છે. આવા કિસ્સાઓ ઇન્ડિયન ઓઇલના દેશભરમાં 42,000થી વધુ રિટેલ આઉટલેટ્સના નેટવર્કમાંથી થોડા રિટેલર્સ સુધી મર્યાદિત છે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે 1 મે થી 22 મે દરમિયાન કંપનીએ ઇંધણના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલના વેચાણમાં 14% વધારો થયો છે, ત્યારે ડીઝલના વેચાણમાં લગભગ 18% વધારો થયો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને આવતીકાલ સુધી કરી છે. વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને ફરીથી મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. CBSEએ ઉમેદવારોને આ સમયમર્યાદાનો સારો ઉપયોગ કરવા અને પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકારી યોજનાઓના લાભ નાગરિકો સુધી સરળ, સુલભ અને સમયસર પહોંચવા જોઈએ. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ મુજબ જણાવ્યું. શ્રી ચૌહાણે કૃષિ, ગ્રામીણ વિકાસ અને જમીન સંસાધન સહિત તમામ સંબંધિત વિભાગો અને સંસ્થાઓને ફરિયાદ નિવારણ પ્રણાલીને મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો હતો. બિહારના મુખ્યમંત્રી સમરાજ ચૌધરીએ આગામી 5 વર્ષમાં રાજ્યમાં 1 લાખ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી અધિકારીઓને દર વર્ષે ઓછામાં ઓછા 20,000 શિક્ષકોની ભરતી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શિક્ષકોની નિમણૂક માટે સૂચનાઓ હવે દર વર્ષે જુલાઈમાં જાહેર કરાશે. ચીનના સાન્શી પ્રાંતમાં કાર્બન

0: મોનોક્સાઇડનું સ્તર સલામતી મર્યાદા કરતાં વધી ગયા બાદ કોલસાની ખાણમાં 8 લોકોના મોત, જ્યારે 38 શ્રમિકો હજી પણ ફસાયેલા છે. સરકારી મીડિયા અનુસાર આ ઘટના ચાંગઝી શહેરના કિન્યુઆન કાઉન્ટીમાં લ્યુશેન્યુ કોલસા ખાણમાં બની હતી. અકસ્માત સમયે ખાણમાં 247 કામદારો હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 201 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્પેસએક્સે આજે સવારે સ્ટારશીપ સુપર હેવી રોકેટ સિસ્ટમનું પ્રક્ષેપણ કર્યું. ચંદ્ર અને મંગળ પરના મિશન માટે સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાન વિકસાવવાના પ્રયાસોમાં આ એક વધુ સીમાચિહ્નરૂપ છે. સુપર હેવી બુસ્ટર અને અપર સ્ટેજ સ્પેસ ક્રાફ્ટ બંનેમાં સુધારો કરવામાં આવ્યો છે. રોકેટને ટેક્સાસ, અમેરિકામાં સ્પેસએક્સની સ્ટારબેઝ સુવિધાથી સફળતાપૂર્વક ઉપાડવામાં આવ્યું. મિશનમાં સફળ હોસ્ટ સ્ટેજ સેપરેશન દર્શાવવામાં આવ્યું હતું. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે. દરમિયાન ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 55 રનથી હરાવ્યું. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમની નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવી શક્યું. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ગીત ગવાય ઓર વો આપકો યાદ હૈ વો ગાને યા વો ગાને આપકો બહોત પસંદ હૈ. જૈસે આજ હમ ચિત્રગુપ્ત સાહેબ કે સંગીત નિર્દેશન મેં યે જો મહિલા જુગલબંદી વાલે ગીત લેકર આઈ હૈ, ઠીક ઉસી પ્રકાર ઓર ભી સંગીતકાર હૈ જિન્હોને બહોત સારે એસે ગીતો કી રચના કી હૈ. બતાઈએ વો કોન કોન સે ગીત હૈ. हमारे श्रोता ने लिखा है कि 1 बजे जब सुरीला सफर शुरू होगा तब सब कुछ स्पष्ट हो जाएगा. और श्रोता दिमाग पर कम जोर डाले, सुरीले गीतों का आनंद लें और गीत भी पहले से अधिक बजेंगे. धन्यवाद विविध भारती, धन्यवाद मुझे. अरे बिल्कुल सही कहा आपने, दिमाग पर ज्यादा जोर नहीं लगाना है कि हमें बुरा लगे या हमें गुस्सा आ जाए या हम तनावग्रस्त हो जाए. बिल्कुल मनोरंजक कार्यक्रम है ये, आपके मनोरंजन के लिए इसका आनंद उठाइए. वहीं एक श्रोता लिखते हैं कि आज ये बहुत अच्छा नया प्रयास है, शब्द आपने दे दिया और हिंट भी दे दिया है तो कोशिश भी हमारी बनी रहेगी. और वहीं आपने कुछ गीतों का जिक्र भी किया है. एक श्रोता लिखते हैं कि लगता है आज आपने यू टर्न मार दिया है, सुरीला सफर का ये पैटर्न भी अच्छा है. अब फिर परीक्षा होगी, जानकारी बता पाएंगे. चलो चले सुरीले सफर पर मंदाकिनी जी के साथ. वहीं एक श्रोता लिखते हैं कि आज जो गेंद आपने डाली है वो गुगली जैसी लग रही है, लेकिन यॉर्कर भी हो सकती है या फिर वाइड हो सकती है, बाहर निकल जाएगी. ज्यादातर बल्लेबाज असमंजस में है. अरे नहीं नहीं नहीं नहीं, आज तो अच्छी बैटिंग कर रहे हैं आप लोग, देखिए ना फटाफट. हमारे कुछ श्रोताओं ने तो बिल्कुल सही गाने चुने हैं. अब हमारे पास वक्त नहीं होता उन सभी गानों का जिक्र यहाँ करने का, वरना आपको बताते कि आज बहुत सारे गाने हमारे श्रोताओं ने सही चुने हैं. एक श्रोता ने लिखा है आज शायद यही गाने बज पाने वाले हैं. बेहद अच्छा, आज शायद यही गाने बजेंगे. आपने कुछ गानों का जिक्र किया है, बेहद हिम्मत वाला काम है. अगर ऐसे गाने शामिल होंगे तो कार्यक्रम की रोचकता बनी रहेगी और कुछ हर रोज बजने वाले गानों से अलग सुन सकेंगे. बेहद नायाब चयन है, आपने हमें धन्यवाद दिया है. और बिल्कुल आपके कुछ गीत तो हमारे प्लेलिस्ट से बिल्कुल मेल खा रहे हैं. शुक्रिया, बहुत बहुत बधाई आपको, आप सभी श्रोताओं को जो आज की जो सुरीला सफर की ये प्लेलिस्ट है उसमें आप शामिल हो गए हैं. वहीं एक श्रोता लिखते हैं कि संगीतकार चित्रगुप्त मखमली धुनों और सादगी के मसीहा थे. भारतीय सिनेमा के स्वर्णिम युग में जहां एक तरफ शंकर जयकिशन, नौशाद साहब, एसडी बर्मन जैसे दिग्गजों का दबदबा था, वहीं एक ऐसा संगीतकार भी था जिसने बिना किसी तामझाम के बेहद सादगी और गहराई से भरपूर संगीत दिया. उनका नाम था चित्रगुप्त. चित्रगुप्त श्रीवास्तव हिंदी सिनेमा के उन अनमोल रत्नों में से एक हैं जिनके गीतों की मिठास आज भी कानों में मिश्री घोल देती है. बिल्कुल सही कहा, और वही मिश्री घोलने वाले गीत आज हम आपके लिए लेकर आए हैं. अगला गीत राजेंद्र कृष्ण का लिखा हुआ है. इस बार आवाजें हैं गीता दत्त और उषा मंगेशकर की और ये फिल्म है माँ बाप.

0: શ્રી મોદીએ ઉમેર્યું હતું કે દરેક ભારતે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યો છે અને આ હાંસલ કરવા માટે દેશ અને અનેક ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છે.
1: આજ હર ભારતીય એક બડે સંકલ્પ કે સાથ આગે બઢ રહા હૈ. યે સંકલ્પ 2047 તક વિકસિત ભારત કે નિર્માણ કા સંકલ્પ હૈ. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: રોજગાર મેળા અંતર્ગત આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત થયેલા 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રોનું વિતરણ કરાયું. રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કોકલિયર ઇમ્પ્લાન્ટ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો લાભ મેળવનારા 20 બાળકો સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વડીલ અને વાલી તરીકે બાળકો સાથે આત્મીયતા કેળવી હતી. તાજેતરમાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ આજે કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખપદે વસંતભાઈ પુરોહિત અને ઉપપ્રમુખપદે બબીબેન ચૌધરી ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે નવનિર્મિત વાવથરા જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં રટનીબેન પરમાર પ્રમુખ અને જગદીશ ચૌધરી ઉપપ્રમુખ તરીકે વરાયા હતા. તાપી જિલ્લાની 8 તાલુકા પંચાયત પૈકી 6 પર ભાજપ અને 2 તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો કર્યો છે. વ્યારામાં નાટ્યાત્મક ઘટના બાદ કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી હતી. સુરત ગ્રામ્ય પોલીસ

કોંગ્રેસના ત્રણ સભ્યોને રોક્યા બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તેમને સાથે લઈને આવતા યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે વૃક્ષાબેન ગામિત અને ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ગામિતની નિમણૂક કરવામાં આવી હતી. નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હોવાથી પ્રમુખપદે કોંગ્રેસના કિનાબેન ગામિત અને ઉપપ્રમુખપદે આમ આદમી પાર્ટીના ભાવનાબેન રામરાજેની વરણી કરવામાં આવી હતી. જ્યારે સોનગઢ તાલુકા પંચાયતમાં ટાઈ થતા કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપે સત્તા હાંસલ કરી હતી. પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખપદે નીરજ પટેલ અને ઉપપ્રમુખપદે મહેન્દ્રસિંહ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે મગન પટેલના નામ પર મહોર મારવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખપદે સોનલબેન પટેલ અને ઉપપ્રમુખપદે હર્ષદસંગ પ્રહલાદજી ઠાકોરની વરણી કરાઈ છે. બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખપદે પાયલબેન માથોડિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખપદે ભરતસિંહ ડોડિયા બિનહરીફ નિમાયા હતા. દરમિયાન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખપદે દક્ષાબેન ચોડવડિયાની અને ઉપપ્રમુખપદે મહાવીરભાઈ ભગતની પસંદગી કરવામાં આવી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો કરાયો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 87 પૈસા વધીને 99 રૂપિયા 51 પૈસા પ્રતિ લીટર થયા છે, જ્યારે ડીઝલ 91 પૈસા વધીને 92 રૂપિયા 49 પૈસા પ્રતિ લીટર થયા છે. આ મહિનાની 15મી તારીખે પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો, 19મી તારીખે 90 પૈસાના વધારા બાદ ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરના દિવસોમાં ભાવમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રધુનીમાં વિક્ષેપ પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો વચ્ચે આ વધારો કરાયો છે. કચ્છના લખપત નજીકથી શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું હોવાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેહરા ગામની સીમમાંથી આ ડ્રોન મળી આવ્યું હતું. કાળા રંગનું આ ડ્રોનમાં 4 પંખા લાગેલા છે. ડ્રોનની અંદરની ભાગે વિવિધ સર્કિટ અને વાયરો જોવા મળ્યા છે. પોલીસે આ ડ્રોન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે આજે પરિવાર સાથે શક્તિપીઠ અંબાજીના દર્શન કર્યા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પૂજા અર્ચના તથા આરતી કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી દેશની સમૃદ્ધિ, શાંતિ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: छोटे गांव से निकल के कहां कहां पहुंचता है उसकी कहानी है। सो गाना है।
1: મિત્રો, હમણાં જ આપ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ માણી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
4: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
4: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના

निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14

સુક્ષ્મ બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।

રોટી ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરે ગવાય. મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે પ્રસ્તુત છે યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. આજનો વિષય છે સિવિલ સર્વિસીસ. પ્રવક્તા છે રોશની વરિયા. સાથે સાંભળશો હિન્દી ફિલ્મી ગીતો.

હેલો, નમસ્કાર યા મિત્રો, હું છું રોશની વરિયા. આપ સૌનું સ્વાગત કરું છું આપના ફેવરેટ કાર્યક્રમ યુવાણીમાં. આશા છે કે તમે બધા જ મજામાં હશો. મિત્રો, આજે આપણે એક સરસ મજાના ટોપિક પર વાત કરવાના છીએ, જેનું નામ છે સિવિલ સર્વિસીસ. જે સહેજ પણ સહેલી નથી એ આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ દેશ સેવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે, જેમાં વ્યક્તિ પોતાના સ્વાર્થને છોડીને સમાજ અને રાષ્ટ્ર માટે આ કાર્ય કરે છે. સાચી વાત ને? આવા કર્મચારીઓ સરકાર અને જનતા વચ્ચે એક મજબૂત કડી તરીકે કાર્ય કરે છે અને નીતિઓને લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મિત્રો, સિવિલ સર્વિસીસ એક 24 કલાકની નોકરી છે. તેઓ દેશના દરેક ખૂણામાં જઈને લોકોની સમસ્યાઓ સમજે છે અને તેનો યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. તેમના કાર્યમાં ઘણી જવાબદારી અને પડકારો હોય છે, છતાં તેઓ સમર્પણ અને ઈમાનદારીથી પોતાના કર્તવ્યો નિભાવે છે. એક સારા પ્રશાસનિક અધિકારીમાં પારદર્શિતા, નૈતિકતા અને સેવા ભાવના હોવી ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેઓ વધુ અસરકારક રીતે સેવાઓ પહોંચાડી શકે છે. આથી તેમની ભૂમિકા દેશના વિકાસમાં ખૂબ મહત્વપૂર્ણ બને છે. તેઓ સમાજમાં પરિવર્તન લાવવા માટે એક મુખ્ય શક્તિ છે. તેમની નિષ્ઠા દેશને આગળ લઈ જાય છે. અંતમાં તેઓ રાષ્ટ્રના સાચા સેવક છે. સિવિલ સર્વિસીસ દેશના વિકાસનો આધારસ્તંભ છે, કારણ કે તે દેશના નીતિઓને અમલમાં મૂકે છે અને લોકો સુધી પહોંચાડે છે. જો તંત્ર મજબૂત ન હોય અને જવાબદાર ન હોય તો દેશનો વિકાસ ઝડપી અને સુવ્યવસ્થિત બની શકે છે. અધિકારીઓ પોતાના ફરજોને નિષ્ઠાપૂર્વક નિભાવવી ખૂબ જ જરૂરી છે. તેઓએ દરેક નિર્ણય લેતી વખતે જનહિતને પ્રાથમિકતા આપવી જોઈએ. જો તેઓ નિષ્પક્ષતા અને ઈમાનદારીથી કામ કરે તો લોકોનો વિશ્વાસ વધે છે. આ વિશ્વાસ જ તંત્રની સૌથી મોટી શક્તિ છે. તેઓએ કાયદાનું પાલન કરાવવું અને ન્યાય સુરક્ષિત કરવો. આથી પ્રશાસનિક એક સુશાસન અને ખૂબ જ જરૂરી છે. તે દેશને સ્થિરતા અને પ્રગતિ આપે છે. સિવિલ સર્વિસીસ અધિકારીઓના કાર્યમાં સંવેદનશીલતા ખૂબ જ જરૂરી છે, કારણ કે તેઓ સીધા લોકોને સાથે જોડાયેલા હોય છે. ખાસ કરીને ગરીબ અને પછાત વર્ગના લોકો માટે તેઓ આશાનું કેન્દ્ર બની રહે છે. જો અધિકારીઓ લોકોની સમસ્યાઓને સમજશે અને સહાનુભૂતિપૂર્વક ઉકેલ લાવશે તો સમાજમાં સમાનતા અને ન્યાય વધશે. તેઓએ માત્ર નિયમોનું જ પાલન નહીં પરંતુ માનવતાનો પણ વિચાર કરવો જોઈએ. આથી એક સારો અધિકારી તે છે જે નિયમો સાથે માનવતા પણ જાળવે છે. આ ગુણો તેમને લોકોમાં પ્રિય બનાવે છે. આથી સંવેદનશીલતા પ્રશાસનિક સેવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે સમાજમાં વિશ્વાસ અને શાંતિ સ્થાપિત કરે છે. આથી તેનો વિકાસ મોટે મોટો ફાળો છે. સિવિલ સર્વિસીસ માટે નૈતિક મૂલ્યો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જેમ કે ઈમાનદારી, પારદર્શિતા અને જવાબદારી. જો અધિકારીઓ આ મૂલ્યોને અનુસરે તો ભ્રષ્ટાચારને ઘટાડવામાં મદદ મળે છે, લોકોનો વિશ્વાસ વધે છે અને તંત્ર વધુ મજબૂત બને છે. પરંતુ જો આ મૂલ્યોનો અભાવ હોય અને તંત્ર નબળું પડી શકે છે. આથી દરેક અધિકારીએ પોતાના કાર્યમાં નૈતિકતા જાળવવી ખૂબ જ જરૂરી છે. તેઓએ હંમેશા સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવું જોઈએ. આથી નૈતિકતા એક સારા શાસન માટે જરૂરી છે. તે દેશના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે. આથી મૂલ્યોનું પાલન કરવું અનિવાર્ય છે. આજના સમયમાં ટેકનોલોજી પ્રશાસનિક તંત્ર માટે એક શક્તિશાળી સાધન બની ગઈ છે, જે કાર્યક્ષમતામાં વધારો કરે છે. ઈ ગવર્નન્સ દ્વારા લોકો સુધી સેવાઓ ઝડપી અને સરળતાથી પહોંચાડવામાં આવે છે. ડિજિટલ સિસ્ટમ્સ પારદર્શિતા વધારવામાં મદદ કરે છે અને ભ્રષ્ટાચારને ઘટાડે છે. આથી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ તંત્રને વધુ અસરકારક બનાવે છે. અધિકારીઓ માટે નવા ટેકનોલોજીકલ સાધનો અપનાવવા જોઈએ. આથી વિકાસની ગતિ વધે છે, લોકોનો સમય અને ખર્ચ પણ બચી જાય છે. આથી ટેકનોલોજી અને પ્રશાસનનો સમન્વય ખૂબ જરૂરી છે. આ ભવિષ્ય માટે એક સકારાત્મકતા દિશા છે. પ્રશાસનિક સેવા યુવાનો માટે એક પ્રેરણાદાયક ક્ષેત્ર છે, કારણ કે તેમને દેશ સેવાની તક આપે છે. ઘણા યુવાનો આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે ખૂબ મહેનત કરે છે અને પોતાનું જીવન સમર્પિત કરે છે. આ સેવા તેમને સમાજમાં પરિવર્તન લાવવાની તક આપે છે. તેઓ પોતાના નિર્ણયોથી લોકોના જીવનમાં સુધારો લાવી શકે છે. આથી આ સેવા સન્માનનીય છે. યુવાનો માટે આ એક સકારાત્મક માર્ગ છે. આથી તેઓએ દેશ આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા લેવી જોઈએ. આ દેશના વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે. સિવિલ સર્વિસ દેશના તંત્ર, કાયદા અને વ્યવસ્થાને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓએ કાયદાનું પાલન સુનિશ્ચિત કરવું અને યોગ્ય ન્યાય આપવો જોઈએ. જો કાયદો યોગ્ય રીતે અમલમાં

મુકાય તો સમાજમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે છે. આથી તેમની જવાબદારી ખૂબ જ મોટી છે. તેઓએ દરેક નિર્ણયમાં નિષ્પક્ષતા જાળવી રાખવી જોઈએ. આથી લોકોને વિશ્વાસ મજબૂત બને છે. કાયદો અને વ્યવસ્થા જાળવી એ વિકાસ માટે ખૂબ જરૂરી છે. આથી તંત્રનો ફાળો મહત્વપૂર્ણ છે. સિવિલ સર્વિસીસ સમાજમાં સમાનતા લાવવા માટે મહત્વપૂર્ણ કાર્ય કરે છે. તેઓએ દરેક વ્યક્તિને સમાન અધિકાર અને તક આપવી જોઈએ. ગરીબ અને પછાત વર્ગના લોકોએ તેના માટે વિશેષ ધ્યાન આપવું જોઈએ. આથી સમાજમાં ન્યાય અને સમાનતા વધે છે. તેઓએ ભેદભાવ વગર કામ કરવું જોઈએ. આથી એક સમાન અને ન્યાયી સમાજનું નિર્માણ થઈ શકે છે. આ દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે. સિવિલ સર્વિસીસ દેશના આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ ફાળો આપે છે. તેઓ નીતિઓને અમલમાં મૂકે છે અને વિકાસને ગતિ આપે છે. યોગ્ય આયોજન અને અમલીકરણ દ્વારા દેશને પ્રગતિ થાય છે. આથી તેમનું કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. માં દેશના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ. આથી વિકાસ ઝડપી બને છે અને તેમનો ફાળો અનિવાર્ય છે. મિત્રો, અંતમાં હું એટલું જ કહીશ, સિવિલ સર્વિસીસ દેશના વિકાસને મુખ્ય આધાર છે. તે માત્ર નોકરી નહીં પરંતુ એક જવાબદારી અને સેવા છે. જો અધિકારીઓ ઈમાનદારીથી અને સમર્પણથી કામ કરે તો દેશને આગળ લઈ જઈ શકાય છે. આથી દરેક વ્યક્તિએ પોતાના કાર્યમાં નિષ્ઠા રાખવી જોઈએ. તો આવો આપણે સાથે મળીને એક મજબૂત સકારાત્મક તંત્ર બનાવવા માટે પ્રયત્ન કરીએ. આથી દેશનો વિકાસ શક્ય બને. સેવા, સમર્પણ અને સત્ય એ જ સાચી સફળતા છે.

શ્રોતા મિત્રો, આ હતો આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો સિવિલ સર્વિસીસ. પ્રવક્તા હતા રોશની વરિયા. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 6 થયા છે અને હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ જાવેદ અખ્તરની આ ગીત રચનાથી, જેને સંગીત આપ્યું છે નુસરત ફતેહ અલી ખાને. ગાયક કલાકાર છે ઉદિત નારાયણ અને ફિલ્મનું નામ છે ઓર પ્યાર હો ગયા.

0: અનુરાધા પોડવાલ, બાબુલ સુપ્રિયો અને સાથીદારોના સ્વરે ગવાયેલા ગીત હતું ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમ કેનું. ગીતના શબ્દો હતા સમીરના અને સંગીતકાર હતા જતીન લલિત.
1: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750 91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.

આગી તાપે સાંભળ્યું ઇશ્ક ફિલ્મનું. શ્રોતા મિત્રો, સમય અત્યારે સાંજના 6:25 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.

0: बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ, કુમાર સાનુના સ્વરે ગવાયેલ પ્યાર તો હોના હી થા ફિલ્મનું। સંગીતકાર છે જતિન લલિત અને ગીતકાર સમીર।

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

આપ મુજે અચ્છે લગને લગે આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું, અલકા યાજ્ઞિક અને અભિજીતના યુગલ સ્વરે ગવાયેલ. મિત્રો, સમય અત્યારે સાંજના 6:48 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર, પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે કહો ના પ્યાર હૈ ફિલ્મનું, બાબુલ સુપ્રિયો તથા સાથીદારોના સ્વરે ગવાયેલ, જેને સંગીત આપ્યું છે રાજેશ રોશને.

Dann let's go.

અલકા યાજ્ઞિક કુમારસાનુ અને સાથીદારોના સ્વરે ગવાયેલા ગીત હતું ફિલ્મ કુછ કુછ હોતા હૈનું. શ્રોતા મિત્રો, આજના ગુલમોહર કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના સ્વરે ગવાયેલ રેફ્યુઝી ફિલ્મનું આ ગીત. શબ્દો છે જાવેદ અખ્તરના.

0: અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19મા વાર્ષિક રોજગાર મેળામાં દેશના 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની નિયુક્તિ. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8,70,00,000 રૂપિયાની ઉછાપત. અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. આ પ્રસંગે

0: પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારત તરફની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોને નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રોજગાર મેળા અંતર્ગત દેશના 47 સ્થળોએ એક સાથે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાજ્યના 242 યુવાનોનો સમાવેશ થાય છે. અમદાવાદના શાહીબાગ ખાતે પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ જણાવ્યું કે રોજગાર મેળો દેશના યુવાઓને નવી દિશા, આત્મવિશ્વાસ અને વિકાસની તકો સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં રોજગાર મેળા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી યુવાનોના કૌશલ્ય અને ક્ષમતાને આધારે સમયસર નોકરી આપવા સતત કાર્ય કરી રહ્યા છે. રાજકોટ રેલ ડિવિઝનમાં 47 ઉમેદવારોને એનાયત નિમણૂક પત્રો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના વડપણમાં દેશ બદલાઈ રહ્યો છે.
1: 1,00,000 કરોડ રૂપીસ 4 સાલ મેં ખર્ચ કરા જાયગા ઓર 3.5 કરોડ જોબ નિર્માણ કા લક્ષ્ય રખા ગયા જિસકો નઈ જોબ મિલેગી ઉસકો સરકાર કે દ્વારા 1 EPFO પેમેન્ટ યાની કે 15,000 રૂપિયા ઉસકે એકાઉન્ટ મેં DBT સે દિયા જાયગા વૈસે નોકરી દાતા કો ભી 3,000 રૂપિયા કા સહયોગ કરા જાયગા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ 10,000 કરોડ રૂપિયા કે ખર્ચ સે દેશ કે MSME ઓર પ્રાઇમ ઇન્ડસ્ટ્રીઝ મેં ઇન્ટર્નશિપ કરને કે લીએ 10,000 સે 19,000 તક દિયા જાયગા.
0: રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિસોવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રશિયન કોન્સ્યુલેટ જનરલે ગુજરાત સાથે ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રે જહાજો બનાવવા અને શિક્ષણ ક્ષેત્રે સહભાગીતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના 40% કાર્ગો હેન્ડલિંગ ગુજરાતના બંદરો પરથી થાય છે. એટલું જ નહીં, સી પ્રાઇસ રિસાયકલિંગ અને શિપ બિલ્ડિંગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા, 19મી તારીખે 90 પૈસાના વધારા પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રધાનીમાં વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે. 26 એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ આજે રાજ્યના અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા પંચાયતમાં નીતિનભાઈ પટેલ બહુમતીથી પ્રમુખ અને ઠાકોર માસંગજી રામાજીને બહુમતીથી બિનહરીફ ઉપપ્રમુખ ચૂંટાયેલા જાહેર કરાયા છે. પાટણ અને સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે, જ્યારે સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 12-12 બેઠકો મળતા ટાઈ પડી હતી, જેમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવતા ભાજપના મહિલા સભ્ય પ્રમુખ બન્યા છે. જિલ્લાની અન્ય 6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની માયા છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રાજુ ગામિતની અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની વરણી કરાઈ છે. આહવા, વઘઈ અને સુબીર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની બેઠક 25મી મેના રોજ યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના ડિમ્પલરાજ અને ઉપપ્રમુખ તરીકે અજીત વસાવાની વરણી કરાઈ છે. નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નયન પટેલ, ઉપપ્રમુખ તરીકે સ્નેહલ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે દર્શના પટેલની નિમણૂક કરાઈ છે. આજે ચીખલી, ખેરગામ, ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખે પદભાર સંભાળ્યા છે. જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કેયુર પટેલ, ઉપપ્રમુખ તરીકે વિપુલ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે હિરેન પટેલની વરણી કરાઈ. વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના કૌશિક પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના અજય ગામિતની વરણી કરાઈ છે. વલસાડ જિલ્લાની ધરમપર તાલુકા પંચાયતના પ્રમુખ પદે શકુંતલા ચૌધરી તથા ઉપપ્રમુખ પદે રણજીત ચૌધરી ચૂંટાયા છે. છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં આજે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં નસવાડી, પાવીજેતપુર, સંખેડા અને બોડેલીમાં ભાજપનું બોર્ડ બન્યું છે. મહીસાગર જિલ્લાની તમામ 8 તાલુકા પંચાયત પર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે. પોરબંદરના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રમુખ પદે યુવા એન્જિનિયર શીતલ ઓડેદરાની બિનહરીફ વરણી થઈ છે, તો ઉપપ્રમુખ તરીકે ગોપાલ કોઠારીની વરણી થઈ છે. આ ઉપરાંત ગાંધીનગર, બનાસકાંઠા, તાપી, વાવથરા, તાપી, પંચમહાલ, બોટાદ, અમરેલી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી થઈ છે. અમદાવાદમાં RBI કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયાની ઉચાપત થઈ હતી. આ કેસમાં બેંક ઓફ બરોડાના જોઈન્ટ કસ્ટોડીની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે સહાયક પોલીસ કમિશનર હિરેન્દ્ર ચૌધરીએ વધુ માહિતી આપી.
2: RBI की करेंसी चेस्ट है, उस चेस्ट में से एक वहां का जो कर्मचारी है उसने वहां से 8.70 करोड़ की नोट से वो नोट्स लेके वो फरार हो गया था. तो इस आरोपी को अभी हमने अरेस्ट किया है और अरेस्ट करके अभी इसको हम कोर्ट में प्रोड्यूस करने वाले हैं और इसके रिमांड के दौरान

0: इसमें पूरी पूरी जांच हो पाएगी। और ये जो व्यक्ति है ये टेक्निकली काफी साउंड है, खुद एक बैंक का कर्मचारी है। इसकी आगे की पूछताछ में और जो कोई व्यक्ति है जो इसके साथ जुड़े हुए हैं उनके पास से भी रिकवरी होने के पूरे चांसेस है।
1: મોરબી જિલ્લામાં પેટ્રોલ ડીઝલ અંગેની અપાવથી દૂર રહેવા વહીવટીતંત્રએ અપીલ કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સતત જથ્થો જળવાઈ રહ્યો છે.
2: પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે જે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે, આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને અફવાઓની અસરમાં આવીને બિનજરૂરી ખરીદી કે પેનિક બાઇંગ ટાળવું. રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલમાં કોઈપણ પ્રકારની અછત કે શોર્ટેજ નથી.
1: ગ્રીન ટેકનોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ થશે. વિવિધ જિલ્લાના 20 માર્ગો પર 1147 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ આધુનિક ટેકનોલોજીથી ખર્ચમાં પણ ઘટાડો થશે, ત્યારે રસ્તાઓનું આયુષ્ય પણ લાંબુ થશે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટીરીયલને ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે. અમદાવાદના સાંતેજ વિસ્તારમાંથી આવેલી એક ફેક્ટરીમાં કેમિકલ અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા રો મટીરીયલમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 80 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે. આજે સવારે ફેક્ટરી પરિસરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી. દરમિયાન અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રત્નાકર બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગી હતી, જોકે અગ્નિશમન વિભાગે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઉનાળાની રજાઓ તથા મુલાકાતીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અટલ બ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક તથા મૂનટ્રેલ પાર્કના સમયગાળામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ હેઠળ આવેલ તમામ ગાર્ડન રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે છે, જે હવે રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં રાજ્યનો સૌથી વધુ 43.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 43.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હાલ રાજ્ય પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે અને પંજાબથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી સક્રિય ટ્રફલાઇનના પ્રભાવને કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર રામાશ્રય યાદવે વધુ માહિતી આપી.
3: आंदवान सागर के लिए जो गुजरात स्टेट के लिए हम देवल भी करेंगे, तो देवल में गुजरात रीजन और सौराष्ट्र दोनों में आइसोलेटेड केसेस में लाइट टू मॉडरेट रेड का पूर्वानुमान है. वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ, नील और रायपुर डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा डेट से लेकर डेट 7 तक राजेंद्र प्रबल करेगा उसको गुजरात स्टेट से सारे
1: डिस्ट्रिक्ट. अंत में मुख्य समाचार फरी एक बार. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19મા વાર્ષિક રોજગાર મેળામાં દેશના 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની નિયુક્તિ. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
5: કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ
6: પારૂ રાવલના નમસ્કાર.

0: મીઠી,
1: હા,
0: આ વર્ષે હવે ગરમી બરાબર પડવાની શરૂ થઈ ગઈ. હા,
1: ગરમી તો વાત જ ના જોવા દો. હા, આ ગરમીમાં તો હું બહુ કંટાળી ગઈ છું. એટલી બધી ગરમી લાગે છે ને હદ વગરની. એમ થાય છે ઘરમાં કંઈક એવું ઠંડુ ઠંડુ કંઈક લગાવી દઉં તો સારું લાગે એવું થઈ ગયું.
0: ઘરમાં ઠંડુ ઠંડુ હું લગાવવાનું?
1: એસી?
0: એસી?
1: હા
0: પણ મીઠી, એસી માટે લાઇટ જોઈએ, ખબર છે?
1: હા, લાઇટ તો જોઈએ, પણ લાઇટ નથી આપણે.
0: લાઇટ તો છે, પણ એ લાઇટ જોઈએ એટલે લાઇટનું પેલું મીટર બરાબર ગોળ ફરે ને,
1: હા
0: અને મીટર જેટલું વધારે ગોળ ફરે એટલું લાઇટ બિલ બી વધારે આવે ને.
1: હા, લાઇટ બીટ તો આવે. હા,
0: એક તો આપણે ઉનાળાની અંદર આપણી આવક ખેતીની ઓછી, અને પાછી તું આ મીટર બરાબર ગોળ ફેરવાની વાત કરે એટલે કે લાઇટ બિલ વધારે આવે. પહોંચી વરાય?
1: ના, પહોંચી તો ના વરાય. પછી મારે તો એવું કરવું પડે કે ઝાડ નીચે બેસી રહેવું પડે.
0: ઝાડ નીચે?
1: હા, ઠંડક હોય ને.
0: ઝાડ નીચે ઠંડક હોય, પણ મીઠી ઠંડક ચારે હોય કે થોડો ઘણો વાયરો વાતો હોય ત્યારે, અને વાયરો પડી જાય તો
1: તોય હું કરું, પણ હવે ઘરમાં તો બહુ ગરમી લાગે એટલે પણ ઝાડ નીચે જ બેસી રહું.
0: મીઠી, મેં તને કહેલું આપણે આ ઘર બનાવતા ને તારે મેં કહેલું જ કે આ ઘર આપણે ધાબાવાળું ઘર નહીં બનાવવું, જૂની સ્ટાઈલનું જ પેલું નળિયાવાળું ઘર બનાવે તા તો તું માનતી નથી.
1: પણ એ પહેલે સારું લાગે, અત્યારના જમાનામાં ના સારું લાગે. બધા વાતો કરે કે આ કેવું દેશી જેવું ઘર બનાવ્યું છે એટલે.
0: એમની સારું લગાડવાની વાત નહીં, અત્યારે સારું લાગે છે ને બરાબર ગરમી લાગે તારે.
1: પણ એ તો 2 જ મહિના ને પછી તો ઠંડક થઈ જાય ને, એટલે સહન કરી લેવાનું.
0: પણ 2 મહિના સતે ઘર હોવા સતે પેલું લેમડા નેચે બેહવું પડે છે ને ખાટલો નાખીને.
1: એ તો બેસી જવાનું, પણ પછી ધાબુ હોય તો પતંગ ચગાવાય ને.
0: પતંગ ચગાવવા?
1: પતંગ ચગાવાય, પછી વેફર પાપડી બધું હુકાય ને ઉપર.
0: વરહમો એક દાડો પતંગ ચગાવવાની, એમાં ધાબુ બનાવવાનું, અને પાપડી ને વેફર જો, અને રોજ તું બનાવી બનાવીને ધંધો કરતી એવી વાત કરે.
1: અને ધાબે ઊંઘી જવાનું પણ ખરું જ ને.
0: એ વાત તારી સાચી હા મીઠી, મને આખો દાડા તારું ધાબુ જોઉં ને તારે ઉનાળાને મેં ગાડી ગુસ્સો આવે, પણ હોંચ પડે ધાબા પર ઊંઘવા મળે છે ને તારે પાછું તારું ધાબુ સારું લાગે. હા,
1: અને 2-3 ડોલ પાણી નાખી આવવાનું એટલે ઠંડક થઈ જાય.
0: તારે મને એમ થાય કે આ નરિયા વાળું ઘર બનાવ્યું હોત તો નરિયા પર કઈ રાતે હોવાતું?
1: ના, હોવાતું તો ના.
0: કારણ કે નરિયા વાળા ઘરમાં દાડે ઠંડક રહે, પણ રાતે ધાબા પર જે હોવાની મજા આવે ને એ તો કઈક અલગ જ છે. હા,
1: અને કઈ કૈડી ખાવાની બીક પણ નહીં. હા,
0: કૈડી ખાવાની બીક નહીં એટલે
1: કઈ પણ આમ જનાવર કૈડી ના ખાય એમ.
0: એમ?
1: હા, નહીં તો આ ગામડામાં તો આપણે ખબર છે સાપ પછી જાનવર બધા ફરતા હોય ને.
0: પણ મીઠી, ધાબા ઉપર હો પણ ઘણી વખત છે ને આ વરસાદ પડે ને પહેલો, તે વખતે ઘણો ઝેરી જનાવર હો ધાબે ચડી જતો હોય છે.
1: ના ચડે? ચડે.
0: અરે દિવાલે દિવાલે તો પેલી હાપે ચડી જાય, ગોયરાય ચડી જાય.
1: બાપરે બાપ, તો નીચે ના ઊંઘાય હા ધાબા પર?
0: ધાબા પર ઊંઘવું હોય તો ધાબા પર, હું તો એમ કહું છું કે ધાબા પર ખાટલો નાખીને ઊંઘવો.
1: તો હવે ખાટલા લાવવા પડશે હો. અને મેં તો સાંભળ્યું છે કે આ ધાબા પર આપેલી ટાઇલ્સ આવે છે ને એ લગાવી દેવાની એટલે ઠંડક થઈ જાય બપોરે.
0: એવું?
1: બપોરે ઘરમાં ગરમી ના લાગે એમ.
0: એ ટાઇલ્સ નાખવાની એટલે કઈ સસ્તી આવે?
1: એસી કરતા તો સસ્તી આવતી હોય
0: એમ.
1: હા
0: મીઠી, એ તો જયારે આપણે આ ધાબા ઉપર પેલું પ્લાસ્ટર કરાવતા હતા ને તારે જ મને મિસ્ત્રીએ કહેલું કે કડવા ભાઈ આ તમે આટલો ખર્ચો કરીને ધાબું બનાવ્યું છે તો ધાબા ઉપર તમે પેલી ચાઇનીઝ ટુકડીઓ નાખી દો. પૂછ્યું કે કેટલો ખર્ચો, તકા તમે પલાસ્ટર બરાસ્ટર પાછળ જે ખર્ચો કરો એનાથી વધી જાય. હા,
1: એટલું બધું મોંઘું થાય?
0: પછી એને જે મને બજેટ આપ્યું એટલે પછી મેં તો કહ્યું ભાઈ એક કામ કરને, અમને તું પલાસ્ટર જ માર દે, એ બધી ટાઇલ્સના ટુકડા બુકડાની વાત અમને તું પડતી મેળ. તારે મને કે આ ધાબેથી તમે આ આમ કસર કરો છો તો આ નેચે જે તમારે આ ઘર બનાવ્યું છે તે ઘરમાં નેચે આ લીપન કર્યું છે તો કાયમ લીપન જ રાખવાના કે પછી એમાં કઈ કોટા બોટા નાખવાના છો?
1: ના, એમાં કરાવવાનું ને ટાઇલ્સ ને બધું નાખાવાનું ને.
0: પણ મીઠી, અત્યારે આપણે આ ધાબારું ઘર બનાવ્યું પણ નેચે જે પેલું જે છે ને લીપન,
1: હા
0: એ તો મને બહુ ગમે. હા,
1: એ તો થોડા દિવસ માટે. હા, પછી આવું નહીં ચાલે.
0: પણ મીઠી, ના તારી જીદ રાખીને મેં આ ધાબુ તો બનાવ્યું, પણ હવે તારે મારી જીદ રાખીને આ નેચે છે ને કાયમ માટે લીપન રાખવું જોઈએ. હા,
1: ના લીપન ના રખાય, સોરાઓને ના ગમે.
0: સોરોને ગમાડવા સારું આપણે આ બધું કરવાનું?
1: ના, થોડું ઘણું તો એમને ગમાડવા કરવું પડે ને.
0: એમ
1: નહીતર પાછા કે તમે એવા જ રહ્યા એવું બોલે છે.
0: દેશી ના દેશી?
1: હા, એવું બોલે છે એટલે.
0: મીઠી, આ દેશી રહેવામાં ઘણી વખત મજા છે. હા
1: મજા તો છે, પણ આ બધા લોકો ના સમજે.

0: પણ બાકી આ લિપનના ઘણા ફાયદા છે. આ લિપનમાં આપણે ખુલ્લા પગે ચાલીએ ને તો આપણા શરીરને ઘણી બધું અર્થિંગ મળે,
1: અને બીજું કે પડી જઈએ ને તો આપણું હાડકું ના તૂટી જાય.
0: એ બિલકુલ નફાની વાત કરી તે. હા, એટલે જ કહું છું મીઠી, આ ધાબાવાળા ઘરમાં આપણે ભલે નીચે તારે કોટા કે ટાઇલ્સ જે નાખો એ નાખજે, પણ આ એની બાજુની અંદર એક ઢાર્યું ઉતારવાનો છું, અને એ ઢાર્યાનમાં તો હું કાયમ માટે લિપન જ રાખવાનો. હા
1: હા, તો એવું કરવાનું.
0: એટલે શું છે કે તારી જીત પૂરી ને મારી જીત પૂરી, બરાબર ને?
1: હા બરાબર.

કિસાનવાણી કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગરમી જબરજસ્ત પડી રહી છે, પરંતુ કહેવાય છે ને કે કુદરત જો ગરમી આપે છે તો સાથે સાથે ગરમીથી રાહત મેળવવા માટે ઉનાળુ ઋતુમાં કેટલાક ફળો પણ આપણને કુદરત આપતી હોય છે. આ ફળો આરોગવાથી આપણને ઠંડક મળતી હોય છે. આમ જેને આપણે ઋતુગત ફળો કહીએ છીએ, શિયાળામાં અલગ પ્રકારના ફળ આવે, ચોમાસામાં પણ અલગ પ્રકારના ફળ આવે, અને ઉનાળામાં અમુક ફળ પાકતા હોય છે. જેમ જેમ ઉનાળો તેની તીવ્ર ગતિ પકડે, તેવી રીતથી અમુક ફળ પાકવાની શરૂઆત થઈ જાય છે. અને ઉનાળો જ્યારે છેલ્લા તબક્કે હોય ત્યારે કોઈ પણ જંગલ

0: વાડી કે શેઢીપાડે વાવેલા વૃક્ષોમાં કરમદા અને જાંબુનું ફળ તૈયાર થતું હોય છે, એટલે કે પરિપક્વ થઈ જતું હોય છે. ત્યારે મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમમાં વાત કરીશું જાંબુ અને કોઠું આ બે ફળ પાક વિશે. આ વિષય પર વાતચીત કરવા માટે સ્ટુડિયોમાં આમંત્રિત કરવામાં આવેલ છે શૈલેષભાઈ બારિયાને. શૈલેષભાઈ, આજના કિસાનવાણી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર
0: શૈલેષભાઈ.
1: હાજી.
0: આજે જાંબુનું ફળ કહેવાય છે, એ જાંબુ આમ તો અત્યાર સુધી જંગલી કહેવાતું કે જંગલી વૃક્ષ છે, જંગલમાં થતું.
1: હાજી હાજી.
0: અને જંગલમાં કોઈ ગોવાળિયા કે કઠિયારો ગયો હોય કોઈ કામથી પશુ ચરાવવા કે લાકડા લેવા માટે, ત્યારે તેને ભૂખ લાગે તો જંગલમાં પણ કુદરતી એક ભોજનની વ્યવસ્થા કરી હતી. દરેક ઋતુગત વ્યવસ્થા થયેલી હોય છે, એમાં આ ઉનાળુ ઋતુ માટે ખાસ કરીને આ જેઠ અષાઢ મહિનો બેસતો હોય ત્યારે જાંબુ પાકતા હોય છે. ત્યારે આ જંગલમાંથી જાંબુ ખેતરના શેઢે પાડે અને લોકોની ફળવાડીમાં આવ્યા છે, એની થોડી વાત કરશો કે આ જાંબુ કેવી રીતે પ્રચલિત થતા ગયા અને જાંબુની કેટકેટલી જાતો હોય છે?
1: હાજી, આપણે જાંબુની વાત કરીએ તો જાંબુની આમ તો વિસ્તાર વાઇઝ અલગ અલગ ઘણી બધી જાતો છે. એકદમ ઝીણા જાંબુથી માંડી લગભગ 50 ગ્રામ સાઈઝના પણ જાંબુ.
0: ઓહો, 50 ગ્રામનો.
1: હાજી, થાય છે.
0: ઝીણા તો શૈલેષભાઈ સાંભળ્યા હતા, પેલા કઠિયા જાંબુ નાના નાના બોર જેવા
1: ઝીણા, બરાબર છે.
0: પણ આ તમે કહ્યું કે આટલું મોટું જાંબુ પણ થતું હોય છે.
1: એવી રીતે એકદમ સીડલેસ, મતલબ અમુક જાત એવી છે કે જેના ઉપર 100 માંથી લગભગ 30 જાંબુની અંદર બીજ નથી હોતા. બીજ મતલબ હોય સામાન્ય સારો, એની અંદર થી બીજની નિશાની મળે, પણ એ ઉગવા અને સક્ષમ બીજ હોતા નથી, એકદમ પોચા હોય. દ્રાક્ષના દાણા જેવા.
0: તો શૈલેષભાઈ, આ તો એવું કે આવું સીડલેસ એટલે કે બીજ વગરનું જાંબુ જો આપણા ખાવામાં આવી ગયું હોય તો આપણે મોઢામાં મૂકીએ તો જનરલી તો આપણે એવું ધ્યાન રાખીએ કે એમાંથી બીજ નીકળશે, એટલે થોડું થોડું થોડું એનો ટુકડો કરીને ખાતા જઈએ અને પછી ઠળિયો આવે એટલે આપણે એને બહાર ફેંકી દઈએ. અને જો આ સીડલેસ જાંબુ ખાવામાં આવે અને પછી ઠળિયો જ ના નીકળે તો આપણને તો આમ ધ્રાસકો લાગે કે હું ઠળિયો ગળી ગયો કે શું, હે એવું થાય.
1: હા, સાચી વાત છે.
0: પણ આવા પણ જાંબુ છે સીડલેસ, મોટા કદના, નાના કદના બધા જાંબુ છે. આ જાંબુ પ્રચલિત ક્યારે થવા લાગ્યા કે જ્યારે જાંબુનું ફળ મોટું અને એકદમ સરસ મજાનું સ્વાદિષ્ટ ગળ્યું મીઠું જાંબુ જ્યારે મળવા લાગ્યું ને ત્યારે તેનો ખાનાર વર્ગ પણ વધ્યો છે. ત્યારે જણાવો કે આ જાંબુ ખરેખર આપણા ગુજરાતમાં થતા કે બીજે બહારથી લાવીને તેની માવજત કરીને ઉછેરવામાં આવી રહ્યા છે?
1: જાંબુ આમ તો આપણો અહીંયા સ્થાનિક ક્રોપ પણ છે, પણ જેમ જેમ એની માંગ અને એની જરૂરિયાત જણાય કે ગામડાના લોકોની પોતાની જરૂરિયાતથી વધારેના ફળ થયા અને એને એવું લાગ્યું ગામડાવાળાને જેને જેની પાસે ફળ છે કે આને વેચે તો 2 પૈસા મળી શકે, એટલે એને થોડુંક આગળ વધાર્યું કે થોડા થોડા મતલબ 2-5-10 કિલો જે બી મળે એ લઈને રોડ ઉપર બેસે અને વેચાણ કરે, જેને જોયા નહીં હોય એના હાથમાં આવે અને એને વેચાણ કરે ને ખાધા પછી પેલાને એમ લાગે કે આની ખરેખર જરૂર છે. તો બીજા વર્ષમાં એ વ્યક્તિ સામેથી માંગે કે ભાઈ આ જાંબુ થાય તો અમને કહેજો.
0: બરાબર છે.
1: અને આમ કરતા કરતા જે ગામડાનો છેક છેવાડાનો જંગલ શેડાની જાત નાના શહેરમાં, નાના શહેરમાંથી મોટા શહેરમાં આવવા લાગી અને પછી માંગ એવી ઉભી થઈ કે સારામાં સારી જાતોનો, એક જેમ ખેતીનો વિકાસ થયો એની સાથે બાગાયતનો વિકાસ થયો, એ રીતે ફોરેસ્ટનો વિકાસ થયો. આજે બાગાયત વાળા તો રોપણી કરે જ છે, પણ ફોરેસ્ટ ખાતામાં પણ ફળાવ ઝાડની રોપણીઓ થાય છે
0: અને એમાં જાંબુ પણ થાય છે.
1: જાંબુ થાય છે. જાંબુની આપણે વાત કરીએ કોતર કિનારાના અને જંગલના ઠંડકવાળા પ્રદેશો છે ત્યાં શરૂઆતમાં એની કોઈ રોપણી નથી થતી, પણ જ્યાં જ્યાં કોતરનો પાણીનો ભરાવો થાય ને એના શેઢાના એરિયામાં આના ફળ થાય, અને એની ખાસિયત કે વરસાદના ઠીક 1 મહિનો બાકી હોય અને ત્યારથી પાકવાના શરૂ થાય, વરસાદ પડવાના શરૂઆત થયા પછી 1 મહિના સુધી રહે.
0: ખૂબ સરસ. અને કુદરતી રીતથી આના થડ એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા.
1: આપણે
0: કહ્યું કે કોતરના કિનારે જ મોટે ભાગે જાંબુ જોવા મળતા હતા. ઘણા જંગલોમાં તો જાંબુ વાળો કોતર એવું પણ આપણે સાંભળ્યું છે કે ભાઈ આ કોતર ઉપર ખૂબ જાંબુ છે, એટલે
1: જાંબુ વાળા કોતર જાંબુ વનના નામથી ઓળખાય. પંચમહાલ જિલ્લામાં એક એરિયા છે, આપણે અહીંયાથી ચેલાવાડા જઈએ, ગોગંબાથી ચેલાવાડા જઈએ અને વચ્ચે ગામમાંથી એક પશ્ચિમ એક રસ્તો ફાંટો પડે છે, ત્યાં કોઈનું વાવેતર નથી, પણ એક ગામમાં મારા ખ્યાલથી 500 ઉપર ઝાડ છે કાંઠાના.
0: કાંઠાના.
1: હા, હવે એ કુદરતી છે પણ એની જરૂરિયાત જણાય. અને એ કાંઠું પાવાગઢમાં 12 માસ વેચાય છે કારણ કે 12 માસી ક્રોપ છે કાંઠું.

0: આ જાંબુની આપણે વાત કરીએ તો જાંબુમાં કેવું કે એકદમ ઝીણા ઝીણા જાંબુથી માંડીને મોટા મોટા જાંબુ, એને એની ખાસિયત હોય છે કે કોઈ સિંગલ લાગે છે, કોઈ ઝુમખામો લાગે છે, અને કોઈક બારમાસી પણ છે. મેં બારમાસી પણ જોયા છે. બારમાસી જાંબુ આ નવાઈની વાત છે કે દિવાળી અરસામાં મને જાંબુના લગભગ 250 ગ્રામ જેટલા જાંબુ મળેલા, એમાંથી એ જેટલા ખાધા એટલાના ઠળિયા રૂપેલા, એમાંથી 2 છોડ અત્યારે મારી પાસે છે. હજુ નાના છે, 2 વર્ષના
1: બરાબર છે,
0: ફળાવ નથી થયા, પણ મને આશા છે કે એમાંથી હું કદાચ બારમાસી જાંબુ તૈયાર કરીશ.
1: જી જી. શૈલેષભાઈ, જાંબુ મોટે ભાગે પાકે ત્યારે ઉપરથી કાળું હોય અને ખાઈએ ત્યારે અંદરથી જાંબુડિયા રંગનું આપણને જોવા મળતું હોય, ખાઈએ તો આપણી જીભ પણ જાંબુડિયા રંગની થઈ જાય, પરંતુ જાંબુ શું સફેદ પણ હોય છે આવું સાંભળ્યું છે?
0: હાજી હાજી, સફેદ જાંબુની એક જાત છે સરસ, પણ બેનો થોડોક ડિફરન્સ છે કે જે કાળા જાંબુ છે અને સિગ્નલ છે એનો જે ટેસ્ટ છે ને એનાથી થોડોક ટેસ્ટ એનો ઓછો છે. પણ એના આયુર્વેદિક રીતે જોઈએ તો જે કાળા જાંબુ છે એની આયુર્વેદિક ગુણવત્તા અલગ છે અને સફેદ જાંબુની પણ ગુણવત્તા અલગ છે. છોડ સેમ હોય છે અને એનો લાગ એટલે એનો ફ્રુટિંગ પીરિયડ થોડોક ડિફરન્ટ છે.
1: જી જી. આમ રથયાત્રા ઉપર તો જાંબુ આવી જતા હોય છે. શૈલેષભાઈ, આપ વાત કરી રહ્યા છો કે આગોતરા પણ જાંબુ હોય છે કે જે વહેલા આવી જતા હોય છે, ઘણા જાંબુ રેગ્યુલર આવતા હોય છે. આકાશવાણી ની જ વાત કરું તો આકાશવાણી કેમ્પસમાં આકાશવાણીના દરવાજે પ્રવેશ કરતા જ એક જાંબુનું ઝાડ છે, એ આગોતરું ઝાડ છે એટલે કે એની ઉપર જાંબુ વહેલા લાગે છે. બાકીના જાંબુ ઉપર જયારે મોરમાંથી જાંબુ તૈયાર થતું હોય ત્યારે આ જાંબુ પાકી જતું હોય છે. વરસાદ આવતા પહેલા તો એ જાંબુની સિઝન પણ પૂરી થઈ જતી હોય છે અને મોટું ફળ હોય છે. જયારે અમારા આકાશવાણીમાં બીજા ઘણા બધા જાંબુના ઝાડ છે, એ જાંબુ નાના કદના છે, જે આપણે કહીએ કે કઠિયા જ છે, અને એ જેમ વરસાદ પડે તેમ તૈયાર થતા હોય છે અને જેમ ઝાપટું પડે એમ તૈયાર થઈ જતા હોય છે, પાકી જતા હોય છે. આમ અલગ અલગ વિવિધ જાતો જોવા મળતી હોય છે. દરેક ખેડૂતે રોપવા જોઈએ કે કેમ?
0: જેમ જેમ વસ્તી વધારો થયો તેમ તેમ જમીન ટૂંકી થાય. શરૂઆતના 10 વર્ષ કે 20 વર્ષ પહેલાની વાત કરીએ તો લોકો પાસે એક સ્કોપ હતો કે બાગાયત ખેતી અલગથી કરીએ, એનું આખું ખેતર, કોઈ બોરનું ખેતર કરે, કોઈ જાંબુનું કરે, કોઈ આંબાનું કરે. આંબા વાળિયા તો વધારે કરે છે, પણ આવા મેજર ક્રોપ જે છે કે જાંબુ છે, કરમદા છે, પછી આ અંજીર છે, આવા ક્રોપની બહુ ઓછી ખેતી થાય. પણ હવે જરૂરિયાત થાય કે જાંબુના ફળ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, તો ડાયાબિટીસના દર્દીઓ છે એને સામેથી માંગ કરી છે કે ભાઈ જાંબુ હોય તો અમારા સુધી પહોંચાડો. એટલે હવે એની ખરેખર માંગ ઉભી થઈ છે, ત્યારે સંશોધન કેન્દ્રોમાં એની સારી જાતો વિકસાવવામાં આવી છે અને અત્યારે પૂરજોરથી બીજું સંશોધનનું કામ ચાલુ છે. આશા છે કે હજી ગણતરીના 2-5 વર્ષમાં બીજી 4-5 વેરાશી સારી એવી તૈયાર થશે.
1: શૈલેષભાઈ, જાંબુ વિશે આપે સરસ માહિતી પૂરી પાડી. છેલ્લા જાંબુના વિષય ઉપર એક વાત કરવી છે કે જાંબુનું ઝાડ ઉપર ઘણી વખત જાંબુ ઉતારવા માટે કોઈ ચડે છે અને પડી જતા હોય છે, તો ખરેખર જાંબુના ઝાડ ઉપરથી જાંબુ ઉતારવાની યોગ્ય પદ્ધતિ કઈ અને જાંબુના ઝાડ ઉપર ચડવું કેટલું જોખમી છે વિશે વાત કરશો?
0: જાંબુનું ઝાડ છે ને એની ગુણવત્તા અને ખાસિયતની વાત કરીએ તો જાંબુનો ડાળીઓ બરડ હોય છે. જ્યારે આપણે ખાટી આંબલીની વાત કરીએ એટલી ચિકાસ હોય છે કે આપણે ઘણા વખત વાંદરાઓ અને કૂદતા જોઈએ કે એકદમ પાતળામાં પાતળે અગરબત્તી સાઈઝની ડાળી ઉપર બી જંપ લઈ લે ને એને ત્યાંથી પકડીને ગમે ત્યાં જંપ લે, એ ક્યારે ડાળી તૂટતી નથી. જ્યારે જાંબુનું જાડામાં જાડું ડાળ હોય તો પણ એના પર ભરોસો બહુ ઓછો કરીએ, કારણ કે એ ડાળ ગમે ત્યાં ગમે એટલું જાડું હોય તોય પણ ભાગી પડે છે. એટલે જાંબુ ખેતી સારી છે પણ જાંબુનું લેવા માટે મતલબ એને વીણવા માટેનું જોખમ ભરેલું છે અને એના માટે ચોક્કસ ટ્રેન થયેલા માણસો દ્વારા હાર્વેસ્ટિંગ કરવામાં આવે. અને મેં અહીંયા બાજુમાં એક વાઘજીપુર નજીકનું એક ગામ છે, ત્યાં એક ભાઈના ખેતરમાં જોયું અને મને સરસ લાગ્યું કે એમણે જે આથર હોય છે ને એ આથરને જમીનથી 2.5 ફૂટ ઊંચાઈએ ચારે બાજુ દંડા ખોસી અને અધર જોડો બનાવેલો અને ઉપરથી જે પવનના વાવાઝોડાથી જેમ જેમ જાંબુ પડતા જાય એ જાંબુ અને થોડોક ઢીલો બાંધેલો ને એટલે વચ્ચે એક જ જગ્યાએ બધા ભેગા થાય અને જ્યારે જ્યારે કોઈને ખાવાની જરૂર થાય કે એને 1-2 કિલો ત્યાં પડેલા તૈયાર મળે એટલે ઉપરથી કોઈ ઉતારતું નથી, પણ એ જોડો બાંધેલો ને એમાં એકત્ર થયા કરે અને ખાતા કરે, તો અમે વેસ્ટેજ નથી થયેલા જોઈએ. પણ જયારે લાંબી ખેતી હોય 200-500 ઝાડ હોય તો એ શક્ય નથી, પણ ઘર આંગણે એક

0: પોતાના વાડાની અંદર એક આંબો હોય, આંબલી હોય, જાંબુ હોય, આવી રીતે બધા જ ફળ ઝાડી કંઈક કરેલા હોય, અને સિઝનમાં આવા ફળને નુકસાન થયા વગર સારી રીતે વીણી શકાય. એ જે ભાઈનો મેં માંડવો બનાવેલો, મતલબ એ આથર બાંધેલું જોયું, મને સારું લાગ્યું અને ભલામણ કરવાની ઈચ્છા બી થઈ કે ભાઈ આવી રીતે કરે તો જાંબુ નુકસાન થયા વગર સારામાં સારું સલામત મતલબ ખાવા વાળા સુધી પહોંચાડી શકાય.
1: ખુબ સરસ. હવે શૈલેષભાઈ, વાત કરવી છે આપણે કોઠા વિશે. આગળ પણ આપણે થોડી વાત કરી કે કોઠા એક ગામમાં ખૂબ છે, અમુક વિસ્તારમાં કોઠા ચોક્કસ હોય છે, ઘણા ગામોની અંદર કોઠા હોતા પણ નથી, હોય તો બે ચાર કોઠીના ઝાડ હોય છે. કોઠા તો હર કોઈને ભાવતા હોય છે. આપણે ઘણી વખત જોઈએ છે કે બરફના ગોટાની લારી વાળા પાસે જઈએ ત્યારે આપણે ચોક્કસ કહે છે કે મને ખાટો રસ આપો, ત્યારે આપણને કોઠાનો રસ આપે છે અને આપણને ખૂબ ભાવતો પણ હોય છે. ત્યારે શૈલેષભાઈ, આ કોઠાનું ઝાડ એ ખરેખર ફક્ત જંગલી જ ઝાડ છે કે આપણે બાગાયતી પદ્ધતિથી પદ્ધતિસર વાવી શકીએ?
0: હાજી, પદ્ધતિસર વાવી શકીએ છીએ. આપણે શરૂઆતમાં આમ જોઈએ તો એ ફોરેસ્ટ પ્લાન્ટ છે, પણ એની જે આયુર્વેદિક જરૂરિયાતને ધ્યાનમાં લઈને બાગાયત ખાતાએ એને વિકસાવ્યું છે અને એની બધી બે ચાર વેરાયટી બહાર પાડી છે. એની કાંઠાની વાત કરીએ તો કાંઠા સિઝનલ પણ છે અને બારમાસિક ક્રોપ પણ છે એ, અને આઉટ સિઝનમાં પણ એનું સતત ફ્લાવરિંગ ચાલુ રહે છે. એટલે કાંઠાના ઝાડ ઉપર ક્યારે લગભગ ખાલી નથી હોતા. અમુક જાતો એવી છે કે જેમાં એક સિઝન લાગે છે, અમુક બે સિઝન લાગે છે, અને એક અમુક વેરાયટી એવી છે કે જે બારમાસી હોય છે.
1: શૈલેષભાઈ, આ કોઠું તૈયાર થયું છે, પાકી ગયું છે, ખાવા લાયક થયું છે, કઈ રીતે ખબર પડે?
0: કાંઠું પૂરું પાકી જાય તો એની એક અલગથી સ્મેલ આવે છે. આમાં એને પોસ્ટ હાર્વેસ્ટ કરવામાં આવે છે. આપણે જેમ બિલ્લાને ડીટા સહિત આપણે કાપી લઈએ છીએ અને અમુક દિવસ પછી પાકી જાય છે, એવી રીતે પોસ્ટ હાર્વેસ્ટ એટલે મતલબ એને વીણીને પકવવાની પણ પદ્ધતિ છે કે એને વીણીને ડીટા ઉપર ચૂનો, તમાકુ સાથે ખાવાનો ચૂનો છે, એને ડીટા ફરતે લગાડી દે છે. હવે ચૂનો એવી વસ્તુ છે કે એને અંદર ફૂગ પેદાશ થવા નથી દેતો, કે એને પાકવાના જો કાચા તોડીને સંગ્રહ માટે મૂકી દે તો અઠવાડિયાથી 10 દિવસમાં પાકી જાય છે, પણ એ દરમિયાન એની અંદર ફૂગ ના પેસે, એના માટે ચૂનો લગાડવાનો
1: ના જાય. શૈલેષભાઈ, આ કેરીમાં આપણે જોયું છે કે કેરીમાં એકાદ શાક પડે પછીથી આપણે કેરી ઉતારતા હોઈએ છીએ, તો એ બધી કેરી પાકતી હોય છે. જો શાક પડ્યા વગરની કેરી ઉતારીએ તો કેરીઓ બગડી જતી હોય છે. આ કોઠામાં એવું ખરું કે એને શાક પડે પછી ઉતારવા?
0: કોઠામાં પડે, કોઠામાં પડે શાક, એમાં કોઠામાં 2 થી 3 રીતથી પડે છે. એક બીમારી થી કોઠું કાચું કરી પડે છે, બીજું એક જીવાત થી કરે છે, અને ત્રીજું પાકવાથી. એટલે પૂર્ણ પાકું થઈ જાય અને એ કરે તો એને તમે આમ નાક ઉપર સૂંઘો ને એક હલકી મીઠાસ વાળી સુગંધ આવે. કાચા કરી જાય તો એની અંદર સુગંધ નથી આવતી. અને મેચ્યોર ફ્રૂટની બીજી એક ખાસિયત છે, તમે થેલામાં પેક કરીને પછી જો ખોલો ને કે થેલામાં લઈ જાઓ ત્યારે એની અંદર જે બાફ પડે છે અને એની અંદરથી સુગંધ પડે તો ખબર પડે કે એક ઘરમાં એક જ કાંઠું હોય તો આખા ઘરમાં ખબર પડે કે આ કાંઠું કયો છે. એટલે હાર્વેસ્ટિંગની વાત કરીએ તો એક સિઝનમાં 2 થી 3 વખત હાર્વેસ્ટિંગ કરવું પડે. એટલે જે મેચ્યોર સાઇઝ, મોટા મોટી સાઇઝ થાય અને શાક પડી જાય એ પછી 2 થી 3 તબક્કામાં હાર્વેસ્ટ કરે તો એને સારામાં સારો ઉતાર મળે.
1: તો શૈલેષભાઈ, આજે આપણે વાત કરી રહ્યા છે કોઠાની ખેતી એટલે કે કોઠાના ઝાડ વિશેની, કોઠાના ફળ વિશેની, અને જાંબુની ખેતી એટલે કે જાંબુના ઝાડ અને જાંબુના ફળ વિશેની. તો ખેડૂતો ઘણી વખત બાગાયતી પાક પોતાના ખેતરના શેડે કે વાડીમાં વાવતા પહેલા એક વખત વિચારે છે કે શું મારી પાસે આ પાકને ઉનાળામાં જીવતો રાખવાની પાણીની સગવડ છે ખરી? અને જે ખેડૂતો પાસે પાણીની સગવડ નથી હોતી તે લોકો બાગાયતી પાકો વાવવાનું માની વાળે છે. તો શું આ બંને પાકો શુષ્ક વિસ્તારની અંદર વાવી શકાય ખરા, એને કેટલું પાણીની જરૂર
0: પડે? હાજી કેતનભાઈ, તમારો સરસ પ્રશ્ન છે કે જાંબુ અને કાંઠાનો પાક એવો છે કે એક તો જંગલી તો છે જ, પણ એના ઊંડા મૂળ અને એટલા લાંબા મૂળ હોય છે કે 20 મીટર સુધી એના અંદર મૂળ જાય છે. અને જે આપણે જમીનના 5 ફૂટના પડ નીચે તો કાયમ ભેજ હોય જ છે અને ત્યાં સુધી પાણી ખેંચી લે છે. અને આ શુષ્ક બાગવાની એટલે એમ કે સૂકી ખેતીના આ ક્રોપ છે. અને એની ખાસ ખાસિયત એ છે કે ઉનાળાની ખરી ગરમીના સમયે એક કોઠાનો ક્રોપ એવો છે કે તમે જયારે ઉનાળાની એટલી ગરમી હોય તમને છાશનો એક ગ્લાસ મળી જાય અને જે ઠંડક

0: ખોળી જાય એવી રીતે કાંઠાની અંદર એટલી બધી ખટાશ અને જે આલુ લાગવા અને કંટ્રોલ કરવાનો એટલો બધો પાવર છે કે તમે કાંઠાની બે ચમચી ચટણી જમવામાં મળી જાય, મજાનો આનંદ આવી જાય, એનો એક ટેસ્ટ બી મસ્ત હોય છે.
1: ટૂંકમાં ઉનાળાની અંદર કાંઠાની ચટણી ખાવી ખૂબ ફાયદાકારક છે, આલુ સામે રક્ષણ પૂરું પાડે છે.
0: કાચું કાઠું પણ ખવાય છે, તેવી રીતે પાકા કાંઠા ખવાય છે કે જ્યાં ખેતીના અન્ય ક્રોપની વ્યવસ્થા નથી અને ખાવામાં શાકભાજીમાં ઉણપ છે ત્યાં કોંઠાની કઢી પણ બનાવાય છે. કોંઠા મિક્સરમાં પીસી અને આમલીની કઢી બનાવે છે, છાસની કઢી બનાવે છે, ડુંગળીની કઢી બનાવે છે, તેવી રીતે કોંઠાની પણ કઢી બને છે.
1: દહીં અને છાસમાં જે ખટાશ છે એવી ખટાશ આ કોંઠામાં.
0: હા જી, બીજી ખાસિયત એ છે કે કોંઠાની કઢી આવી ગરમીના સમયમાં પણ કોંઠાની કઢી આજે બનાવેલી કાલે તમે ખાઈ શકો એટલી ખટાશ હોય છે, બગડતી નથી.
1: ખૂબ સરસ, એટલે કુદરત એવી ઋતુ પ્રમાણે એ બધી ફળોની ગોઠવણ કરી રાખે છે, બરાબર છે.
0: તો કોંઠાની કઢી મેં ઘણા વખત બનાવીને ખાધી.
1: ક્યાં વાત, તો શૈલેષભાઈ જાતે તમે તો કોંઠાની કઢી પણ ખાધી છે, એટલે જ તમે કહી શકો છો બીજા અમારા શ્રોતા મિત્રોને કે ભાઈ કોઠું ખૂબ જ ઉપયોગી છે અને તે ઉનાળામાં સેવન કરવું ખૂબ ફાયદાકારક હોય છે.
0: એને કોઈ પણ માવજત કર્યા વગર ખાલી બીજ નાખી દો તો બે પાંચ વર્ષમાં એ છોડ તૈયાર થઈ જાય છે. આપણા કે બળતણ માટે લાકડા પણ તૈયાર થઈ રહ્યા છે અને ફળાવ ઝાડ થાય છે. વાડ સીડામાં હોય તો એની ડાળીઓ કાંટાળી હોય છે, વાડ તરીકેનો વાડના રક્ષણ માટે પણ કાંઠાનો ઉપયોગ થઈ શકે છે. એટલે વાડનું પણ કામ કરે છે, ફળાવ ઝાડ તરીકે કામ કરે છે અને બળતણ માટે લાકડા પણ આપે છે.
1: ખૂબ સરસ, તો શૈલેષભાઈ આપે જે સમય ફાળવ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.
2: અરે અરે અરે, ક્યા કર રહા હૈ ઇધર ઇધર ઇધર, હમ બોલ રહે હૈ તેરે બીજું કા
3: પુતલા બોલ લે.
2: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ પર ઇન ઘાતક રસાયણો સે કૈસે બચાએ.
3: મતલબ
2: દેખ બેટા, તું જો યે અંધાધુંધ રસાયણ મિલાતા હૈ ના, મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી તો ઉપજ કૈસે સેહતમંદ હોગી. અરે પહેલે એસા નહીં થા, પૂછના અપને બડે બુઝુર્ગો સે કૈસે ફસલ લહેલાતી થી, શુદ્ધતા ઝલકતી થી, હાં માટી ભી તંદુરસ્ત ઓર લોગ ભી. અરે પહેલી વાલી બાત કહાં,
3: પર હમ તો સબ યહી ડાલે.
2: સબ નહીં, આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે, ખર્ચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે.
3: સચ હૈ
2: રે બેટે, એક્સપિરિયન્સ સે બતા રહે હૈ, ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ.
3: ઠીક હૈ ભાઈ, મેં ભી આજ સે જૈવિક ખેતી શરૂ કરૂંગા.
4: માટી સે પ્રેમ કી પરંપરા હૈ પરંપરાગત.
1: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપની સાથે અમો હતા કેતન રાવલ તેમજ
5: પારુ રાવલ.
1: આ સાથે જ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ, તો કાર્યક્રમથી છૂટા પડી આપશો રજા.
6: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
7: આકાશવાણી સમાચાર, જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવાનું મહત્વનું માધ્યમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રીએ પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાઓ કરી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વીબીજી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ડીઆરઆઈએ મુંબઈમાંથી 11 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો અને ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગર સિંહ એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપની ગ્રીકો રોમન શ્રેણીની ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સેવા આપે છે. આજે વિડીયો કોન્ફરન્સિંગના 19મા રોજગાર મેળાને સંબોધતા તેમણે આ વાત કહી. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે દેશ એ તેના કર્મયોગીઓ પર વિશ્વાસ મૂક્યો છે અને હવે તેમની જવાબદારી છે કે તેઓ તેમના સમર્પણ, આચરણ અને રોજિંદા કાર્યો દ્વારા આ વિશ્વાસનું સન્માન કરે અને તેને મજબૂત બનાવે.
8: કર્મયોગી પ્રારંભ જૈસે મોડ્યુલ સે આપકો અપની જિમ્મેદારિયાં સમજને મેં બહોત સહૂલિયત હોગી. મેરા આપસે આગ્રહ હૈ કે ઇસકા જ્યાદા સે જ્યાદા લાભ ઉઠાએ. આજ ભારત કા યુવા

0: दुनिया के हर क्षेत्र में अपनी पहचान बना रहा है। यही स्पिरिट, यही ऊर्जा पब्लिक सर्विस में भी दिखाई देनी चाहिए। विकसित भारत ऐसे ही युवाओं के प्रयास से बनेगा जो अपने काम को देश सेवा का माध्यम मानते हैं।
1: શ્રી મોદીએ ઉમેર્યું કે દરેક ભારતીય 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યો છે અને આ હાંસલ કરવા માટે દેશ અનેક ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યો છે।
0: આજ હર ભારતીય એક બડે સંકલ્પ કે સાથ આગે બઢ રહા હૈ। યે સંકલ્પ 2047 તક વિકસિત ભારત કે નિર્માણ કા સંકલ્પ હૈ। ઇસ લક્ષ્ય કી પ્રાપ્તિ કે લિયે આજ દેશ अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है।
1: રોજગાર મેળા અંતર્ગત આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત થયેલા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું। રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે મહારાષ્ટ્રના નાગપુરમાં રોજગાર મેળાના 19મા તબક્કામાં નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું। આ કાર્યક્રમ નાગપુરમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ NFSC ખાતે યોજાયો હતો। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં રોજગાર મેળાને સંબોધતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ભરતી થયેલા યુવાનો 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ દેશની યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે।
2: विकसित भारत 2047 जब उस गोल उस विजन को सामने रखते हैं तो हमारा काम भी बड़ा सुगम हो जाएगा। और हिम्मत से काम करें, अच्छा काम करें, बदलाव में पहल करें। जहां जहां कोई चीज में हमारे नई सोच है, नए आइडियाज हैं, अगर हम सब ने नई नई टेक्नोलॉजीज को अडॉप्ट किया, हम भी अपने आप को रीट्रेन करें, रीस्किल करें, अपग्रेड करें हमारी नॉलेज, और आगे बढ़ने के लिए कंटिन्यूअस लर्निंग शुड बी अ पार्ट ऑफ आवर लाइफ।
1: ગુજરાતમાં પણ આજે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં યોજાયેલા પ્રાદેશિક રોજગાર મેળાઓમાં લગભગ 242 ભરતીઓને નિમણૂક પત્રો અપાયા। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વડોદરામાં, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાજકોટમાં ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપ્યા હતા। અમદાવાદમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે સાહીબાગ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં હાજરી આપી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિ અને પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી। રૂબિયોએ આજે બપોરે નવી દિલ્હીમાં સેવાતીર્થ ખાતે પ્રધાનમંત્રી મોદીને મળ્યા। પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારત અને અમેરિકા વૈશ્વિક હિત માટે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે। આ બેઠક દરમિયાન વિદેશમંત્રી ડોક્ટર જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ પણ હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સચિવ રૂબિયોએ પ્રધાનમંત્રી મોદીને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર અને રોકાણ, ઉર્જા, સુરક્ષા, કનેક્ટિવિટી, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી। સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ દર્શાવ્યો હતો। શ્રી મોદીએ શાંતિ પ્રયાસો માટે ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી હતી અને સંવાદ અને રાજદ્વારી દ્વારા સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના આહવાનનો પુરોચ્ચાર કર્યો હતો। પ્રધાનમંત્રીએ સચિવ રૂબિયોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની શુભેચ્છાઓ આપવા પણ કહ્યું હતું। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે। ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21મી તારીખ સુધીમાં મુસદ્દા નિયમો પર વાંધા સૂચનો રજૂ કરી શકે છે। વિકસિત ભારત જીરામજી અધિનિયમ 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા 2005ને બદલે છે। નવા કાયદાનો ઉદ્દેશ નાણાકીય વર્ષમાં વૈધાનિક રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવાનો છે। મંત્રાલયના જણાવ્યા અનુસાર મુસદ્દા નિયમો કલમ 33 અને કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ અનુસાર ઘડવામાં આવ્યા છે। VBG રામજી અધિનિયમ 2025 આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવશે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત મજબૂત આર્થિક પાયા અને મજબૂત નિકાસ વૃદ્ધિનો સાક્ષી બની રહ્યું છે।

0: તેમણે કહ્યું કે એપ્રિલમાં નોંધાયેલ નિકાસ વૃદ્ધિની ગતિ મે મહિનામાં પણ ચાલુ રહી છે, જે વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ પશ્ચિમ બંગાળમાં પ્રથમ હપ્તા તરીકે 527 કરોડ રૂપિયાથી વધુ રકમ જારી કરી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પશ્ચિમ બંગાળમાં આરોગ્ય સંભાળ પ્રણાલીઓની સમીક્ષા કરી. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર બે અલગ અલગ કામગીરીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI મુંબઈ ઝોનલ યુનિટે આશરે 11 કરોડ 25 લાખ રૂપિયાની કિંમતનો 2.25 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો. આ મામલે 4 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર આદિસ અબાબાથી આવતા એક પુરુષ અને એક મહિલા મુસાફરને અટકાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને માદક દ્રવ્યવાળા કેપ્સુલ ગળી ગયા હોવાનું કબૂલ્યું હતું. તેમને નજીકના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અધિકારીઓએ લગભગ 7 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો છે. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગરસિંહ આજે વિયેતનામના દાનાંગમાં એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપમાં પુરૂષોની ગ્રીકો રોમન શ્રેણીઓની ફાઇનલમાં પહોંચ્યા છે, જેનાથી ભારતને ઓછામાં ઓછા 2 રજત ચંદ્રક મળવાની ખાતરી થઈ છે. 60 કિલોગ્રામ વર્ગમાં સુરજ વશિષ્ઠે કિર્ગિસ્તાનના નુરિસ્તાન સુયોર કુલોવને 3-2 હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. હવે તેનો મુકાબલો સુવર્ણચંદ્રક માટે કઝાકિસ્તાનના એબેક એથબેકોવ સામે થશે. દરમિયાન 67 કિલોગ્રામ વર્ગમાં સાગરસિંહે સેમીફાઇનલમાં સાઉદી અરેબિયાના મુન્થીર અબ્દુલ્લા એઝાન્ડ ઉપર 4-0 શાનદાર વિજય મેળવ્યો. સુવર્ણચંદ્રક માટે તેનો મુકાબલો ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના આયાતજાન ખાલમાખાનોવ સાથે થશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી આજે માહિતી આપી કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડે રાજસ્થાનના દાંડીવાલા ફિલ્ડમાં ગેસ બેરિંગ પે ઝોન સફળતાપૂર્વક ખોલ્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ જણાવ્યું કે ચિચરાઝાનું ફોર્મેશનમાંથી પ્રથમ વખત લગભગ 25,000 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ કુદરતી ગેસનો પ્રવાહ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે ભારત તિબેટીયન બોર્ડર પોલીસની પ્રથમ મહિલા અભિયાન ટીમને માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે ભારતની દીકરીઓ વૈશ્વિક મંચ પર ભારતની નારી શક્તિને ફરી વ્યાખ્યાયિત કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવાનું મહત્વનું માધ્યમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રીએ પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. DRI મુંબઈમાંથી 11 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત કર્યો અને ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગરસિંહ એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપની ગ્રીકો રોમન શ્રેણીની ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો.

એ અમારા હંડાય શ્રોતાઓને ગરમી તો અત્યારે લાગતી હશે, પણ નાના નાના પંખા હારે અત્યાર તો મોટા મોટા દેશ વિદેશમાં અને રાજ્યોમાં અને દુનિયામાં વીજળી બચાવવા માટે પવન ચક્કીના હારે

0: अंदाज श्रोताओं ने कही दिए
1: नमस्ते सलाम जय सेवा ने गुड इवनिंग। लो
2: दादा मैंने पवन चक्की केम याद आया आजी?
0: अरे मन पवन चक्की एम याद आई के गई वक्त आपणे ऊर्जा ने बचावानी अने वीजळी ने बचावानी वात तो करी छे। वीजळी ने बचावा माटे त्यारे नवी नवी ऊर्जाओनी वात थाय छे અને ઈ વાતો જો આપણે સાંભળીએ ને તો ખબર પડે કે પવન ચક્કી થી વીજળી ઉત્પન્ન થાય છે।
2: તો આપણા શ્રોતાઓને જણાવવું જ પડશે આજે,
3: અને આ તો નવી માહિતી છે તો આપણા શ્રોતાઓને જણાવવી જ પડશે ને।
0: ઈ માટે તો આજે અવનવી વાતો હારે ખ્યાતિ બેન આયા છે, એમનું સ્ટુડિયોમાં સ્વાગત કરી લઈએ।
4: આભાર રાધાબેન, તમને તમારી ટીમ ને અને બધા શ્રોતા મિત્રો ને મારો ખૂબ ખૂબ સ્વાગત અને નમસ્તે। રાધાબેન, તમે જે આજે પવન ચક્કી ની વાત કરીને તમે પૂર્વ ભૂમિકા બાંધી દીધી છે, તો આજે હું પવન ઉર્જા વિશે જ આપણા શ્રોતાઓને વાત કરીશ।
3: બહુ સારી વાત કહેવાય।
4: તમને ખબર છે પવન ઉર્જા ને અંગ્રેજીમાં આપણે વિન્ડ એનર્જી કહીએ છીએ। હા, વિન્ડ એટલે પવન અને ઉર્જા એટલે એનર્જી। તો જે આ વિન્ડ એનર્જી છે એટલે કે પવન ઉર્જા છે, તમને ખબર છે ગઈ વખતે આપણે જે વાત કરી હતી નવીનીકરણ ઉર્જા, કે જે ઉર્જા ક્યારેય ખૂટતી નથી એવી ઉર્જાઓમાંની આ બીજા પ્રકારની ઉર્જા છે। ગઈ વખતે આપણે પહેલા પ્રકારની સૂર્ય ઉર્જાની વાત કરી, આજે આપણે કરીશું પવન ઉર્જાની વાત। તો પવન ઉર્જા શું છે સૌથી પહેલા તો આપણે એ સમજીએ। પવનની ગતિથી એટલે ઉત્પન્ન થતી ઉર્જાને આપણે પવન ઉર્જા કહીએ છીએ। પવન ઉર્જાને ઉત્પન્ન કરવા માટે પવન ચક્કી જે તમે કહેતા હતા ને, જેને અંગ્રેજીમાં કહીએ છીએ વિન્ડ ટર્બાઇન,
0: મોટા મોટા પંખા હોય
4: દરિયા કિનારે,
0: કિનારે અમે જોયા હતા મોટા મોટા
4: અને ઊંચા ઊંચા પહાડો પર હે ને। તો એવી જે પવન ચક્કી હોય છે એના દ્વારા જયારે વીજળી બનાવવામાં આવે છે ત્યારે પવન ઉર્જા ઉત્પન્ન થાય છે। હવે જયારે પવન ફૂંકાય ત્યારે પવન ચક્કીના મોટા મોટા જે પાંખિયા હોય ને, જેમ આપણા ઘરે પંખો હોય છે કે નહીં, હવે પંખાના પાંખિયા હોય છે, મોટા ભાગે આપણે ત્રણ પાંખિયા વાળા પંખા વાપરતા હોઈએ છીએ, તો એ પાંખા જેમ ફરે છે અને હવા કેવી મળે છે બધાને, એવી જ રીતે આ પવન ચક્કીના મોટા મોટા પાંખિયા જયારે ફરવા લાગે ત્યારે બધો પવન જે છે એ અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય અને પછી એને જનરેટર સાથે જોડાયેલી હોય આ વસ્તુ ગતિ, એટલે એનાથી વીજળી ઉત્પન્ન કરે છે। દાદાબેન, પવન ઉર્જા ના કુદરતી સ્ત્રોત કયા છે, એટલે કે તમે પવન ઉર્જા કઈ જગ્યાએ ઉત્પન્ન કરી શકો એના વિશે હું તમને વાત કરું। તો સૌથી પહેલા તો જ્યાં જ્યાં દરિયાકાંઠાનો વિસ્તાર હોય, જેમ કે તમને ખબર છે કે આપણા ગુજરાતમાં તો બહુ લાંબો દરિયા કિનારો છે હે ને, તો જયારે મોટો દરિયા કિનારો હોય, રણ વિસ્તારો હોય, જેમ કે આપણા ત્યાં કચ્છનું રણ પણ છે તમને ખબર હશે બરાબર, પછી ખુલ્લા ખુલ્લા મોટા મેદાનો હોય, પર્વતીય અથવા ઊંચાઈ વાળા પ્રદેશો હોય, જ્યાં જ્યાં આવા મોટા મોટા જગ્યાઓ હોય ખુલ્લી, ત્યાં આપણે પવન ઉર્જાને ઉત્પન્ન કરી શકીએ છીએ બરાબર। અને તમને ના ખબર હોય તો હું એક વાતની ઓર જાણ કરું કે ભારત એ પવન ઉર્જાના ઉત્પાદનમાં વિશ્વના અગ્રણી માનું એક દેશ છે,
0: એટલે બહુ આગળ છે પવન
4: ચક્કીમાં। તો ભારતમાં પવન ઉર્જા માટેના મુખ્ય સ્ત્રોત એ વર્ષ દરમિયાન સતત જ્યાં પવન ફૂંકાતો હોય ને, પવનમાં કેવું હોય તમને બધાને ખબર છે કે પવનમાં એવું ના હોય કે અત્યારે આવ્યો તો આખો દિવસ સતત આવતો જ રહે, આવતો જ રહે, ઘણી વાર આપણને પવન બિલકુલ નથી આવતો હે, અને ઘણી વાર બહુ બધો જોર જોરથી પવન આવે છે હે ને। તો પછી આપણે આવું થતું હોય એટલે શું થાય કે જ્યાં સતત પવન આવતો હોય, જ્યાં બહુ ફાસ્ટ તેજ પવન ફૂંકાતો હોય, એવી જગ્યાએ આ પવન ઉર્જા વધારે ઉત્પન્ન થાય છે। એટલે એવા જ વિસ્તારો જેમ કે દરિયાકાંઠાનો અને ઊંચાઈ વાળા વિસ્તાર એ આ પવન ઉર્જાને ઉપયોગ કરવા માટે બનાવવા માટે સૌથી શ્રેષ્ઠ અને અનુકૂળ ગણાય છે। તો સૌથી પહેલા જો તમને વાત કરું તો આખા ભારતમાં સૌથી મોટું જો કોઈ રાજ્ય હોય પવન ઉર્જાના ઉત્પાદનમાં તો એ છે તમિલનાડુ બરાબર, બીજું છે ગુજરાત, ત્રીજું છે મહારાષ્ટ્ર, ચોથું છે કર્ણાટકા, પાંચમું છે રાજસ્થાન, છઠ્ઠું આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં બહુ થોડી પણ હવે ત્યાં પણ શરૂઆત થઈ ગઈ છે। તો તમે

0: જુઓ કે આપણને તો કેટલું ગૌરવ હોવું જોઈએ ગુજરાતી તરીકે, એક તો સૂર્ય ઉર્જા અને બીજી પવન ઉર્જા.
1: તમે તો મસ્ત વાતો કરો છો કે એક તો સૂર્ય ઉર્જા ને કેવી રીતે આપણે એકઠો કરવો અને પવન ને કેવી રીતે એકઠો કરવો, આ બધી બહુ મહત્વની વાતો છે હો શ્રોતાઓ.
0: તો એ વાતને હું આગળ લઈ જવું રાધાબેન, તો તમને ખબર હોય તો આપણે ગુજરાતની અંદર જેમ મેં આગળ પણ વાત કરી દરિયાકાંઠો ખૂબ લાંબો છે, બધાને ખબર છે લગભગ 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે આપણે ત્યાં, અને કચ્છ વિસ્તાર જ્યાં આપણે મોટો રણ પ્રદેશ છે, તો જ્યાં આવા ખુલ્લા ખુલ્લા જમીનો હોય ને ત્યાં આપણે આવી મોટી મોટી પવનચક્કીઓ મૂકી અને ખૂબ મોટી અમાઉન્ટમાં આપણે પવન ઉર્જાનો ઉપયોગ ઉત્પન્ન કરીએ છીએ અને એનો ઉપયોગ પણ કરીએ છીએ.
2: આપણે સૂર્ય ઉર્જા તો બચાવી, પણ આ પવન ઉર્જાને બચાવીને એનો શું ઉપયોગ કરવાનો?
0: જો તમને સમજાવું, પવન ઉર્જા એ ખૂબ સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણની મિત્ર હોય એવી ઉર્જા છે.
2: ઓહો,
0: જો આપણે પવન ઉર્જાનો ઉપયોગ કરીએ

0: ઉપયોગ ઉત્પન્ન કરીએ છીએ અને એનો ઉપયોગ પણ કરીએ છીએ.
1: આપણે સૂર્ય ઉર્જા તો બચાવી, પણ આ પવન ઉર્જા ને બચાવી ને એનો શું ઉપયોગ કરવાનો?
0: જો તમને સમજાવું, પવન ઉર્જા એ ખૂબ સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણની મિત્ર હોય એવી ઉર્જા છે. જો આપણે પવન ઉર્જાનો ઉપયોગ કરીએ તો તમને બધાને ખબર છે કે પવન એકવાર આવશે પછી બીજી વાર બંધ થવાનો નથી, આ તો અખૂટ છે. એ તો ફરીથી પવન તમને મળવાનો છે, તો તમે એનો ઉપયોગ કરશો તો એ ક્યારે ખૂટી જવાની નથી. એટલે એ ઉર્જાને આપણે ભવિષ્ય માટે આપણા માટે બહુ મહત્વ છે, એટલા માટે આપણે એ ઉર્જાને પણ પકડી લઈએ, પવનને પણ આપણે પકડી લઈએ અને એમાંથી જો ઉર્જા ઉત્પન્ન કરીએ. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આપણા બધા પાસે ખૂબ મોટી વીજળીની જરૂરિયાતો હોય જ છે, તો આપણે આ ઉર્જાને વીજળીમાં પરિવર્તિત કરીએ છીએ.
1: બરાબર, એટલે કહેવાનું એ કે પવન ઉર્જા બચાવીને વીજળી ઉત્પન્ન કરવાની, બરોબર ને?
2: બહુ સાચી વાત. અને એનો લાભ એ લેવાનો ને, આપણે તો ઘણી વાર તડકો જ આવવા દઈએ અને સૂર્ય ઉર્જા નહીં મૂકતા અને પવન ચક્કી નું આજ સમજ્યા, એટલે જિલ્લાઓના રણ પ્રદેશમાં ક્યાંય દેખાય તો પવન ચક્કી નો લાભ લઈ લેવાનો. એનાથી તમારી વીજળી ઉત્પન્ન થાય છે, પડીને ખબર.
0: હવે રાધાબેન, હું તમને આનાથી આગળ જઈ અને પવન ઉર્જાના જે વાત કરી ને આપણે કે કેમ મહત્વની છે, એના ફાયદા શું છે, તો હવે આપણે એની ફાયદા વિશે વાત કરીએ. તો સૌથી પહેલા તો પવન ઉર્જા એ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ મોટા ભાગે ઉત્પન્ન કરતી નથી, એટલે એ આપણા પર્યાવરણ માટે ફાયદાકારક. બરાબર, જ્યારે આપણે કોઈ પણ ઉર્જાને ઉત્પન્ન કરવા માટે કોલસો, કુદરતી ગેસ અથવા તેલ વાપરીએ ત્યારે જેટલું પ્રદૂષણ ઉત્પન્ન થાય, ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન થાય, એના કરતા આમાં ઓછું થાય છે. એટલે આપણે આ ઉત્પન્ન કરવી જોઈએ. બીજો એનો ફાયદો તમને કહું તો પવન ઉર્જા એક પ્રકારની નવીનીકરણ ઉર્જા છે, મેં જેમ આગળ પણ વાત કરી, તે તમને વારેવાર એટલે ફરીથી કુદરતમાંથી મળવાની જ છે, એ કદી ખૂટવાની નથી. એટલે પરંપરાગત ઈંધણ જો તમે વાપરશો, ખનીજો, કોલસો એ બધું વાપરશો તો એ ખૂટી જશે, પણ આ તો ક્યારે ખૂટવાની નથી. એટલે પવન ઉર્જા કુદરતી રીતે સતત ઉપલબ્ધ છે, એટલે આપણે એને ઉત્પન્ન કરવી જરૂરી છે.
2: મારે ખ્યાતિ મને તમને એમ કેવું છે કે તમે એક વાર કીધું કે સૂર્ય ઉર્જા એક વાર લગાડી પછી કઈ ખર્ચો થતો નથી, તો આ પવન ચક્કીમાં એવું જ છે કે એક વાર લગાયા પછી કઈ ખર્ચો નહીં થતો?
0: મોટા ભાગે તો આમાં કઈ બીજો ખર્ચો હોતો નથી, શરૂઆતનો જ ખર્ચો મહત્વનો હોય છે.
2: એટલે હારામ હારું હા ને.
0: હવે જો બીજો તમને ફાયદાની વાત કરું આગળ, કે આમાં લાંબા ગાળે ખર્ચમાં બચત થાય છે. શરૂમાં તમને એવું થાય કે થોડુંક તમારે શરૂઆતમાં એમાં રોકાણ કરવું પડે છે, પણ લાંબા ગાળે એમાં તમને ફાયદો જ છે. બરાબર, વધારેમાં બીજી વાત કરું તો જ્યારે પવન ઉર્જા ઉત્પન્ન કરવા માટે કામ થાય છે ને, ત્યારે ખૂબ રોજગારી પણ નવી ઉભી કરે છે. તો આ ક્ષેત્રમાં લાખો લોકો માટે રોજગારીની સંભાવનાઓ ઉભી થઈ રહી છે. બોલો
2: ખ્યાતિબેન, આ જોવા જઈએ ને આપણે તો પર્યાવરણનો મોટા મોટો ભાગ કહેવાય.
0: હા,
2: કારણ કે આપણે વીજળી ઉત્પન્ન થાય તે કરીએ, પણ પવન ચક્કીથી વીજળી ઉત્પન્ન કરવી એટલે એ પણ એક પર્યાવરણનો સરસ ભાગ ગણાય છે
0: ને. જો આપણે પવન ઉર્જાનો ઉપયોગ કરીએ અથવા પવન ઉર્જાના ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારે આપણે ફાળો આપીએ, તો આપણે પર્યાવરણ અને આપણા ક્લાઇમેટ ચેન્જ જેને કહીએ છીએ, એટલે કે હવા જળવાયુ પરિવર્તન માટે આપણું કોન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો આપી રહ્યા છીએ. બરાબર, અને વધારેમાં તમને ખર્ચની વાત કરું રાધાબેન, એક તો એનો તો સંચાલનનો ખર્ચો બહુ ઓછો છે. બોલો, એક વાર તમે નાખી દીધું તો પછી સંચાલનમાં બહુ ખર્ચો થતો નથી. ઘણી વખત છે ને મોટા પવન ઉર્જા પ્રોજેક્ટ કરતા હોય ને, તો એમાં થાય કે અમુક વખત પર્યાવરણને પણ અમુક વસ્તુ નુકસાન કરતી હોય, બહુ મોટો પ્રોજેક્ટ કરતા હોય ત્યારે. પરંતુ એકવાર પવન ચક્કીઓ કાર્યરત થઈ જાય, એટલે પવન ચક્કી લાગી જાય અને એમાંથી પવન ઉર્જા ઉત્પન્ન થતી થઈ જાય, પછી તેમને ચલાવવા માટે કોઈ ઈંધણ, ખનીજ કે બળતણની જરૂર પડતી નથી. પવન ચક્કીઓને ખૂબ ઓછી જાળવણીની જરૂર પડે છે. હા, વળી પવન ઉર્જા ઓછી જમીનમાં પણ કાર્યક્ષમ છે, પરંતુ પવન ચક્કી પોતે બહુ ઓછી જગ્યા લે છે, તેથી બાકી જમીન ખેતી અથવા અન્ય ઉપયોગ માટે તમે વાપરી શકો છો. એટલે તમે એને પવન ચક્કીને લગાવો, એના દ્વારા પવન ઉર્જા ઉત્પન્ન કરો અને એમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ તમે ખેતી કામમાં કરો.
2: આપણા શ્રોતાઓને હવે ખબર પડશે.
0: તો પવન ઉર્જા વાપરવામાં તો બહુ સારી છે જ, પર્યાવરણ માટે બી બહુ સારી છે અને આપણા દેશ માટે ઉત્પન્ન કરીએ તો

0: દેશને પણ આનાથી ફાયદો થવાનો જ છે. આ બધા ફાયદા વચ્ચે અમુક તકેદારીઓ આપણે રાખવી પડે. હા, જેમ કે શરૂઆતમાં પવન ચક્કી અથવા પવન સ્થાપિત કરવા માટે ખર્ચ ભલે વધુ હોય, પણ એના માટે પછી એકવાર થઈ જાય પછી તમને એમાં કઈ ખર્ચ આવતો
1: નથી.
0: નથી. વત્તા પવન ચક્કી જયારે કાર્ય કરતી હોય ત્યારે થોડોક એના પાંખા ફરવાથી
1: જરૂરી
0: ઘોંઘાટનું
1: હોય
0: પ્રદૂષણ થોડું ફેલાવે
1: ફેલાય છે.
0: છે. આ સિવાય આપણે પવન ચક્કીઓ ક્યાં સ્થાપિત કરી શકીએ? જ્યાં ખુલ્લા મેદાનો હોય, મોટી ખુલ્લી જગ્યા હોય, એટલે એના માટે જગ્યા જોઈએ
1: જોઈએ.
0: છે. એટલે આપણે બહુ શહેરના ગીચ વિસ્તારોમાં આને સ્થાપી શકતા
1: નથી.
0: નથી. તો આ તકેદારી રાખીએ તો પવન ઉર્જાને પણ આપણે ખૂબ સારી રીતે ઉત્પન્ન કરીએ અને ખૂબ સરસ રીતે પર્યાવરણને બચાવીને વાપરી શકીએ એવા આપણે સંજોગો ઉભા કરી
1: કરી
0: શકીએ.
1: શકીએ
0: આ પવન ઉર્જાનો મુખ્ય ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય
1: થાય
0: છે.
1: છે.
0: આજના સમયમાં પવન ઉર્જા લગભગ સંપૂર્ણપણે પવન ટર્બાઇન દ્વારા ઉત્પન્ન થાય છે, જેને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ, વિન્ડ ફાર્મ, એટલે પવનનું ફાર્મ તરીકે જૂથમાં ગોઠવીને વિદ્યુત ગ્રીડ તરીકે જોડવામાં આવે છે. હવે તમને એક બહુ જ મહત્વનું, એક સાચી વાત તમને જણાવવા માંગુ છું. એક તો 2025 જે હમણાં ગયું વર્ષ ગયું ને, એ 2025માં પવન ઉર્જાએ અંદાજે 2700 ટેરાવોટ કલાક જેટલી વીજળી પૂરી પાડી હતી, જે વિશ્વની કુલ વીજળીના કેટલા ટકા હતી ખબર છે? 8% થી વધુ હિસ્સા બરાબર હતી. એટલે આખા વિશ્વમાં જેટલી વીજળી વપરાય છે એમાંથી 8% વીજળી ખાલી પવન ઉર્જાથી ઉત્પન્ન થઈ હતી ગયા વર્ષે. પવન ઉર્જા પહેલા આટલી બધી ઉત્પન્ન કરતા નહોતા આપણે, પણ 2015થી પવન ઉર્જાનું ઉત્પાદન લગભગ 3 ગણું વધી ગયું છે. બધા દેશો હવે પર્યાવરણ માટે પણ કામ કરી રહ્યા છે, પોતાની ઉર્જા પણ ઉત્પન્ન કરી રહ્યા છે અને નવીનીકરણ ઉર્જાનો જ ઉપયોગ કરતા પણ થયા છે.
1: વાત એમ છે કે પર્યાવરણનો ખાસ તો મેસેજ છે, પણ પર્યાવરણને બચાવવા માટે આ સૂર્ય ઉર્જા અને પવન ચક્કી મહત્વનો ભાગ ભજવે છે. એ બંનેને બચાવવું ખૂબ જરૂરી છે.
0: આજે પવનની જે વાત કરી, પવન ઉર્જાની જે વાત કરી, તેના વિશે થોડું ઘણું જાણ્યું હશે અને એમને આપણી વાતો ચોક્કસથી ગમી હશે અને તે આ વિષયમાં આપણને કઈ એમનું પણ જો જ્ઞાન હોય તો ફોન કે પત્ર દ્વારા ચોક્કસ જણાવશે, પ્રશ્ન હશે તો પણ વાતચીત કરશે એવી આશા સાથે હું વિરમું છું. નમસ્તે.
1: થેન્ક યુ. આભાર. રોહિણા રેડિયા તરફથી તમારો ખૂબ આભાર ખ્યાતિબેન.
2: અને ખ્યાતિબેને તો આપણને ખૂબ સરસ માહિતી આપી, પણ તમારે હજુ આમાં કઈ વધારે માહિતી જોઈતી હોય તો ફોન કરીને જરૂરથી જણાવજો. ફોન કરવા માટે નંબર છે 07926 57 93 70.
3: અને પત્ર લખવાનું સરનામું તો સહેલું ને, સટ રૂડીનો રેડિયો, પોસ્ટબોક્સ નંબર 110 12, એલિસ બ્રિજ, અમદાવાદ 6.
1: એ અમારા હાંડાય શ્રોતાઓ, આ તમે આ વાતું જે છે ને એ બધી બહુ અગત્યની છે, અને જો તમારે એકલાય પવન ચક્કી ન નખાવી હોય તો તમે ગ્રુપમાં જોડાણ કરી શકો. આ પવન ઉર્જાના બચાવ અને પર્યાવરણની સાચવણીના સંગાતે હંડાઈને કહી દઈએ, નમસ્તે, સલામ, જય સેવા ને ગુડ નાઇટ.

આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ સુરમાધુરી. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ અભિજીતના સ્વરમાં અંજામ ફિલ્મનું આ ગીત. સંગીતકાર આનંદ મિલિંદ અને ગીતકાર સમીર.

કાર્યક્રમમાં હવે સાંભળીએ સોનુ નિગમ અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં દિલ સે ફિલ્મનું આ ગીત. સંગીતકાર એ આર રહેમાન અને ગીતકાર ગુલઝાર.

ये हो

દિલ સે ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો સૂરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળીએ ગુજરાતી બિનફિલ્મી ગીતો. કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલા લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: શું તમે તૈયારી કરો સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: ગુજરાતી બિનફિલ્મી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ શ્યામલ મુનશીના સ્વરમાં રમેશ પારેખની આ રચના.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરો.

0: ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: હવે સાંભળીએ ઉદય મજમુદાર અને રેખા ત્રિવેદીના સ્વરમાં રમેશ પારેખની આ રચના.

ઉદય મજમુદાર અને રેખા ત્રિવેદીના સ્વરમાં ગવાયેલા ગીત સાથે આજનો ગુજરાતી બિન ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર 8 વાગે અને 45 મિનિટે હિન્દીમાં સમાચાર અને 9 વાગે અંગ્રેજીમાં સમાચાર અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: 9-0 in the final. In tennis, India's Yuki Bhamre and his New Zealand partner Michael Venus finished runners-up at the Geneva Open after suffering a hard-fought defeat in the ATP 250 men's doubles final today. The third-seeded Indo-Kiwi pair lost to Romain Arnedo of Monaco and Australia's Mark Polmans in a closely contested summit clash that lasted nearly 2 hours. In IPL cricket, Lucknow Super Giants were 179 for 6 in 19 overs against Punjab Kings in Lucknow when reports last came in. Earlier, Punjab Kings won the toss and opted to field. Retired officer of the Indian Information Service, Triloki Nath, passed away in New Delhi today. He was 79 years old and was unwell for some time. He served for many years as news editor in All India Radio. The India Meteorological Department has issued a red alert for heat wave to severe heat wave conditions over East Madhya Pradesh, East Uttar Pradesh and Vidarbh tomorrow. Similar conditions will prevail over Haryana, Chandigarh and Delhi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi reaffirms India's consistent support for peaceful resolution of conflicts through dialogue and diplomacy. U.S. Secretary of State Marco Rubio terms India as cornerstone of United States' approach towards Indo-Pacific region. Defense Minister Rajnath Singh asserts the country is becoming self-reliant in defense manufacturing, inaugurates artillery shell manufacturing plant at Shirdi in Maharashtra. Center asks Gymkhana Club in New Delhi to hand over its premises by 5th of next month for strengthening defense infrastructure. 90 people killed in a coal mine explosion in China, and Indian grappler Suraj Vashishth and Sagar Singh clinched silver medals at Asian Under 23 Wrestling Championships in Vietnam. That is all in the news at 9. Good night.
1: Akashvani, Ahmedabad, Vadodara. Prastut che karyakram Sa Vinay Vinanti ke.
2: નમસ્કાર હિતેશભાઈ, સવિનય વિનંતી કે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
3: ચેતનભાઈ અને સર્વ શ્રોતા મિત્રો, આપનું ફરી એક વખત સવિનય વિનંતી કે કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત, અભિવાદન. શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ હાલમાં આકાશવાણી પ્રસારણ યાત્રાના ગૌરવશાળી 90 વર્ષની આ પ્રસારણ યાત્રાની ઉજવણી કરી રહી છે. સમગ્ર દેશના વિવિધ આકાશવાણી કેન્દ્રોમાં સંગીત સભાઓનું આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત ઘણા બધા આકાશવાણી કેન્દ્રોમાં મેરાથોન, વોકાથોન અને કોઈ જગ્યાએ સાયક્લોથોનનું પણ આયોજન થઈ રહ્યું છે. સાથે સાથે જ પ્રસારણમાં આકાશવાણી સાથે સંકળાયેલા પૂર્વ પ્રસારક મિત્રો અને આકાશવાણીનું અભિન્ન અંગ છે તે શ્રોતા મિત્રોના પણ ઇન્ટરવ્યૂનું પ્રસારણ કરવામાં આવે છે. અમદાવાદ પરથી પણ એક વિશેષ સિરીઝનું આયોજન થઈ રહ્યું છે, સુરસંગાત, જેમાં આકાશવાણી અમદાવાદના સંગીત વિભાગના ટોપ ગ્રેડ આર્ટિસ્ટ, ક્લાસિકલ મ્યુઝિક, ફોક મ્યુઝિક અથવા તો સુગમ સંગીતના ટોપ ગ્રેડ આર્ટિસ્ટ અમદાવાદ અને વડોદરા કેન્દ્રના આજે ટોપ ગ્રેડ આર્ટિસ્ટ છે તેમનું સ્થૂળ સંગાત શ્રેણી અંતર્ગત વિશેષ મુલાકાતનું પ્રસારણ કરીએ છીએ. શહેર કાર્યક્રમમાં પણ આકાશવાણીના જે પૂર્વ પ્રસારણકર્મીઓ છે, કાર્યક્રમ વિભાગ સાથે સંકળાયેલા, તેમની મુલાકાતનું આપણે વખતો વખત પ્રસારણ કરીએ છીએ. સાથે સાથે શ્રોતા મિત્રોની પણ વિશેષ મુલાકાતો જે આપણા ઉદ્ઘોષક ચેતનભાઈ જાની છે તેમણે લીધી છે તેનું પ્રસારણ કરીએ છીએ. અને અન્ય ઉદ્ઘોષક મિત્ર દેવાંગભાઈ ભટ્ટ, આકાશવાણીના અમદાવાદના જે નિવૃત્ત પ્રસારણકર્મીઓ છે, ખાસ કરીને કાર્યક્રમ વિભાગ, સમાચાર વિભાગ, તેમની અનેક મુલાકાતો આપણે પ્રસારણ કરી ચૂક્યા છીએ અને આ પ્રસારણ યાત્રા હજી સતત ચાલુ જ રહેવાની છે.
2: હિતેશભાઈ, આવા જ આપણે એક શ્રોતા ડોક્ટર મહેશજી દેસાઈની હમણાં જ આપણે મુલાકાત પ્રસારિત કરી. એમણે ઘણા બધા પત્રો પ્રતિભાવ રૂપે લખી મોકલાવ્યા છે. લખે છે કે સવારે સવારેમાં વિવિધ મહાનુભાવો વિશેની માહિતી સાંભળવાની ખૂબ જ મજા આવે છે. ગીત સાંભળ્યું ક્યારે પૂરા થશે મનના કોડ, સ્વર્ગસ્થ પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયના સ્વરમાં. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રત્યેનો મારો લગાવ 6 દાયકા જૂનો છે. ઉપરાંત અમૃતધારામાં પોઝિટિવ આઉટલુક, હકારાત્મક દ્રષ્ટિકોણ વિશેની વાત એમને ખૂબ જ ગમી છે. હળવે હળવે શીતલહેરમાં ઝૂમી રહી છે ડાળો, તુષા શુક્લની રચના.

સૌમિલ મુનશી અને આરતી મુનશીના સ્વરમાં એ સાંભળવાનું ચૂકી ગયો હતો. ઉપરાંત દીપાલી સોમૈયાના સ્વરમાં દાદાના આંગણામાં માધવ રામાનુજની રચના સાંભળવાની મજા આવી. પહેલા ગીતમાં એકમેકના સાથમાં સોહે વૃક્ષેને વીંટી વેલ કેવી સરસ વિભાવના વ્યક્ત થયેલી છે. બપોરે સહેજ અટકુને પછી અંદર લખુ હર્ષદ ચંદારાણાની રચના સાંભળવા મળી. કમલેશ સોનાવાલાની ગઝલ ભૂપિન્દરના સ્વરમાં એમણે સાંભળી અને તમે યાદ આવ્યા માધવ ક્યાંય નથી મધુવનમાં, કોઈ ગોતી દો મારા રામ, ખબર પણ ન પડે એ રીતે આકાશવાણી દ્વારા અનાયાસે મારું જીવન ઘડતર થતું રહ્યું છે. ઉપરાંત હોઠ મલકે તો મોટી મહેરબાની, સાજન થોડો મીઠો લાગે, હરિન્દ્ર દવેનું આ ગીત સાંભળવાની મજા આવી. બદ્રી કાચવાલાની રચના મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળી હતી.

0: 21 minors have so far been rescued while rescue efforts are ongoing. Prime Minister Narendra Modi has expressed grief at the loss of lives in a mining accident in China. In a social media post, he extended his condolences to President Xi Jinping and the people of China on behalf of the people of India. In IPL cricket, Punjab Kings defeated Lucknow Super Giants by 7 wickets at Ikana Cricket Stadium in Lucknow tonight. Chasing a target of 197 runs set by Lucknow Super Giants in Lucknow, Punjab Kings made 200 for 3 in 18 overs. Earlier, Punjab Kings won the toss and opted to bowl. Put into bat, Lucknow Super Giants posted 196 runs for the loss of 6 wickets in stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે. ત્યાં સુધી આપની મિત્ર મનીષા ડામોરને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.